નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આજે છે અધિક જયષ્ઠ માસની વદ અમાસ તિથિ, વિક્રમ સંવંત 2082, જે અનુસાર 15 જૂન ઈસવીસન 2026 સોમવારની સવારના અત્યારે 5:57 થઈ છે. આજની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત. સુપ્રભાત. આપનો આજનો દિન મંગલ રહે તેવી કામના સાથે પ્રસારણના આરંભે મંગલ સ્વર.

આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. થોડી જ ક્ષણોમાં બરાબર 6 વાગ્યે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી ભાષામાં સમાચાર, ત્યારબાદ તુરત જ અંગ્રેજી ભાષામાં સમાચાર રિલે કરીશું.

આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતની અર્ચના, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રજૂ કરીએ છીએ શ્રીરામચરિત માનસ ગાન, આજે રજૂ કરીએ ભાગ 220.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન, આજે રજૂ થયો ભાગ 220. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ કૃષિ માહિતી. ક્ષારીય જમીનનું વ્યવસ્થાપન અને સુધારણા, રજૂઆત વિરલ રાવલ.

0: શ્રી રામણ સાથે કૃષિ માહિતી સાંભળતા સૌને ઝાઝા કરીને રામ રામ. આજે વાત કરવી છે ક્ષારીય એટલે કે ખારી અને ભાસ્મિક જમીનનું વ્યવસ્થાપન અને તેની સુધારણા. જમીન ખારી બનવાના તથા જમીનમાં ક્ષારનું પ્રમાણ વધવાના કારણો સૌપ્રથમ જોઈએ. ખારા પાણીના સતત પિયતથી જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતું જાય છે. અર્ધસૂકા તથા સૂકા વિસ્તારમાં સતત બાષ્પીભવનથી જમીનના તળના ક્ષાર સપાટી પર જમા થાય છે. જમીનના તળમાં ક્ષારનું આવરણીય બંધારણ હોય તેવા સંજોગોમાં જમીનમાં ક્ષાર વધતો જાય છે. પાણીના ઊંચા તળને લીધે જમીનનો ક્ષાર ઉપર આવે છે અને પાણીનું બાષ્પીભવન થતાં સપાટી પર ક્ષાર જમા થાય છે. કેનાલ કે નહેરના પાણીનો વધુ પડતો વપરાશ ખારાશને નોતરે છે. કેનાલના પાળામાંથી પાણીના જમણને લીધે તથા કેનાલના લીધે પાણીના તળ ઊંચા આવવાને કારણે પણ ખારાશ વધે છે. જમીનની પાણીની નિકાલની અક્ષમતાને લીધે જમીનમાં ક્ષાર છે એ એકત્રિત થાય છે. પછી સતત ઉલેચાતા ભૂગર્ભ મીઠા પાણીને લીધે સમુદ્રના ખારા પાણી મીઠા પાણીની જગ્યા લઈ લે છે. આમ જમીન ક્ષારીય એટલે કે ખારી બનવાના કારણોમાં ઘણી વખત એક પરિબળ જવાબદાર હોય છે તો ક્યારેક એક કરતાં વધુ પરિબળોની સંયુક્ત અસરથી જમીન ખારી બને છે. હવે ક્ષારવાળી જમીન સુધારવાના ઉપાયો જોઈએ. તો ક્ષારીય જમીન સુધારવા માટે અને ક્ષારીય જમીનમાંથી પાક ઉત્પાદન લેવા માટે જમીનની ક્ષારીય બનવાના કારણ તથા ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પગલાં લેવામાં આવે છે. આ ઉપરાંત ક્ષારીય એટલે કે ખારી જમીનની સુધારણાના પગલાં ભરતા પહેલાં જમીન તથા પિયત પાણીના નમૂનાનું બૃહદ પૃથ્થકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે. સૌપ્રથમ જમીનમાં પાક ઉત્પાદનની વાત લઈએ તો મહદઅંશે ખારાશ સહન કરતા પાકનું વાવેતર કરવું. દાખલા તરીકે ચણા છે, તમાકુ, રાય, કપાસ, ઘઉં, ખારેક, નાળિયેરી વગેરે. પાણીની ગુણવત્તા નબળી હોય તો પિયતની માત્રા ઘટાડવી. ઊંચા ભૂગર્ભ જળના કિસ્સામાં જો જમીન ઉપર ક્ષારનું પડ રચાતું હોય તો શક્ય હોય તો પાવડાની મદદ વડે ઉપરના ક્ષારીય પડને ભેગું કરી યોગ્ય જગ્યાએ નિકાસ કરવો. પૂરતી માત્રામાં પાણી લભ્ય હોય તો જમીનની ઉપરની સપાટી પર પાણી વહેવડાવીને ઉપરના ક્ષાર દૂર કરી શકાય. ચોમાસાની ઋતુમાં ખેતર કે જમીનમાંથી પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જમીનમાં નીચેનું પડ સખત ન હોય તથા પાણી જમીનમાં ઉતરી શકે તેવી પરિસ્થિતિ હોય તો જમીનમાં પાણી ભરી રાખીને દ્રાવ્ય ક્ષારોને જમીનમાં ઊંડે સુધી ઉતારી દેવા. કેનાલના પાળામાંથી પાણીનું જમણ થતું હોય તેવા કિસ્સામાં જમણ થયેલા પાણીનો ઝડપી નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી. પાણીના તળ ખૂબ જ ઊંચા હોય તેવા કિસ્સામાં પાણીનું તળ નીચું લાવીને જમીનમાંથી દ્રાવ્ય ક્ષારની માત્રા ઘટાડી શકાય. પિયત પાણીની ગુણવત્તા નબળી હોય તેવા કિસ્સામાં યોગ્ય પિયત પદ્ધતિની પસંદગીથી જમીન ખારી બનતી અટકે છે. દાખલા તરીકે ટપક પિયત પદ્ધતિથી ખારું પાણી પિયતમાં વાપરી શકાય. ખારી જમીનમાં બીજી નવી માટી નાખીને પણ ક્ષારની માત્રા ઘટાડવી. ઊંડી ખેડ દ્વારા જમીનની ઉલટસુલટ કરીને ખારું પડ જમીનની નીચે દાટી જમીનમાં ખારાશની માત્રા ઘટાડી શકાય. તો આજે આપણે વાત કરી ક્ષારીય એટલે કે ખારી અને ભાસ્મિક જમીનનું વ્યવસ્થાપન અને તેની સુધારણા. ફરી પાછા કૃષિ માહિતીમાં આવતીકાલે મળીએ. પણ ત્યાં સુધી સૌને ઝાઝા કરીને રામ રામ.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી. ક્ષારીય જમીનનું વ્યવસ્થાપન અને સુધારણા આ વિષય પર કૃષિ માહિતી આપી વિરલ રાવલે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. જણાવી દઈએ હવામાન સમાચાર. હવામાન ખાતા દ્વારા મળતી માહિતી મુજબ આવતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ જ મહત્વના ફેરફાર જણાવવામાં આવતા નથી. માછીમાર ભાઈઓ માટે મહત્વના કોઈ સમાચાર આપવામાં આવ્યા નથી. આ સાથે જ હવામાન સમાચાર પૂરા થયા.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, જણાવી દઈએ અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 7:20 સાંભળશો ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ. 7:30 સુગમ સંગીત, જેમાં આજે સાંભળશો ઉર્વશી પંડ્યાનો સ્વર. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ, જેમાં વિષય અલનીનો લાનીનો. પ્રસ્તુતિ કરશે પ્રેરણા બુચ. 8:30 નિરખને ગગનમાં કાર્યક્રમમાં ભજનોના આજના કલાકાર છે નિરંજન પંડ્યા. 8:50 ગુજરાતી વાર્તાલાપ અંતર્ગત ગુજરાતી વાર્તા સાહિત્ય સર્જનમાં શ્રી ભવ્ય રાવલ સાથેની મુલાકાત સાંભળશો.

શ્રોતા મિત્રો, સવારે 9:15 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સાંભળશો મનોરંજન, જેમાં આજે પાર્શ્વગાયિકા અને અભિનેત્રી સુરૈયાની જન્મતિથિ પર તેમના ગીતો રજૂ થશે. 10:30 લોકસંગીતના કાર્યક્રમમાં લોકવાર્તા વાછરા ડાડા અને બેન વાછલબા રજૂ કરશે શક્તિદાન મોડ. સવારે 11:00 થી 3:00 દરમિયાન અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ, જેમાં 11:02 ફિલ્મ સંગીત, 11:30 હિન્દી નોન ફિલ્મી ગીતો સાંભળશો, તો 12:00 ગુજરાતી નોન ફિલ્મી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર આજે અમદાવાદ કેન્દ્રનું પ્રદાન. બપોરે 1:10 સાંભળશો સુગમ સંગીતનો કાર્યક્રમ, 1:30 જવાનો માટે જય ભારતી, 2:40 ગુજરાતી નોન ફિલ્મી ગીતો, 5:10 આપ સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત, 6:00 ભજનો સાંભળશો આજે કલ્યાણદાસ મેસવાણીયાના સ્વરમાં ભજનો, 6:30 યુવા મિત્રોનો કાર્યક્રમ યુવાણી આજે અમદાવાદ કેન્દ્રનું પ્રદાન, તો 7:22 સાંભળશો ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં આજે વડોદરા કેન્દ્રનું પ્રદાન. મિત્રો, આજે રાત્રે 8:00 હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સારેગામાં, 9:15 દિલ્હી કેન્દ્ર પરથી સ્પોટલાઇટ.

શ્રોતા મિત્રો, રાત્રે 9:30 વાગ્યાથી વિવિધ ભારતી કાર્યક્રમોમાં આપ સાંભળશો. 9:30 વાગે આજ કે ફનકાર, જેમાં વાતો થશે અભિનેત્રી અને પાર્શ્વગાયિકા સુરૈયા વિશે, અને રાત્રે 10 વાગે છોયા ગીત, તો 10:30 વાગે વિવિધ ભારતી કાર્યક્રમ ઢળતી જાહે રાત. તો આ હતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉદ્યોગોને વધુ વેગવંતુ બનાવવા રાજ્ય સરકાર આજે નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરશે. 12 વર્ષ વિકાસના વિશ્વાસના જનકલ્યાણના અભિયાન અંતર્ગત મહેસાણામાં નાગરિકો સાથે મુખ્યમંત્રીએ સંવાદ સાધ્યો. ગુજરાત અને રાજસ્થાનને જોડતી અમદાવાદ બિકાનેર ટ્રેનનો આરંભ થશે. રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા અને આઈસીસી મહિલા વિશ્વકપની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. સમાચાર વિગતવાર. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ અને નવી દિશા આપનારી ઔદ્યોગિક નીતિ 2026નું આજે અનાવરણ થશે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યના નવા ઔદ્યોગિક વિકાસ રોડમેપનું લોકાર્પણ કરવામાં આવશે. નવી નીતિ ઔદ્યોગિક વિકાસને વેગ આપવા, રોકાણો આકર્ષવા, નવીનતાને પ્રોત્સાહન આપવા, રોજગારીની તકો ઉભી કરવા અને ભારતના અગ્રણી ઔદ્યોગિક અને રોકાણ સ્થળ તરીકે ગુજરાતની સ્થિતિને મજબૂત બનાવવા માટે એક સર્વાંગી રોડમેપ પ્રદાન કરશે તેવી અપેક્ષા છે. આગામી ઔદ્યોગિક નીતિમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ સરળ બનાવવું, અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવું, એમએસએમઈ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવું, ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન તેમજ ઉભરતા અને ઉચ્ચ વિકાસ સંભાવના ધરાવતા ક્ષેત્રોમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાના મુદ્દાઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે તેવી સંભાવના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 12 વર્ષ વિકાસના વિશ્વાસના જનકલ્યાણના અભિયાન અંતર્ગત મહેસાણામાં નાગરિકો સાથે તેમના નિવાસસ્થાને જઈને મુલાકાત કરી. શ્રી પટેલે આ જનસંપર્ક દરમિયાન મહેસાણાના શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓની રૂબરૂ મુલાકાત લીધી. વિવિધ ક્ષેત્રના તજજ્ઞોના નિવાસસ્થાને પહોંચી મુખ્યમંત્રીએ રાજ્યની વિકાસયાત્રા અને જનકલ્યાણની યોજનાઓ અંગે ચર્ચા કરી. કેન્દ્ર સરકારને 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા આ સમયગાળા દરમિયાન વિવિધ વિકાસના કાર્યો થઈ રહ્યા છે, જેમાં તાપી જિલ્લાના વડામથક વ્યારાનગરમાં પણ અનેક વિકાસ કાર્યો થયા છે. વિકાસપથ અંતર્ગત સરકાર દ્વારા થયેલ વિકાસ કાર્યોના નિરીક્ષણ અર્થે કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિત રાજ્યકક્ષાના મંત્રી, ધારાસભ્ય અને અન્ય હોદ્દેદારો દ્વારા વ્યારાના વિવિધ વિસ્તારોમાં થયેલ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યમંત્રી નરેશ પટેલે કહ્યું કે નાગરિકોને સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર દ્વારા વિવિધ વિકાસના અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.
1: ઓડિટોરિયમની અંદર જે રીતેનો રિનોવેટ થયા પછી 600 થી પણ વધારે સિટિંગ સાથેનો હોલ ઉપલબ્ધ હોવાના કારણે એ પછી પ્રાઇવેટ કાર્ય થતા હશે કે સરકારના કોઈ કાર્ય થતા હશે એમાં પૂરેપૂરો સારી રીતે એનો ઉપયોગ થાય છે. વ્યારાની અંદર ખૂબ સારી આ સુવિધા ઉપલબ્ધ થઈ છે. મને વિશ્વાસ છે કે જે રીતે ઓડિટોરિયમ થયો છે એ જ રીતે બધા જ કામો ખૂબ સારી રીતે થયા હશે.
0: ડાંગ જિલ્લામાં પણ 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અંતર્ગત નાયબ મુખ્યદંડક વિજય પટેલના માર્ગદર્શન હેઠળ પ્રગતિ પથયાત્રાનું આયોજન કરાયું. યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ મહત્વપૂર્ણ વિકાસ કાર્યો અને જાહેર સુવિધા કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. અમરેલી જિલ્લામાં પ્રભારી મંત્રી અને કૃષિમંત્રી જીતુ વાઘાણી અને રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં પ્રગતિ પથયાત્રા અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું, જેમાં જિલ્લાના વિવિધ મહત્વપૂર્ણ વિકાસ કાર્યો, સ્થળો અને જાહેર સુવિધા કેન્દ્રોની મુલાકાત લઈ વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ગુજરાત અને રાજસ્થાનના લોકોને ટૂંક સમયમાં એક નવી રેલ સેવાની ભેટ મળવા જઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ટૂંક સમયમાં અમદાવાદ બિકાનેર એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. આ નવી રેલ સેવા અમદાવાદ અને બિકાનેર વચ્ચે સીધી, ઝડપી અને સુવિધાજનક રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે. આ નવી એક્સપ્રેસ ટ્રેન પશ્ચિમ ભારતના 2 મહત્વપૂર્ણ પ્રવાસન ક્ષેત્રોને પરસ્પર જોડશે. હવે ગુજરાતના પ્રખ્યાત સાબરમતી રિવરફ્રન્ટ, મોઢેરા સૂર્યમંદિર, પાટણની રાણીની વાવ અને અમદાવાદની સમૃદ્ધ વારસાગત સંસ્કૃતિનો આનંદ માણવો હોય કે રાજસ્થાનના ભવ્ય જૂનાગઢ કિલ્લો, કરણી માતા મંદિર, લાલગઢ પેલેસ તેમજ બિકાનેરની સમૃદ્ધ સંસ્કૃતિ અને રણપ્રદેશના પર્યટનનો અનુભવ કરવો હોય તો આ નવી એક્સપ્રેસ ટ્રેન મુસાફરોને સુવિધાજનક અને સીધી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે. રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પહેલા 3 દિવસ બાદ છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું કે પવનની દિશા દક્ષિણ પશ્ચિમની રહેવાની સંભાવના છે અને રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન 15 જૂને થતું હોય છે.

0: છે જેમાં વિલંબ થઈ રહ્યો છે.
1: आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, मैम उसमें गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे आने वाले 7 दिनों के लाइट और मॉडरेट रेन का पूर्वानुमान है. और सौराष्ट्र और कच्छ में डे 1, डे 2, डे 3 में ड्राई वेदर प्रिवेल करेगा. उसके बाद डे 4 से लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट और मॉडरेट रेन का पूर्वानुमान है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ AIRNews_ABIDને ફોલો કરશો. વલસાડ જિલ્લામાં ગાંજાના ગેરકાયદેસર વેપાર માટે સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વલસાડ સિટી પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ગાંજો, રોકડ રકમ, મોબાઈલ ફોન અને ઓટો રિક્ષા સહિત કુલ 2 લાખ કરતાં વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસ તપાસ મુજબ આરોપી ગાંજાનું છૂટક વેચાણ કરવા માટે નાની પડીકીઓ તૈયાર કરતો હતો. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ફરાર અને વોન્ટેડ આરોપી પ્રશાંત તિવારીની શોધખોળ પણ તેજ કરવામાં આવી છે. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે બર્મિંગહામના એજબેન્ટનમાં ગ્રુપ એ ક્રિકેટમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે પાકિસ્તાનને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાન 17 ઓવરમાં 106 રન જ બનાવી શક્યું. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 170 રન બનાવ્યા. સ્મૃતિ મંધાનાએ 44 બોલમાં 68 રન બનાવીને સૌથી વધુ રન બનાવ્યા. અગાઉ દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. દિવસના બીજા મુકાબલામાં બાંગ્લાદેશે નેધરલેન્ડ પર 6 વિકેટથી વિજય મેળવ્યો. બેટિંગ કરવાનો નિર્ણય લેતા નેધરલેન્ડ્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 138 રન બનાવ્યા. જવાબમાં બાંગ્લાદેશે 19.1 ઓવરમાં 4 વિકેટે 141 રન બનાવીને આરામથી લક્ષ્યનો પીછો કર્યો. જુઈરિયા ફરદોસને 33 બોલમાં 50 રનની મેચ વિનિંગ ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. આ એક મહિના સુધી ચાલનારી ટુર્નામેન્ટ સમગ્ર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહી છે અને ફાઇનલ મેચ 5 જુલાઈએ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. જામનગર જિલ્લા હોમગાર્ડ્સે જામનગરના સહયોગથી પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્થાનિક વૃક્ષોના બીજનો ઉપયોગ કરીને 12,000થી વધુ સીડ બોલ તૈયાર કર્યા છે, જે ચોમાસા દરમિયાન વાવેતર માટે વન વિભાગને સોંપવામાં આવશે તેમ જામનગરના ગિરીશ સરવૈયાએ જણાવ્યું હતું.
2: કે જો હરિયાલી ક્રાંતિ કા જો વિચાર હે ઉસમે ભી હમ સહભાગી હોવે ઇસલિયે હમ લોગ 12 સાલ કે તહત હમ 12,000 સીડ્સ બોલ બના રહે હે. તો એ સીડ્સ બોલ કે અંદર હમ અલગ અલગ પેડ કે જો બીજ આતે હે વો બીજ લેકે ઉસમે મિટ્ટી ઓર ખાતર મિલા કે ઉસકે લડ્ડુ કે જૈસે હમ બનાયેંગે વન વિભાગ યાની કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કો દેંગે ઓર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જો હે વો બારિશ સે પહેલે જહાં ભી ખુલ્લી જગહ હોગી જી વહાં પર યે બોલ વો ડાલ દેંગે. યે બોલ ડાલને કે બાદ જબ બારિશ હોગી તો યે બારિશ મે યે બોલ અપને આપ ઇસમે સે જો બીજ નીકળેંગે ઓર અપને આપ ઇસમે સે પેડ બન જાયેંગે.
0: પ્રથમ જ્યોતિર્લિંગ ગીર સોમનાથ ખાતે અધિક જેઠ માસના અંતિમ ચરણમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અધિક માસના અંતિમ ચરણમાં પ્રતિદિન 1 લાખથી વધુ ભક્તો દર્શને આવી રહ્યા છે. માસિક શિવરાત્રીના દિવસે શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનાર ભાવિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે સનાતન ધર્મમાં અધિક માસને ધર્મ, કર્મ અને પુણ્ય અર્જનનો પવિત્ર મહોત્સવ કહેવામાં આવે છે. આજે સોમવતી અમાસના દિવસે અધિક માસની પૂર્ણાવતિ થઈ રહી છે ત્યારે શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવનાર લાખો ભક્તોની સુવિધા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુરક્ષા, દર્શન અને વ્યવસ્થાપન માટેની સુદૃઢ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે ગઈકાલે જામનગરમાં તળાવ નજીક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના રક્તદાતાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. જામનગરની તમામ લાયન્સ ક્લબ તેમજ જામનગરની તમામ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા શહેરની જામનગર વોલિયન્ટરી બ્લડ બેંકને સાથે રાખીને શહેરના પ્રસિદ્ધ રણમલ તળાવ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણાની ઐતિહાસિક અને પ્રાચીન નગરી વડનગરમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ટ્રસ્ટીઓને બરખાસ્ત કરી ચેરિટી કમિશનરની વહીવટીદાર તરીકે નિમણૂક કરવામાં આવી. હવે આગામી 6 મહિનામાં ચૂંટણી દ્વારા મંદિરના નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરાશે. ઉદ્યોગોને વધુ વેગવંતું બનાવવા રાજ્ય સરકાર આજે નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરશે. 12 વર્ષ વિકાસના વિશ્વાસના જનકલ્યાણના અભિયાન અંતર્ગત મહેસાણામાં નાગરિકો સાથે

0: મુખ્યમંત્રીએ સંવાદ સાધ્યો. ગુજરાત અને રાજસ્થાનને જોડતી અમદાવાદ બિકાનેર ટ્રેનનો આરંભ થશે. રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા અને આઈસીસી મહિલા વિશ્વકપની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર રજૂ કરીએ છીએ ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ.

ફિલ્મી ભક્તિ સંગીતના કાર્યક્રમના આરંભમાં આપે સાંભળ્યું નરસિંહ ભગત ફિલ્મમાંથી આ ગીત, જેને સ્વર આપ્યો હતો હેમંત કુમાર, સુધા મલોત્રા અને સાથીઓએ. સંગીતકાર રવિ અને ગીતકાર હતા જી એસ નેપાલી.

ફિલ્મ ભક્તિ સંગીતના કાર્યક્રમના અંતમાં આ હતું વામન અવતાર ફિલ્મ ગીત. સ્વર હતો પ્રદીપનો, સંગીતકાર અવિનાશ વ્યાસ અને ગીતકાર પ્રદીપ. આ સાથે જ આજનો ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ

કાર્યક્રમ અહીં પૂરો કરીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ મીડિયા વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. રજૂ કરીએ છીએ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં આજે સાંભળીએ કલાકાર ઉર્વશી પંડ્યાના સ્વરને.

સુગમ સંગીતમાં આપ જે આપ સાંભળી રહ્યા હતા કલાકાર ઉર્વશી પંડ્યાનો સ્વર. કીબોર્ડ પર હતા ધર્મેશ પંડ્યા, ઓક્ટોપેડ પર હતા નિલેશ પાઠક, તબલા પર સંગત કરી મિતેશ ઓઝા અને ગિટાર હતા કરણ તન્નાના સ્વર. આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો કરીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ મીડિયા વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. થોડી જ ક્ષણોમાં ગુજરાતી ભાષામાં સમાચાર અમારા અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાના તેમના સમકક્ષ રોબર્ટ ફિકો સાથે આજે વાતચીત કરશે. 52મી G7 સમિટ આજથી ફ્રાન્સના એવિયન ખાતે શરૂ થશે. પ્રધાનમંત્રી આવતીકાલે આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. NTA નીટ મેડિકલ પ્રવેશની પુનઃ પરીક્ષા માટેના પ્રવેશ કાર્ડ જાહેર કર્યા. અમેરિકા અને ઈરાને યુદ્ધનો અંત લાવવાના કરાર પર સંમતિ સંધાઈ હોવાની ટ્રમ્પની જાહેરાત અને હોર્મુઝ ખુલવાનો માર્ગ મોકળો. ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું અને 19મો મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજથી શરૂ થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવામાં તેમના સમકક્ષ સ્લોવાક રોબર્ટ ફિકો સાથે વાતચીત કરશે.
1: બ્રાતિસ્લાવા પહોંચને પર સ્લોવાકિયા કે વિદેશ મંત્રી યુરાય બ્લાનાર ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કા સ્વાગત કિયા. પ્રધાનમંત્રી મોદી સ્લોવાક ગણરાજ્ય કી યાત્રા કરને વાલે પહેલે ભારતીય પ્રધાનમંત્રી હૈ. બ્રાતિસ્લાવા મે મોજૂદ ભારતીય સમુદાય કે લોગો ને ઉત્સાહપૂર્વક શ્રી મોદી કા સ્વાગત કિયા. પ્રધાનમંત્રી કે આગમન પર લુચનિકા એન્સામ્બલ કે સ્લોવાક સંગીતકારો ને વંદે માતરમ કી પ્રસ્તુતિ દી. પ્રધાનમંત્રી મોદી કા આજ ઔપચારિક સ્વાગત કિયા જાયેગા. સ્મિતિ એમ પલ્લુરથી કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે મેં મૃગ્નયની પાંડે.
0: આ મુલાકાત વેપાર, રોકાણ અને ઓટોમોબાઈલ અને રેલવે ઉત્પાદન સહિત વિવિધ ક્ષેત્રોમાં સ્લોવાકિયા સાથેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનઃપુષ્ટિ કરે છે. 52મી G7 સમિટ આજથી ફ્રાન્સના એવિયન ખાતે શરૂ થશે. આ 3 દિવસીય કાર્યક્રમમાં G7 સભ્યો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન, અમેરિકા અને યુરોપિયન યુનિયન ભાગ લઈ રહ્યા છે. સભ્યો ઉપરાંત ફ્રાન્સે ભારત, બ્રાઝિલ, ઇજિપ્ત, કેન્યા, દક્ષિણ કોરિયા, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, યુક્રેન અને UAEને આઉટરીચ પાર્ટનર કન્ટ્રી તરીકે આમંત્રણ આપ્યું છે. આ 13મી વખત હશે જ્યારે ભારત પાર્ટનર કન્ટ્રી તરીકે G7 સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. G7 સમિટમાં PM મોદીની ભાગીદારી વૈશ્વિક ભૂરાજ્ય નીતિમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે.
2: श्री जितेंद्र सिंह ने कहा है कि स्वच्छ
3: की अध्यक्षता में आज से शुरू हो रहे शिखर सम्मेलन की रूपरेखा के अनुसार आज से शुरू हो रहे सत्रों के दौरान इस सम्मेलन में हिस्सा लेने वाले नेता भू राजनीतिक चुनौतियों, अंतर्राष्ट्रीय शांति और सुरक्षा, संतुलित आर्थिक विकास और प्रमुख वैश्विक संकटों पर गहन विचार विमर्श करेंगे. प्रधानमंत्री नरेंद्र मोदी कल आयोजित होने वाले आउटरीच सत्रों में हिस्सा लेंगे. इस शिखर सम्मेलन में भारत की भागीदारी प्रमुख वैश्विक मुद्दों पर चर्चा में योगदान देने के साथ साथ ग्लोबल साउथ की प्राथमिकताओं और उनकी चिंताओं को प्रमुखता से रेखांकित करने का एक बड़ा अवसर प्रदान करेगी. अंकित કુમાર, આકાશવાણી સમાચાર, AVR, ફ્રાન્સ.
0: નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનમાં પ્રવેશ માટે નીટ UG પુનઃ પરીક્ષા માટે પ્રવેશ કાર્ડની જાહેર કર્યા છે. ઉમેદવારો NTAની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પરથી તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. પુનઃ પરીક્ષા આ મહિનાની 21મી તારીખે બપોરે 2 વાગ્યાથી સાંજે 5 અને 15 વાગ્યા સુધી યોજાવાની છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે શિલોંગની મુલાકાતે જશે. ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં માળખાગત વિકાસ અને કનેક્ટિવિટીના મુખ્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી આજે શિલોંગના માઉકા સિયાંગમાં લારીતી પરફોર્મન્સ સેન્ટર ખાતે ઉત્તર પૂર્વ ભારત માળખાગત સમિટ અને પ્રદર્શન 2026નું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી મેઘાલયમાં 3,214 કરોડના રોકાણ સાથે 6 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ રોડ કનેક્ટિવિટીને મોટો વેગ આપશે, અંતરિયાળ વિસ્તારોમાં પહોંચ સુધારશે અને મેઘાલય અને વ્યાપક ઉત્તર પૂર્વ ક્ષેત્રના સામાજિક આર્થિક વિકાસમાં ફાળો આપશે. અમેરિકા અને ઈરાને તેમના 107 દિવસના યુદ્ધનો અંત લાવવા એક કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે રાત્રે સોશિયલ ટ્રુથની જાહેરાત કરતાં કહ્યું કે અમેરિકા ઈરાની બંદરો પર તેની નૌકાદળ નાકાબંધી સમાપ્ત કરશે. શાંતિ કરાર પર 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં હસ્તાક્ષર કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે કરાર પર સત્તાવાર હસ્તાક્ષર થયા પછી શુક્રવારે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો મુકાશે. તેમણે કહ્યું કે આ કરાર સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા લાવશે. આ કરારમાં અમેરિકા અને ઈરાનને 60 દિવસની વિન્ડો દરમિયાન ઈરાનના પરમાણુ સંવર્ધન અને તેના અત્યંત સંવર્ધિત યુરેનિયમ નિકાલ પર વાટાઘાટો કરવા માટે કહેવામાં આવ્યું છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ અને લશ્કરી કામગીરી આજ રાતથી કાયમી ધોરણે

0: ને સમાપ્ત થઈ જશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી દાયકામાં વર્તમાન 8-9 અબજ ડોલરથી વધીને લગભગ 40-45 અબજ ડોલર સુધી પહોંચવાની તૈયારીમાં છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે આ વૃદ્ધિ નીતિગત સુધારાઓ, વધતી જતી ખાનગી ભાગીદારી અને ઝડપથી વિસ્તરતી નવીનતા ઇકોસિસ્ટમ દ્વારા પ્રેરિત છે.
1: શ્રી જીતેન્દ્રસિંહે કહા હૈ કે સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ સ્વાસ્થ્ય, ગહન સમુદ્ર મિશન ઓર ગગનયાન જૈસી યોજનાઓને વિજ્ઞાન તથા નવાચાર કો ભારત કી વિકાસ યાત્રા કે કેન્દ્ર મેં લા દિયા હૈ. ચંદ્રયાન 3 જૈસે અભિયાન ને અંતરિક્ષ વિજ્ઞાન કો જન જન કી રૂચિ કા વિષય બના દિયા હૈ. શ્રી સિંહને કહા કે ઇન ઉપલબ્ધિયો સે સ્વદેશી પ્રૌદ્યોગિકીઓ પર ભરોસા બઢા હૈ ઓર ભારત એક વિશ્વસનીય પ્રૌદ્યોગિકી સાઝેદાર કે રૂપ મેં ઉભરા હૈ. સુપર્ણા સૈકિયા કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે જયા ભારત.
0: ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીની પાર્ટીના ધારાસભ્યોના બનાવટી સિગ્નેચર એટલે કે સહી કરવાના કેસમાં કથિત સંડોવણી બદલ 9 કલાકથી વધુ સમયની પૂછપરછ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સી ગઈકાલે ભવાની ભવનમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય કુણાલ ઘોષ અને અભિષેક બેનર્જીની રૂબરૂ પૂછપરછ કરી હતી. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે બર્મિંગહામના એજબિસ્ટેનમાં ગ્રુપ એ ક્રિકેટમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે પાકિસ્તાનને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાન 17 ઓવરમાં 106 રન જ બનાવી શક્યું. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ 170 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 44 બોલમાં 68 રન બનાવીને સૌથી વધુ રન બનાવ્યા. અગાઉ દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 19મા મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ MIFF આજથી શરૂ થશે. મુંબઈના રવિન્દ્ર નાટ્ય મંદિર ખાતે ફિલ્મોનું પ્રદર્શન સવારથી શરૂ થશે. આ વર્ષે સ્પર્ધા વિભાગમાં 144 ફિલ્મોનો સમાવેશ થાય છે, જેમાં 52 આંતરરાષ્ટ્રીય અને 92 રાષ્ટ્રીય એન્ટ્રીઓનો સમાવેશ થાય છે. 13 દેશના અનેક ફિલ્મ નિર્માતાઓની ફિલ્મ અહીં દર્શાવવામાં આવશે, જ્યારે બિન સ્પર્ધા વિભાગમાં કુલ 202 ફિલ્મો દર્શાવવામાં આવશે, જેમાં 106 આંતરરાષ્ટ્રીય ટાઇટલ અને 46 ભાગ લેનાર દેશોની 96 રાષ્ટ્રીય ફિલ્મોનો સમાવેશ થાય છે. ફિફા વર્લ્ડ કપ 2026ના ચોથા દિવસે અમેરિકાના હ્યુટન ખાતે ગ્રુપ ઈમાં જર્મનીએ કુરાકા વચ્ચેની મેચમાં 7-1થી જીતી લીધી છે. અન્ય એક મેચમાં ડલાસ સ્ટેડિયમ ખાતે ગ્રુપ એફમાં નેધરલેન્ડ્સ જાપાનની મેચમાં નેધરલેન્ડ્સે 2 અને જાપાને 2 મેચ સાથે ડ્રો રહી હતી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
2: આજે અખબારોમાં વિવિધ સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ લખે છે કે ભારતમાં સ્ટાર્ટઅપ્સ પરિવર્તનનો ક્રાંતિકારી તબક્કો, મોદી. ગુજરાત સમાચારે લખ્યું છે કે યુએસ ભારતીય જહાજ પર જ હુમલા કરે છે, એ વધુ એકનું મોત. દિવ્યભાસ્કર લખે છે કે ભારત અને ફ્રાન્સ બનાવી શકે છે એઆઈનું ઓપન સોર્સ મોડેલ. નવગુજરાત સમય લખે છે કે હોર્મુઝમાં મુક્ત સુરક્ષિત પરિવહન બહાલ કરો, મોદી મેક્રોન. અને ફુલછાબ લખે છે કે હોર્મુઝ ખુલશે, છૂટા થશે ઈરાનના અટવાયેલા 25 અબજ ડોલર. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો આજે નવી ઉદ્યોગ નીતિ વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027 પહેલા નીતિગત મેગા બ્લુ પ્રિન્ટ રજૂ થશે અને મેટ્રીમોનિયલ સાઇટ પર નકલી પ્રોફાઇલ બનાવી 20 મહિલાઓને ફસાવી 8000 વિડીયો મળ્યા જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાના તેમના સમકક્ષ રોબર્ટ ફિકો સાથે આજે વાતચીત કરશે. 52મી G7 સમિટ આજથી ફ્રાન્સના એવિયન ખાતે શરૂ થશે. પ્રધાનમંત્રી આવતીકાલે આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. NTAA NEET મીટ મેડિકલ પ્રવેશની પુનઃ પરીક્ષા માટેના પ્રવેશ કાર્ડ જાહેર કર્યા. અમેરિકા અને ઈરાને યુદ્ધનો અંત લાવવાના કરાર સંમતિ સંધાઈ હોવાની ટ્રમ્પની જાહેરાત. હોર્મુઝ ખુલવાનો માર્ગ મોકળો. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું. અને 19મો મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજથી શરૂ થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય અલ નીનો લા નીનો.

મિત્રો, પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે વાત કરીએ અલ નીનો અને લા નીના વિશે. સૌ પ્રથમ જાણીએ આ બંને નામ કેવી રીતે પડ્યા. અલ નીનો નામ દક્ષિણ અમેરિકાના કિનારે રહેતા માછીમારોએ રાખ્યું હતું. સ્પેનિશ ભાષામાં તેનો અર્થ ધ લિટલ બોય થાય છે, જ્યારે લા નીનાનો અર્થ લિટલ ગર્લ થાય છે. હવે સમજીએ અલ નીનો અને લા નીના શું છે તે. પ્રશાંત મહાસાગરમાં 2 ઘટનાઓ બને છે. એકનું નામ છે અલ નીનો, જ્યારે બીજીનું નામ છે લા નીના. વાસ્તવમાં જ્યારે આ દરિયાની સપાટી સામાન્યથી વધારે ગરમ થઈ જાય છે ત્યારે તેને અલ નીનો કહે છે, અને જ્યારે સામાન્યથી વધારે ઠંડી થઈ જાય છે ત્યારે તેને લા નીના કહે છે. જો અલ નીનો વધારે પડતું શક્તિશાળી બને, એટલે કે દરિયાનું તાપમાન ખૂબ જ વધી જાય, તો તેને સુપર અલ નીનો કહે છે. સુપર અલ નીનો નવી ઘટના નથી. વર્ષ 1972-73, 1982-83, 1997-98 અને 2015-16માં સુપર અલ નીનો આવી ચૂક્યા છે. 1997-98માં તો દરિયાનું તાપમાન સામાન્ય કરતા 2 થી 2.5 ડિગ્રી જેટલું વધી ગયું હતું. ભારતમાં ચોમાસું નબળું ગયું હતું અને કેટલીક જગ્યાએ તો દુષ્કાળ જેવી દારૂણ સ્થિતિ પણ સર્જાઈ હતી. જ્યારે અલ નીનો આવે છે ત્યારે ચોમાસું પવનોને અવરોધે છે, તેથી ભારત જેવા દેશોમાં ચોમાસામાં વરસાદ ઓછો વરસે છે. જ્યારે દુનિયાના કોઈપણ ભાગમાં ભારે વરસાદ વરસે છે ત્યારે લા નીના સિસ્ટમ સક્રિય હોય છે. લા નીના અલ નીનોથી વિપરીત કામ કરે છે. લા નીના સર્જાવાની સ્થિતિમાં ચોમાસું સામાન્ય અને સારું રહેવાની શક્યતા વધારે રહે છે. સામાન્ય રીતે પ્રશાંત મહાસાગર પરથી પવન પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાય છે, તે ગરમ પાણીને એશિયા તરફ લાવે છે. પણ અલ નીનોમાં આ પવનો સાવ નબળા પડી જાય છે અને ગરમ પાણી અમેરિકાના પશ્ચિમી કિનારા તરફ વહેવા લાગે છે. લા નીનામાં આ પવનો થોડા ઝડપી હોય છે અને તે વધારે ગરમ પાણી એશિયા તરફ મોકલે છે. સુપર અલ નીનોમાં પરિસ્થિતિ સામાન્ય અલ નીનો કરતાં ગંભીર થઈ જાય છે, પરંતુ આવું દર વર્ષે નથી બનતું. સામાન્ય રીતે અલ નીનો અને લા નીના 2 થી 7 વર્ષોના સમયગાળામાં જોવા મળે છે, પણ તે જ્યારે સર્જાય ત્યારે તેની અસર અનેક મહિનાઓ સુધી જોવા મળી શકે છે. મિત્રો, અલ નીનો અને લા નીના બંને કુદરતી આબોહવાની ઘટનાઓ હોય તેને સીધી રીતે અટકાવી શકાતી નથી. જો કે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને આયોજન દ્વારા તેની આડઅસરો જેવી કે દુષ્કાળ, ભારે પૂર, ગરમી વગેરે ઘટાડી શકાય છે. આ માટે દુષ્કાળની સ્થિતિમાં ઓછા પાણીથી પાકે તેવા પાકોની પસંદગી, ખેતરોમાં તળાવડી, ટપક સિંચાઈ પદ્ધતિ વગેરેનો ઉપયોગ, પ્રદૂષણ નિયંત્રણ, કુદરતી નિવસન તંત્રની જાળવણી જે અંતર્ગત જંગલો અને આદ્રભૂમિનું સંરક્ષણ મુખ્ય બાબતો છે, આ પ્રકારના પગલાં લેવાથી પરિસ્થિતિ નિયંત્રણમાં લાવી શકાય છે. 5 મિનિટમાં આજે આટલું બસ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય હતો અલનીનો લાનીના. પ્રસ્તુતિ કરી પ્રેરણા બોજે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં બરાબર 8 વાગે હિન્દી ભાષામાં સમાચાર, ત્યારબાદ તુરત જ અંગ્રેજી ભાષામાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: ઘર ખર્ચ કે પૈસે દો હસબન્ડ જી,
2: યે રાશન કે 15,000, સબ્જીઓ કે 2,000
1: ઓર લાઇટ બિલ કે
2: અબ 0 રૂપે કેસે દો.
1: ઓહો, ભૂલી ગઈ થી, અબ તો સોલર પેનલ લગ ગયે હે ના, તો જો 4,000 બચે હૈ ઉસે શોપિંગ હો જાય.

0: કાર્યક્રમના વધુ ભજનો સાંભળીએ તે પહેલા કેટલાક સંદેશ.
1: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
2: વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
3: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
4: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
5: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયા.

દુનિયામાં ચમકતી આધુનિકતાની બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતોં પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઔર આત્મવિશ્વાસ બઢા હૈ.
3: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
2: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઈસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઈસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઈસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
3: નોર્થ ઈસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઈસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
2: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
5: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
0: ગુજરાત રાજ્યના

દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ભજનોમાં આ હતી મેઘરણ કાપડીની રચના. કલાકાર હતા નિરંજન પંડ્યા. આ સાથે જ ભજનોનો દૈનિક કાર્યક્રમ નીરખને ગગનમાં અહીં પૂરો કરીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.
1: आकाशवाणी की आवाज एक सच्चे साथी के रूप में है. पूर्व पश्चिम उत्तर दक्षिण में आकाशवाणी की अपनी एक अलग ही पहचान है.
2: पश्चिम क्षेत्र के महाराष्ट्र, गुजरात, राजस्थान और गोवा राज्य के सभी कार्यक्रमों को आप कहीं भी हो न्यूज ऑन एयर ऐप के जरिए सुन सकते हैं.
1: तो आज ही डाउनलोड करें
2: ऐप न्यूज ऑन एयर.
3: એકવીસમી સદી

0: એટલે ડિજિટલ યુગ.
1: આકાશવાણી રાજકોટ કેન્દ્રના બધા જ કાર્યક્રમો હવે આપ સાંભળી શકશો ડિજિટલ ક્વોલિટી સાથે.
0: એટલું જ નહીં, ડીઆરએમ રીસીવર પર આપ 3 ચેનલ સાંભળી શકશો.
1: એઆર નેશનલ ન્યૂઝ 24/7,
0: પ્રાઇમરી ચેનલ રાજકોટ અને
1: વિવિધ ભારતી મુંબઈ. આ માટે આપે ડીઆરએમ રીસીવરમાં ફ્રીક્વન્સી 801 કિલોહર્ટઝ મેળવવાની રહેશે.
0: સવારે 5:55 થી રાત્રે 11:10 સુધી આપ માહિતી અને મનોરંજનની મજા માણી શકશો.
1: બપોરે 3:30 કલાક થી 4:30 દરમિયાન આપના ડીઆરએમ ટ્રાન્ઝિસ્ટરમાં ટેક્સ્ટ મેસેજીસ સાથે કાર્યક્રમો પણ સાંભળી શકશો.
0: ડિજિટલ ક્વોલિટી, સ્પષ્ટ અવાજ, સુમધુર સંગીત અને ઘોંઘાટ રહિત પ્રસારણ સાંભળવા હવે આપની પાસે જોઈશે ડીઆરએમ રેડિયો સેટ.
1: હવે આપ આપના ઘર, ઓફિસ, દુકાન કે પછી કારમાં મુસાફરી કરતા સુમધુર આકાશવાણીના કાર્યક્રમો તેમજ દેશ અને દુનિયાની માહિતી પણ મેળવી શકશો. તો સાંભળતા રહો આકાશવાણીના વિવિધ કાર્યક્રમો. મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું
2: ચોરું
1: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
3: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેઝ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
1: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.
4: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
5: ઉપભોક્તાઓ તક પહોંચને કા સુલભ ઓર સસ્તા માધ્યમ હૈ આકાશવાણી.
6: आकाशवाणी के विभिन्न केंद्रों से कीजिए अपने उत्पादों और सेवाओं का प्रचार विज्ञापनों के माध्यम से.
5: लोकल और राष्ट्रीय स्तर पर कीजिए अपने बिजनेस का विस्तार, क्योंकि आकाशवाणी में विज्ञापन बुकिंग हुई बहुत ही आसान.
6: अब घर, दफ्तर या दुकान पर बैठे बैठे आप कर सकते हैं विज्ञापनों की बुकिंग.
5: डायल कीजिए 8700014242.
6: नंबर एक बार फिर नोट करें 8700014242.
1: આપને લોક સંગીત પસંદ છે? શાસ્ત્રીય સંગીત કે પછી યુવાનો, બાળકો કે ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમ.
7: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ મીડિયા વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. રજૂ કરીએ છીએ ગુજરાતી વાર્તાલાપ. ગુજરાતી વાર્તા સાહિત્ય સર્જનમાં સાંભળીએ શ્રી ભવ્ય રાવલની મુલાકાત.
8: મિત્રો, આજે આપણે જે વિષય પર વાત કરવી છે એમાં સર્જનશીલતાની વાત છે, સાહિત્યની વાત છે, સાહિત્ય સર્જનની વાત છે. આજે આપણે આમંત્રણ આપ્યું છે ભવ્ય રાવલને. તેઓ પત્રકારત્વ ક્ષેત્રે પણ કાર્યરત છે, તેઓએ નવલકથાઓ પણ લખી છે, તેઓ પોતે યુવાન છે, ખૂબ સારા વાંચક પણ છે, મળવા ગમે એ પ્રકારનું વ્યક્તિત્વ તેઓનું છે. તેઓ સાથે આપણે રસપ્રદ વાતચીત કરવાની શરૂઆત કરીએ એ પૂર્વે આકાશવાણી વતી અને તમામ શ્રોતાઓ વતી સૌપ્રથમ આપણે તેઓ શ્રીનું સ્વાગત કરીએ. ભવ્યભાઈ, નમસ્કાર.

0: નમસ્કાર. ક્યારે કેવું લાગે કે ઘણા બધા માધ્યમો હોય ત્યારે જે લખનાર હોય એ પોતે જ લેખકની સાથે પ્રકાશક પણ હોય. આપણે જો ઉદાહરણ જોઈએ તો ફેસબુક હોય, તો બ્લોગ હોય, કે ટ્વિટર હોય,
1: રાઈટ,
0: કે બીજા કોઈ પણ અન્ય વોટ્સઅપ હોય, તો એની અંદર જે આજના યુવાનો લખતા હોય છે અને લખી અને ઝડપથી મૂકી દેતા હોય છે, તો ત્યારે એમના જે લખાણ જે છે એક નિશ્ચિત માસ સુધી જાય છે.
1: બરાબર.
0: ત્યારે ક્લાસ અને માસનું કોઈ
1: એવું
0: પણ એટલા જ લોકો સુધી પહોંચે છે જેટલા સુધી એ સંકળાયેલા હોય છે, અને એ બધા જ લોકો એમના જાણીતા હોય છે અથવા થોડા ઘણા અજાણ્યા હોય છે અથવા એમને વાંચીને જાણીતા બનતા જાય છે.
1: બરાબર છે.
0: ત્યારે એ લોકો જ્યારે એમને વાંચે છે, એમની સહાયના કરે છે, એમને વખાણે છે અથવા એની ત્રુટીઓ જણાવે છે, ત્યારથી આખી એક સર્જનની પ્રક્રિયાનું શરૂઆત થતી હોય છે. કે આજે મારા મનમાં કોઈ તરંગો આવ્યા, ઉર્મીઓ આવ્યા, કે કોઈ વિચારો છે, તો હું આજે ઝડપથી ફેસબુક ઉપર લખીશ, વોટ્સઅપમાં મિત્રોની સાથે શેર કરીશ. તો આવી રીતે આજના યુવાનોની એક આખી સર્જન પ્રક્રિયા શરૂ થતી હોય છે.
1: રાઈટ.
0: પહેલાના સમયમાં કેવું હતું કે કોઈ બી સારું લખાણ લખતું હોય તો સૌ પ્રથમ એ સામાયિકમાં આપે, અખબારોમાં મોકલે, ત્યાંથી અમને પ્રત્યુત્તર આપે કે ભાઈ તમારું જે લખાણ જે છે તમે મોકલ્યું છે એ અમે સમાવેશ કરીએ છીએ અથવા નથી કરી શકતા, તો એના કારણો હોય, અને બદલામાં ક્યારેક સારું બહુ લખાણ હોય અને એ પ્રકાશિત થતું હોય તો એનો પુરસ્કાર પણ મળતો હોય છે. જ્યારે સોશિયલ મીડિયામાં મહત્તમ આજના યુવાનો જે લખે છે એમના માટે પુરસ્કાર એમની વાહવાહી જ હોય છે.
1: રાઈટ.
0: એમાં લાઈક કોમેન્ટ જ હોય છે અને એ પણ બહુ વધુ લાંબા સમય સુધી રહેતું નથી. એટલે આખી સર્જન પ્રક્રિયા આજના યુવાનોની શરૂ તો થઈ જાય છે,
1: રાઈટ,
0: પણ એના મુકામ સુધી પહોંચી નથી શકતી. કારણ કે આફ્ટર ઓલ આપણે આપણા જે વિચારો છે, આપણી જે મનની અંદરની જે ભાવનાઓ છે, જે લાગણીઓ છે, એને આપણે શબ્દોમાં ઢાળી દઈએ છીએ અને વિવિધ સ્વરૂપ એને રજૂ કરીએ છીએ. કવિતાઓ હોય, વાર્તાઓ હોય, કે કોઈ લેખ સ્વરૂપે પણ હોય.
1: બરાબર.
0: આજે મને કંઈક લાગ્યું તો મેં લખ્યું એના વિશે. પણ આગળ જતા એક સમય એવો પણ આવે છે કે જ્યારે તમે લખી રહ્યા છો, તમારા લખાણની તમે જે સામેના જે તમારું વાચક વર્ગ છે એના સુધી તમે શેર કર્યો છો, એને પબ્લિશ કર્યો છો, તો એના શું ઇમ્પેક્ટ આવે છે, અને ક્યારેક એ ગેરમાર્ગે દોરનારું તો નથી હોતું, અથવા ક્યારેક એ વાચકોના મનમાં અસમંજસ ઉભું કરનારું તો નથી હોતું.
1: બરાબર છે.
0: એવા સમયે તમારી જવાબદારીઓ તમારા લેખક તરીકેની, તમારી લેખનની સર્જન યાત્રા તરીકેની બહુ વધી જતી હોય છે, અને ભવિષ્યમાં આવી જે સર્જન યાત્રાઓ જે શરૂ થઈ હોય છે એનું ટૂંક સમયમાં બારમાં પણ થઈ જતું હોય
1: છે.
0: કારણ કે મેં ઘણા એવા લોકો જોયા છે જે શરૂઆતમાં બહુ સારું લખતા હોય અને પછી સોશિયલ મીડિયામાં એ લોકો લખવાનું શરૂ કરે અને એમાં 5-25 લાઇક કે કોમેન્ટમાં એ લોકો સંતોષ માની લે અને પછી એના લેખનની સર્જન યાત્રાની અંદર કોઈ એ લોકો વધુ મહેનત નથી કરતા, સંશોધન નથી કરતા. કારણ કે બાળક જ્યારે એનો જન્મ થાય ત્યારે બોલવાનું શરૂ કરે તો એની ભાષા જે હશે શરૂઆતમાં એ પરફેક્ટ નહીં હોય,
1: શીખવાનો તબક્કો છે, તો એટલે નેચરલી.
0: હા, પણ પછી એની ભાષા એ શીખી લેશે.
1: રાઈટ.
0: એવી રીતે તમે જ્યારે લખવાની શરૂઆત કરો છો ત્યારે તમારી કોઈ કવિતા હોય, ગઝલ હોય, તો એના ફોર્મેટમાં ન લખાતી, પણ તમે જ્યારે ફેસબુકમાં મૂકો ને એ લોકોને બહુ ગમે છે અને તમે લોકપ્રિય લોકોની અંદર થાવ છો, તો એનો મતલબ એ નથી કે તમે ગઝલનું બંધારણ ના શીખો, તમે કવિતાનો જે છંદ લઈ હોય તો એને તમે શીખો નહીં. એવી જ વાર્તાની અંદર હોય છે અને એવું જ ગદ્ય અને પદ્યના બધા જ ફોર્મેટની અંદર હોય છે કે તમારે સંશોધનાત્મક લખાણ જે છે એ લખવું ખૂબ આવશ્યક થઈ જતું હોય છે.
1: ખૂબ ખૂબ સરસ.
0: નવલકથા લખવા માટેની પહેલી શરત એ છે કે તમારે બીજાથી અલગ જીવવું પડે છે, બીજાથી અલગ જોવું પડે છે. આપણે એક લેખ લખવો હોય કે આપણે પોતાનું એક સરનામું, એક એડ્રેસ લખવું હોય કે એક ફોર્મ ભરવું હોય, તો પણ આપણને અડધી કલાક કલાક થાય છે.
1: રાઈટ.
0: જ્યારે આપણે 200-250 પાનાની એક નવલકથા લખવી હોય ત્યારે આપણને સમય જોઈએ છે.
1: રાઈટ.
0: અને આપણે એ લખાણ લખવાનું છે

0: કે તમે જેમ અત્યારે વાત કરી કે ભાઈ લોકોને ટૂંકું વાંચવું ગમતું હોય છે, આટલા બધા હવે તો સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમો છે કે જ્યાં તમને ટૂંકું લખાણ સારી રીતે ઉપલબ્ધ સરળતાથી થઈ જતું હોય છે, એમાં કોઈ વ્યક્તિ પોતાનો કિંમતી સમય ફાળવીને તમારી નવલકથા શું કરવા વાંચે?
1: બરાબર છે.
0: એટલે નવલકથા એકદમ રસપ્રદ રીતે લખવી એ ખૂબ અગત્યનું છે, એને તમારે જીવવી પડે છે.
1: બરાબર.
0: એમાં અલગ અલગ પાત્રો હોય છે, અલગ અલગ પ્રકરણ હોય છે, અને એક આખું અલગ વિશ્વની અંદર રચના થતી હોય છે. મેં મારી પ્રથમ નવલકથા જ્યારે લખવાની શરૂ કરી ત્યારે મારી ઉંમર 17-18 વર્ષની હતી.
1: અચ્છા.
0: પણ એ નવલકથા મેં લખવાની શરૂઆત કરી ત્યારે પૂર્ણ હું ના કરી શક્યો.
1: ઓકે.
0: અને એના હિસાબે નવલકથાની જગ્યાએ લઘુ નવલકથા બની ગઈ હતી.
1: ઓકે ઓકે.
0: પણ પછી મેં સમયની સાથે ખૂબ જ અભ્યાસ કર્યો, અલગ અલગ નવલકથાઓ કઈ રીતે લખાણી છે, એનું વિષયવસ્તુ શું હોઈ શકે, એના પાત્ર કઈ રીતે ઉદ્ભવતા હોય છે, અને જે લોકો નવલકથા લખવા માંગે છે એમને પણ હું અત્યારે આ આકાશવાણી રાજકોટ કેન્દ્રના માધ્યમથી કહેવા માંગુ છું કે કોઈ પણ નવલકથા લખતા પહેલા તમારા મન અને મસ્તિષ્કની અંદર, તમારા મન અને મગજમાં એ નવલકથાનું આખું જે વિષય વસ્તુ છે, જે વાર્તા છે તમારી, છે એ આખી તમને ખ્યાલ હોવી જોઈએ, ખબર હોવી
1: જોઈએ.
0: ઘણા જૂના સાહિત્યકારો આપણે ત્યાં નવલકથાકારો એવા થઈ ગયા, એવું કહેતા હોય કે ભાઈ હું એક લીટી લખતો હોય ત્યારે મને ખબર ના હોય બીજી લીટી શું હશે. પણ નવલકથાની અંદર આવું હોતું નથી જનરલી, કારણ કે નવલકથા એ આખું એક અલગ જે લેખન શૈલી છે.
1: રાઈટ.
0: કારણ કે એમાં નવલકથાઓ પણ આપણે ત્યાં હવે બે પ્રકારે લખાય છે, એક ધારાવાહિક સ્વરૂપે હપ્તાવાર લખાય છે અને એક આખી સળંગ પ્રક્રિયામાં લખાય ને એ સીધું પુસ્તક સ્વરૂપે આવતું હોય છે. તો મેં નવલકથા લખવાની શરૂઆત કરી ત્યારે મારા મન અને મગજમાં તમામ પ્રકારની આખી કથા વસ્તુ હતી,
1: બરાબર,
0: એકદમ ક્લિયર હતી,
1: જેને આપણે પ્લોટ કહેતા હોય.
0: જી. એટલે સૌ પ્રથમ એમાં નવલકથામાં પ્લોટ તૈયાર થતો હોય છે, એ પ્લોટ ઉપરથી ને તમારા પાત્ર નક્કી થતા હોય છે, પછી તમારી એની અંદરની આખા તમારા જે પાત્રો છે એનું પાછું બેકગ્રાઉન્ડ તૈયાર થતું હોય છે. સપોઝ કે મારું જે નોવેલ હોય એનો પાત્ર વિબોધ હોય તો એ વિબોધ રાજકોટનો હોય. હવે વિબોધ રાજકોટનો હોય તો બેઝિકલી કે એના શબ્દો જે છે એમાં કાઠિયાવાડી લેંગ્વેજ આવતી
1: હોય. ખૂબ સરસ.
0: એના તમે જયારે ડાયલોગ્સ લખો છો નવલકથાકાર તરીકે ત્યારે એમાં ક્યાંય લેખક નથી આવતો,
1: ત્યારે એ વ્યક્તિ જ બને છે.
0: હા, એ વ્યક્તિ બોલતો હોય છે, એના જે પાત્રો છે તો એ વિબોધ શું બોલે છે, ક્યાંનો છે, ક્યાં ભણેલો છે, એના ઉપરથી ને નક્કી થતું હોય કે તમારું જે પાત્ર છે એનું આખી સંયંગ નવલકથામાં એનું બિહેવિયર, એનું વર્તન, એનો વ્યવહાર, એનું એની પાસે તો ભૂમિકાઓ કેવી હશે,
1: બરાબર,
0: અને એના આધારે તમારું જે આખું જે પાત્ર છે એ વાચકો જ્યારે વાંચતા હોય છે ત્યારે એની ઉપર અસર કરતું હોય છે.
1: રાઈટ.
0: આટલું લાંબુ ખેડાણ કરવાનું છે તો એ ખેડાણ આટલું સમય, શક્તિ અને સંપત્તિના હું જયારે ઉપયોગ કરવાનો છું એ પછી એનાથી પરિવર્તન કેવું આવશે, લોકો ઉપર એની કેવી અસર.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી વાર્તાલાપ અંતર્ગત સાહિત્ય સર્જન અંગે શ્રી ભવ્ય રાવલની મુલાકાત. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ ક્ષણોમાં હિન્દી ભાષામાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.
3: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં વિશાલ શર્મા. अमरीका और ईरान के बीच 107 दिन से जारी युद्ध समाप्त करने पर समझौता हो गया है. इसके साथ ही होर्मुज जल डमरू मध्य खुल जाएगा और ईरानी बंदरगाहों से अमरीकी नाकेबंदी समाप्त हो जाएगी. अमरीका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने कल रात ट्रुथ सोशल मीडिया प्लेटफॉर्म पर समझौता हो जाने की घोषणा की. शांति समझौते पर 19 जून को स्विट्जरलैंड में हस्ताक्षर होंगे. होर्मुज जल डमरू मध्य समझौते पर हस्ताक्षर के बाद शुक्रवार से खुल जाएगा.
4: होर्मुज जल डमरू मध्य से विश्व की कुल तेल आपूर्ति के पांचवें हिस्से का परिवहन होता है। इस ऐतिहासिक समझौते से पूरे क्षेत्र में शांति और सुरक्षा बहाल होगी। समझौते के अनुसार अमेरिका और ईरान को ईरान के परमाणु संवर्धन और संवर्धित यूरेनियम के 60 दिन के अंदर निस्तारण पर बातचीत करनी है। ईरान की सर्वोच्च राष्ट्रीय

0: કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
1: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
0: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
2: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
0: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
2: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.

0: श्रोता मित्रों, आकाशवाणी राजकोट द्वारा निर्मित कार्यक्रम युववाणी अमे लईने आव्या छीए दर शुक्र शनि अने रविवारे सांजे 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવવાણી દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
1: મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું
2: ચોરું
1: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
3: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેજ મનોરંજન નહીં માહિતી કે સ્ત્રોતો કે સાથ.
1: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.
4: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
5: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
4: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
5: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
4: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0-282-44-39-31, એટલે કે 0-281-244-3931.
5: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. અત્યારે સમય થયો છે 9:15. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. મિત્રો, મનોરંજન કાર્યક્રમમાં આજે આપણે માણીએ જાણીતા અભિનેત્રી અને પાર્શ્વગાયિકા સુરૈયાની જન્મતિથિ પર તેમના કેટલાક યાદગાર ગીતો.

0: કાર્યક્રમના આરંભમાં આપે સાંભળ્યું બિહાર કી જીત ફિલ્મમાંથી આ ગીત, જેને સ્વર મળ્યો સુરૈયાનો. હુસનલાલ ભગતરામના સંગીતમાં શબ્દરચના હતી રાજેન્દ્ર કિશનની.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછી મારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

દિલ લગી ફિલ્મમાં આપે સાંભળ્યું સુરૈયાનો સ્વર. નૌશાદના સંગીતમાં શબ્દરચના હતી શકીલ બદાયોનીની.

દિલ લગી ફિલ્મમાં આપે સાંભળ્યો સુરૈયાનો સ્વર. નૌશાદના સંગીતમાં શબ્દરચના હતી શકીલ બદાયુનીની.

આપે હમણાં સાંભળ્યો હુસનલાલ ભગતરામનું સંગીત સુરૈયાના સ્વરમાં. બડી બહેન ફિલ્મમાંથી શબ્દો હતા કમર ચલાલાબાદીના.

0: આપે હમણાં સાંભળ્યું નૌશાદનું સંગીત, શકીલ બદાયુનાની શબ્દરચના, સૂર્યાના સ્વરમાં આ હતું દર્દ ફિલ્મનું ગીત. મનોરંજન કાર્યક્રમના વધુ ગીતો સાંભળીએ તે પહેલાં કેટલાક સંદેશ.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
3: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: દિનાનાથ મઢોકના શબ્દોને બુલ્લો સિરાનીના સંગીતમાં આપણે સાંભળ્યું સુરૈયા અને સાથીઓનો સ્વર. બિલ્વમંગલ ફિલ્મનું નામ હતું.
1: બગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

મનોરંજન કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. આ કાર્યક્રમમાં આજે આપ માણી રહ્યા છો અભિનેત્રી અને પાર્શ્વ ગાયિકા સુરૈયાની જન્મતિથિ પર તેમના યાદગાર ગીતો. હમણાં જ આપે સાંભળ્યું દાસ્તાન ફિલ્મનું ગીત. નૌશાદના સંગીતમાં શબ્દરચના હતી શકીલ બદાયુનીની.

ગુલામ મોહમ્મદના સંગીતમાં આ હતા શબ્દો શકીલ બદાયુનીના સુરૈયા શમશેદ બેગમ અને સાથીઓના સ્વરમાં માલિક ફિલ્મનું ગીત.

0: મનોરંજન કાર્યક્રમના અંતમાં આ હતું રુસ્તમ શોરા ફિલ્મનું ગીત સુરૈયાના સ્વરમાં. સંગીત હતું સાજદ હુસૈનનું. ગીતને શબ્દો મળ્યા હતા કમર જલાલાબાદીના. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. સમય થયો છે 10:30. રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં આજે આપણે સાંભળીએ લોકવાર્તા. વાછડા ડાડા અને બેન વાછલબા, કલાકાર છે શક્તિદાન મોડ.
1: સોલંકી સોના તણો ગાન કુંડળ જળ ગઈ કાન

પાણે પાણે પાંગરે સર્જન જૂના લેખ ઈ આગમ ના ગાદે સા તો કવિ વાંચે કુબાઉત. ભારત વર્ષની ધરતી એમાંય હરવા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની ધરતી, સંત દાતાર અને સુરવીરોની ધરતી. પાણે પાણે પાંગરે સર્જન જૂના લેખ, એક એક કાઠિયાવાડ હોરઠ અને ગુજરાતની ધરતીનો પથ્થર છે. ઇતિહાસને સંઘરીને બેઠો છે, વાતુને હંઘરીને બેઠો છે. પાણે

પાણે પાંગરે સર્જન જૂના લે અખી આદમ નાગ આદેશ કઈ કવિ ભાંચે કુબાવુત. કોઈએ બેન દીકરીના શિયળ માટે, કોઈએ ગવતરી માટે પોતાની પ્રાણની આહુતિઓ આપી દીધી. કારણ કે ભારત વર્ષની આરી નારીએ, જનેતાએ, બેન અને દીકરીઓએ હાલડાને ઘૂંટળે ઘૂંટળે સંસ્કારોના સિંચન કર્યા.

એવા મીઠા મંગળ ગીત ગવાઈ રહ્યા છે. ચોરી મંડપની માલિપા મંગળ ફેરા ફેરાઈ રહ્યા છે. પહેલું મંગળ વર્તાણું, બીજું મંગળ વર્તાણું અને ત્રીજું મંગળ જ્યાં વર્તાઈ રહ્યું છે ત્યારે છે કોઈ ધર્મનો રક્ષક શબ્દ નીકળ્યો તા તો પરતંત તેલ બુંદ જાગ્યો કરાલ, કરકરતા પાણીની માથે માણસનો પગ પડી જાવે એવી ધ્રમેલ ત્રાવા જેવી લાલ આંખ થઈ ગઈ, છમ છમ છમ છમ છમ છમ કરતા રૂવાડા ઊભા થઈ ગયા. ચોરી મંડપમાં ફેરા ફરી રહેલો વરરાજો છે, એ વરરાજાનો ઘા કર્યો, ફેરા ફરતી પરણેતરને એટલા શબ્દ કીધા કે ધીંગાણાનો ઢોલ વાગ્યો છે. આતકાયો વિધર્મીઓ ગાયું વાળીને જાય છે. રાજપૂતનો દીકરો છું, રાજપૂતનું લોહી છે, કારણ કે રાજપૂતો હોય વૃદ્ધબાળ કે અંગંગ જોબન ભર્યું, હોય બળવાન કે ગબડ ગયેલો, ગીત મંગળ તણા ગાઈને ભલે ને હોય વરમાર ચોરી ચડેલો, પણ હાંકજે હા ભલે દેશ દોખી તણી ભાગ્યમાં લખ્યું યજ સાહેબ હું આ પંચગબ ધૂતના વીર રજપૂતને પછી જીવવું લાગે ઝેર જેવું, પછી નો જીવાય. એ ચોરી મંડપમાં ત્રણ મંગળ ફરાણા અને ચોથું મંગળનો ફેરો અધૂરો છે, એ વરમાળાનો ઘા કર્યો તોય ભેકી વરમાળ અંત જગજાલ અંજપટ સુધારણ, વરમાળનો ઘા કર્યો એ વેગળનો વારણ ધર્મ સુધારણ ચારણ કારણ રણે ચડ્યો જી ચારણ કારણ રણે ચડ્યો. દેલબાઈ નામની ચારણની બાઈ છે, એ મામળિયો બાદશાહ છે, એ ગૌધનને વારીને જાય છે. એમાં દેવલબાઈની વેગળ નામની ગાય છે, એ ધણને ગોવાળિયા પાછું વહેર્યું છે, પણ વેગળ ગાયને પાછી ન આવી એટલે ધા નાખી ચોરી મંડપમાં જે ચાર ફેરા ફરી રહ્યો છે એ વિરર્ભ રાજપૂત સોલંકી વીર વચરાજ સોલંકી છે. દેવલબાઈ આવીને ધા નાખી કે ધણ ગાયું ધણ ગાયું ધણ ઘેર ગાડું આવ્યું ઘાટ રે

મથરાજ સોલંકી, જેના દૂધે મારા છોકરા વાળું કરે છે એ વેગળ પાછી નથી આવી. માવળિયા બાદશાહ આખા ગૌધેનને વાળીને જાય છે પણ વેગળ પાછી નથી આવી. જેના દૂધે મારા છોકરા વાળું કરે છે, જેને દૂધ અળીએ દીવા બરે એવી મારી વેગળ ન આવી વાછરા.

એ વૈગળ પાછી નથી આવી. અને ત્યારે કે બોખણ બોખણ ને પળવેળા તણી ને હવે રાણા રમત મેલ, પણ આ તો ધરને ધરને ગાંડા ના ખેલ, તું તો વામન રૂપે વાસરા. વરબાટ નો ઘા કર્યો શબ્દ રાજપૂત વિરર્ભ સોલંકી વીર વસરાજ ના કાનમાં અથડાણો. પોતાની પરણેતરને છેલ્લા શબ્દો કીધા કે જાઉં છું જય જગદંબા, જીવતો હોઈશ તો પાછો આવીશ, નહીતર કે ફેરા રે

બોલ. ત્રણ મંગળ ફરી અને ચોથું મંગળ અધૂરું મૂકી અને ઘોડાને માથે પલાણ માંડ્યા અને દુશ્મનનો સામનો કરવા માટે થઈ. અને એમ કહેવાય કે ઘોડાને બપા કઈ બોલાવ્યો ગણ બપા એક વાર. એ કેસરિયા, આદિ હુદી ત્રણ જણાને મેં બાપ કીધા છે. એક ઉદ્યાચર ને ઓરડે થી જે ભગવાન ભાસ્કર ભલે બુગા ભાણ ભાણ તિહારા લવ ભામણા અજીણ મરણ લજમાણ અમારે રાખજે કશ્યપ રાવુદ કે દાદર કે ડાકલા અને કે પૂજે પખાણ. આ તો રાત ન ભાંગે રાણ આ તો કમળે ને કશ્યપ ધણા ઉગવું અચૂક ઉગ્યાનું આળહ નહીં આ ચડે ને પડે ચૂક આ તો કમળે ને કશ્યપ ધણા. એ બાપ ખુરદને બાપ કીધો છે, એક મારા જન્મદાતાને બાપ કીધો છે અને આજ બપા કઈ બોલાવ્યો ગણ બપા એક વાર. કેસરિયા, તારી કહેવાળીમાં હાથ ફેરવીને આજ કહું છું કે દુશ્મન દળ છે એને આંબી લેજે અને વેગળને ક્યાંક વાળીને ન જાય. કહેવાય છે કે વચરાજ સોલંકીની વાતને કેહરિયો ઘોડો કડી ગયો હોય એમ ધુમાફડ બાગડતા ધુમાફડ બાગડતા ધુમાફડ પાગા નાખતા રકાબ કવિ ભરી ભાગા આગે નહીં જાવે આ તો મૃગણા હિ આજ આ તો પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગે નહીં જાવે આ તો મૃગણા હિ આજ. કોળો મીઠો ભાગવા, વૈશાખ મહિનાના વંટોળમાં જેમ બોરળીનું ગળાયું ઉડવા માંડે એમ ધુમાફડ ધુમાફડ ધુમાફડ ધુમાફડ ધુમાફડ ઘોડાની પડી ગયું મંડી ભાગવા. અને કહેવાય છે કે મામળિયા બાદશાહની ફોજને આંબવા માટે થઈ અને ધીરે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે વચરાજ છે જાય છે અને મામળિયા બાદશાહની ફોજની અંદર ત્રાટકી. અને કહેવાય કે મહાભારત રચાયા ખેલ કર વારા કર્ણ પાંડવાળા કર્ણ પાર થારા જુએ હુએ આજકાલ. એમ કહેવાય કે એવું ધીંગાળાની માથે ઝપટ બોલાવી એ પછી હરિકટન તપાઈ ભૂમ પાવ પલેટો મારો મારો મારો નો નાદ મળ્યો થાવા. અને વેગળને એમ કહેવાય કે વારી અને વજરાજ સોલંકી છે મારતે ઘોડે આમ રવાના થાય ન થાય અને દુશ્મનની નજરમાં આવે અને આવતાની હારે તો એક ઝાટકો આમ તલવારનો લાગ્યો એટલે ધડ મસ્તકથી નોખું પડી ગયું. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ધડ પડ્યા પછી મસ્તક છે દુશ્મનોનો સામનો કરતો કરતો કરતો. એમ કહેવાય કે ત્રણ પગે ઘોડો છે એ ચોરી મંડપમાં જ્યાં માયરા છે જ્યાં ચોરી મંડપ છે ત્યાં વચરાજના કબંધને લઈને આવે છે. અને તેદી વચરાજ સોલંકીની જનેતા આજ પરણેતર પોતાની રાજપૂતાણી ક્ષત્રિયાણી છે એને તો અરખ માનતો માતો નથી કારણ કે રણ ચડો રણમાં રિયો આ તો કવિજન ગુણલા ગાય આ તો કામન કે છે કંઠને મારું હયું બહુ હરખાય. હે રાજપૂત, એ ક્ષત્રિય રણ ચડો રણમાં રહ્યો અને કવિજન ગુણ લાગાય કવિઓ તમારી કીર્તિ ગાતા હોય અને ગામે ગામ તમારા એમ કહેવાય કે સ્થાનક થઈને પૂજાય એવો હરખ. અને તેથી બુઢી જનેતાને એમ થયું સાબાસ બેટા તે મારા ધાવણને બુદળું કર્યું. પણ કહેવાય છે કે ત્રણ પગે ઘોડો છે વેગળને વારી લીધી મસ્તક પછી અલગ પડી ગયું અને પછી કહેવાય છે કે કબંધ લડતું લડતું લડતું લડતું દુશ્મનનો એમ કહેવાય છે કે સામનો કર્યો હતો. અને એક પણ સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં એક ગામ એવું ન હોય કે ત્યાં વાછરા દાદાનો પેઢો ન હોય. અને ત્રણ પગે લઈ આવનાર જે ઘોડો છે એ ઘોડાની પૂજા થાય છે કારણ કે વાછરા દાદાના મસ્તકને પડ્યા પછી એ ઘોડો પણ એમ કહેવાય કે એક પગમાં વેતરાયો છે એટલે ત્રણ પગે ઘોડો છે એ આવ્યો એટલે દાદાના ઘોડાની ગામોગામ પૂજા થાય. સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ ગુજરાતમાં એક ગામ એવું ન હોય કે ત્યાં વાછરાની પૂજા ન થાય. વાછરા દાદાની તો વેગળને માટે થઈ અને કહેવાય કે પ્રાણની આહુતિ આપી દીધી. પણ મારે જે વાત કરવી છે કે સોલંકી સોના તણોન કુંડળ જડકે કાન આ રમતો દીઠો રાણ આજ વીર હચંગ

વાછરો સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં એક ગામ એવું ન હોય કે ત્યાં વાછરા દાદાનો પેઢો ન હોય, વાછરા દાદાની પૂજા ન થતી હોય. અને વાછરા દાદાનું જ્યાં કોઈ જગ્યા ઉપર એમ કહેવાય કે વાછરા દાદાના નામ ઉપર કોઈને ઝેર પાલવી જાય, હડકવા હાલ્યું હોય અને વાછરા દાદાના શરણે લઈ જાય તો હડકવા પણ પાલવે ને એક જૂનું બહુ પ્રાચીન ગીત ગવાય છે.

પીછીએ ઝેર જરંદા મોલ વચંદા રાણા કહેવાય કે વાછરા દાદાના શરણ ઉપર લઈ જાય અને પછી એમ કહેવાય કે એનો શરણ લઈ લે તો એનો હડકવા પાલવી જાય, એનો ઝેર પણ પાલવે. પણ ઈ વાછરા દાદાનો એક બીજો મારે જે પ્રસંગ કહેવો છે, ઈ હાલાર પ્રગણું, હાલાર પ્રગણામાં પાડાણા ગામ છે. પણ પૂજન કરતા પ્રેમથી, પૂજન કરતા પ્રેમથી બેની વાછલબાઈ પણ ગાપી ગાપી વચન ગન ગાવ્યો ને છત્રાવા સુખદાય. મેં જેમ વાત કરી એમ કચ્છ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં અનેક પેઢા વાછરા દાદાના પૂજાય છે, પણ એવો એક પેઢો એટલે પાડાણા, એ પંખીના માળા જેવું પાડાણા. અને પાડાણામાં વાતસુર ગઢવી નામે ચારણ છે. વાતસુર ગઢવી હવાર હાન દાદાના ઘોડાની પૂજા કરે, પ્રાર્થના કરે, ધૂપ દીવા કરે, અર્ચના કરે, પણ એક વાતનું દુઃખ પોતાના હૈયાની માલિકોર ખટકે છે. હવાર હાંજ પ્રાર્થના કરે, દાદાને ધૂપેલું લઈને કહે કે હે સોલંકી સરદાર, હે વીર વાછરા, તે તો ગાયોને માટે થઈને પ્રાણની આહુતિ આપી છે, એક ચારણની દેવલબાઈ નામની ચારણની વેગળ નામની ગાયને માટે પ્રાણની આહુતિ આપી છે, તો દાદા હું તને અરજ કરીને કહું છું, હે વાછરા, મારે ત્યાં કાંઈ સંતાન નથી, એક દીકરો કા એક દીકરી દે. કહેવાય છે કે હૈયાના ભાવથી કરો જો હાંકલો તો ચિથરો ઢીંગલા તણો થુણે. હૈયાનો આર્તનાદ ક્યારેક થઈ જતો હોય, અંતરનો આર્તનાદ ક્યારેક થઈ જતો હોય, એ હૈયાનો ભાવ અને ઉના ઉના આહુણા જેદી એમ કહેવાય છે કે આમ તો હરદમ હજુરી હોય છે પણ આપણા મનમાં દૂરી હોય છે, શંકાની સરહદ વટાવી જાવ તો શબ્દ સઘળા બિનજરૂરી હોય છે. આર્તના થયો છે વાતસુર ગઢવીની પ્રાર્થના વીર વાછરાએ સાંભળી છે. અને કહેવાય કે હરદ્વારને પગથિયે ચાર ચાર શિયાળા, ચાર ચાર ઉનાળા અને ચાર ચાર ચોમાહાના પાણી આવીને ગળથોલિયા ખાઈને ભૂયા જાય, એમ દન ગણનતા માસ ગયા અને વર્ષે ગાતરિયા, અબ તો સુરત ભૂલી સાહિબા હતો નામે વિહરિયા. બાર બાર મહિનાને એમ કહેવાય કે વાણા વાઈ ગયા અને વાતસુર ગઢવીને ત્યાં દીકરીનો જન્મ થયો. વાછરાએ પારણું બંધાવ્યું, વીર વછરાજે એમની અરજ સાંભળી અને એક દીકરીએ આપી. વાછરાએ પારણું બંધાવ્યું ને દીકરીએ આપી એટલે દીકરીનું નામ નામાકરણ થયું ત્યારે વાછલબા રાખ્યું. વાછલબા નામ રાખ્યું પણ તે જ પૂંજનો ફુવારો. ઉદાન મપાન મચેહી ન છેહી ન માતા ન તાતા ન ભ્રાતા સન એખી વિ દેખાન દેહાન રૂપાન રેખી નિવાસી ન મંડી ન માયા ન કાયા ન છાયા વિષે કી નંગાલે ન ચાલે ગુપતિ ન છતી કરંતી કિલો લે ભુજાલમ વિશાલમ ત્રિકાલમ ભવાની આ નમસ્તે નમસ્તે નમસ્તે ભવાની શિખર બે ફુવારો ગસો રૂપ ધોરો ગજો ની છુપાવો કટે ફંદ મોરો. ઊંચા શિખર ઉપરથી તે જ પૂંજનો ફુવારો ન છૂટતો હોય આવા રૂપ રૂપના અંબાર દાદાના ગુણગાન ગાયા ગાયા કરે વાછલબા. અને હવાર હાંજ પોતાના બાપુની હારે એમ કહેવાય કે બચપણ બાળપણની અંદર એ ધૂપેલું ફેરવે ને કાલાવાલા કરે દાદાના,

যদি উবা কম্পা মোল রে কাত পর নে ডিম্বে তে তো ডঙ্কোরে দি ধোতে বিরাই বাছরা। হে বাছরা, আবা গুণগান দাদা না গায়া করে, সংস্কারো না সিঞ্চন করি করি করি, અને દીકરી છે જે માંગળાની મેલ પા, એમ કહેવાય કે કુંડીની મેલકોર છોડને ઉજેરીને મોટો કરીએ, એમ તમામ સંસ્કારો ઠાહી ઠાહી ઠાહી અને વાછલબાને વાછુર ગઢવીએ, રૂવાળે રૂવાળે ભરી દીધેલા, અને વાછરાની ભક્તિ છે એ રૂવાળે રૂવાળે એમ કહેવાય કે વાછલબાને ભરી દીધેલી, અને બચપણથી જ એમ કહેવાય કે વાછરાની વાછરામય વાછલબા બની ગયા છે, અને એમાં ઘેડ પ્રગણું અને ઘેડ પ્રગણાનું છત્રાવા નામનું ગામ, અને એ છત્રાવા ગામમાંથી લીલા પરિવારમાંથી એમ કહેવાય છે કે વાછલબાનું વેવિશાળ થયું છે, જાડેરી જાનુ જૂતી છે, વાછલબાઈ ઉંમરલાયક થયા એટલે જાનુ કહેવાય છે કે પાડાણા આવી છે, અને એ વખતે એવી પરંપરા હતી કે એક દી બે દી ત્રણ દી કોઈ વાહન વ્યવસ્થા નહોતી, એટલે વેલ્યુ જૂતી થયું, અને ગામમાં એ જાન આવતી, અને ઠેક છત્રાવાથી એમ કહેવાય કે પાડાણા જાન ગઈ છે, અને વાછલબાઈ ડાય ડમલે એમ કહેવાય છે કે ચોરિયા ચડ્યા છે, પણ વાછરામાંય ભક્તિ, વાછરામાંય વાતાવરણ, વાછરો વાછરો વાછરો, હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેહતા હુતા ને બેહતા અમરીએ, અને ઉઠન તાને આ એક જ એક ધારું નામ વાછરામય બની ગયા છે વાછલબાઈ. અને કહેવાય છે કે વાછલબાની જાડેરી જાડેરી જાનું આવી છે, એના હામૈયા થયા છે, મંગળ ગીત માંડવે ગવાણા છે, અને એમાં એક દી જાન રોકાણી બીજે દી રોકાણી ત્રીજે દિવસનો બરોબર એમ કહેવાય છે કે સમય આવ્યો, એટલે વાછલબાઈને વિદાય આપવાનો સમય આવ્યો છે. રાતનો સમય છે, ઝીણી ઝીણી ઝીણી ઝીણી ઝીણી એમ કહેવાય કે દીવાની જ્યોત જલે છે, ચાર ચાર પાંચ પાંચ દિવસના ઉજાગરા થઈ ગયેલા, એટલે મીઠી મીઠી હોય, ડાય તોય દીખરી રાખીને કામ કરાં, દીકરીને તો એનો પિયર વાલું, બાપને અને દીકરીનો જે જગતમાં પ્રેમ છે એ અમાપ છે, બાપ અને દીકરીના પ્રેમ જેવો કોઈ પ્રેમ ન હોઈ શકે. એટલે વાછલબાની બાજુમાં આવી અને વાછુર ગઢવી ડાય ડમળી વાતું કરે છે કે બેન ડાય થઈ રહેજે, એક હાથમાં પિયરની અને એક હાથમાં સાસરિયાની આબરૂને જાળવીને રહેજે. મીઠી મીઠી વાતું કરે છે, ડાપણની વાતું કરે છે, અને એમાં વાછલબાના મોઢામાંથી શબ્દ નીકળ્યા, બાપુ હવારે તો વિદાય થવું છે, હું છત્રાવા સાસરે નહીં જાઉં, હે કે હું છત્રાવા સાસરે નહીં જાઉં, લીંબુ દોદો જેની મૂછ પર લટકતા, હાલતા મરડમાં ઠરડમાં ચટકતા, ઉંધેધડ હાલતા ક્યાંય ન અટકતા, એવો મરદ જેવો મરદ બાપ છે એ ભાંગી ભૂકો થઈ ગયો. એક બાજુ દીકરીનો વિદાયનો પોતાનો વલોપાત થાય છે, અને એક બાજુ દીકરીએ વેન લીધું છે કે હું સાસરે નહીં જાઉં. બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે બાપુ મારા વીર વાછરા બાની પૂજાનું શું થાય, મને તો કરિયાવરમાં વાછરો મારે હારે આવે તો હું છત્રાવા જાઉં, કરિયાવરમાં વાછરો આવે તો જ હું જાઉં. આને શબ્દ સાંભળ્યા તા તો એમ કહેવાય કે થરકંત ગંગ ફરકત ભુજંગર રોમ રોમ વ્યાપી દેશવા, વિચારમાં પડી ગયો કરવું શું, દીકરીએ વહેલ લીધું છે, હવારે તો જાન વિદાય આપવી છે, હવે જાનૈયાની આગળ જઈને મારે કઈ રીતે કહેવું, એ પરિવારની આગળ જઈને મારે કઈ રીતે કહેવું કે દીકરી બાઈએ તો વહેલ લીધું છે કે વાછરો મારી હારે આવે તો હું સાસરે જાઉં. જોકું લાગી ગયું છે, ચિંતા બાન કબાન હે ચિંતા ચિતા સમાન, ચિંતા અને ચિતામાં એક મીંડાનો ફરક છે, એક જીવતાને હળગાવી નાખે છે અને એક મરેલાને હળગાવી નાખે છે, ચિંતા કોરીકાય છે. સહેજ જોકું આવ્યું ઉજાગરા અને ગયો સપનામાં ભાઈ તરકટ ભાલું હાથમાં સફેદ ઘોડો, દીકરી આવું વેણ ન લેવાય,

તારે સાસરે જવું જોઈએ કે નહીં? મારી વાછરાની પૂજાનું શું થાય? તો મારો વીર વાછરો મારી હેરે આવે તો જ હું છતરાવા જાઉં, નહીંતર ન જાઉં. શબ્દ હાંડલો કે દીકરી જાય એ વેણ પણ હું પાડું છું. તારી હારે હું છતરાવા આવું છું, પણ તું એક દેખ એમ નહીં, તારો પરિવાર દેખે એમ નહીં, સમગ્ર ઘેર પ્રગણો દેખે એવી રીતે ચડે ઘોડે જા હું આવું છું અને પ્રતિક સમૂહ ફળું મૂકીશ. બસ દીકરી ખુશ, હવે મારી દીકરી ડાઈ થા અને સાસરે જા. પ્રાગટના દોરા ફૂટ્યા, ગહે કે ગૌચાળલા છૂટ્યા, ગાળલા પંખી માળલા પરઘરિયા, દેવળ દેવાલા ટળિયા ટાળા, હુવા ઉજાળલા તમઘરિયા, ઝાલરવાળા નાદ વડાળા, સાધ સકાળા સદસેવા, જય જય જગવંદન કશ્યપ નંદન. અને હવે અમારા દળદ્ર નિકંદન રાય દેવાઓમ ભાસ્કરાય વિદ્મહી મધ્યુતિકરાય ધીમહિ તન્નો ઉગાદિત્ય પ્રચોદયાત. પ્રાગટના દોરા ફૂટ્યા, જાનને વિદાય આપવાનો સમય થાય. આને વાછલભાઈ વાછલ કહેવાય છે કે વાછસુર ગઢવીને કીધું, બાપુ મારો વીર વાછરો મને સપનામાં આવ્યો હતો કે વાછલ બાને સૌને આવ્યા વીર રે. વાછલબાના સપનામાં આવીને કીધું છે કે જા બેન, હવે ડાઈ થઈ જા, સાસરે જા, સમગ્ર ઘેર પ્રગણું દેખે એવી રીતે હું જા આવું છું. અમારા કવિએ લખ્યું છે નાનદાન સુરુએ, કેજ બેની બાને કોલ તેંગા પી રે, બેની બાને કોલ તેંગા પી, ગાન ગાજ બડાણા ના પંચડા કાપીન, મારતે ગોડે બેન બોલાવે રે, પડાણા થી વાછરો ગાવે. બેન રાજી થઈ ગયા. કહેવાય છે કે જાનને વિદાય આપી છે, ધીરે ધીરે ધીરે ધીરે ધીરેન્દ્રે એક દી બે દીમાં જાન છે છત્રાવા આવી છે. પછી તો બેનને ઇંતજાર છે, કારણ કે કલાક ઉજાય છે, આજ મારો વીર હમણાં આવી છે, સમય આવ્યો. ચગ મોતીનો તૈયાર થાળ તૈયાર કર્યો, પણ વાછરા દાદા કીધેલું, વીર વછરાજ પોતાના ભાઈએ કીધેલું કે બેન મારા ઓવરણા ન લેતી, ઓવરણા લઈશ તો હું હમાઈ જઈશ.

पछिरे सोनाई को इनो धारा रे वावो वीर ने मारा चगमो तेनो तार तैयार करो ई समय ई दिवस ई तिथि ई वार आयो ગલિયા ગલિયા ગલિયા ગલિયા જઈને વાછલભા કહે છે કે મારો વીર આવે છે, કોઈને દાળદરનો ભૂકો બોલાવવો હોય તો મારતે ઘોડે મારો વીર આજ પાદરમાં આવશે, એ ભાદર નદીના કાંઠા ઉપર મારો વીર આવશે. તેથી કહેવાય છે કે છત્રાવા પ્રગણો આજુબાજુના ગામડાઓના માણસોને જેને ખબર પડી, એ વાછલભાને જે વેણે બોલે બંધાયેલો હતો વાછરો એ પાળવા માટે થઈ, અને કહેવાય કે એ સમય આવ્યો અને ભાદરની ભેખડ ઉપર તેથી એમ કહેવાય કે સફેદ હાથમાં નેજું છે, સફેદ કપડાં ધારણ કરેલા છે અને સફેદ ઘોડો વયો આવે છે ધીરો ધીરો ધીરો ધીરો ધીરો ધીરો ધીરો એમ કહેવાય છત્રાવાના પાદરમાં આવ્યો. અને બેન છે એને હળખમાતો નથી, અને આ તો આમ જ્યાં ચગમોતીનો થાળ તૈયાર કર્યો તો આમ કરીને આમ બેન હોવાના લેવા માટે થઈને જાય ન જાય એ પેલા તો એમ કહેવાય કે એ અહવાર સમાઈ ગયો છે અને ફળું મૂકતો ગયો છે. એ બેન વાછલબાના વેણને પાળવા માટે થઈ, પોતાના બેનીને બોલે બંધાઈ, અને કરિયાવરમાં પણ પડાણાથી છત્રાવો વાછરે આવ્યો તો કચ્છ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ ગુજરાતમાં એક ગામ એવું ન હોય કે ત્યાં વાછરાનો પેઢો ન પૂજાતો હોય, ત્યાં વાછરા દાદાની પૂજા ન થતી હોય, જ્યાં વાછરા દાદાના એટલી બધી ધર્મની આસ્થા બંધાણી હોય અને ઉના ઉના આહુણા જેથી દાદાના શરણની માલિપા જઈ અને લાપસી જુવારી ધૂપ દીવા કરી અને અંતરથી આર્તનાદ કરે તો એની હૈયાની હામને પણ એ વાછરો પૂરી કરે છે. એટલે લોકકવિઓએ લખ્યું છે

0: घातमनाई घोमवार गाने सुध लेवाई सितातनी पणगागियार गागियार मोगवतार ए गातो वेर लायूं वासरा पूजन करता ही प्रेम थी पूजन करता ही प्रेम थी न बेनी वाचल बाई पणगा पी आपी वचन ने गावियो ए आ तो छतरावा सुखदाय ई परचा पूर्णा रोज परचा पूर्णा रोज जेर पिना रो श्वेत धजाड़ो ए कवि किशन के तारो सतीस हारो अन सर्जन गारो तू मड़ियो ए वेगड़ नो वारण धर्म सुधारण चारण कारण रणे चढ़ो जिर चारण कारण रणे चढ़ो जिर चारण कारण रणे चढ़ो एक पण गाम एवं न होय ने वाछरा दादानी ઘોડાની પૂજા ન થતી હોય અંતરના ભાવથી હૈયાના ભાવથી એ ગૌની રક્ષા કરવા વાળો કહેવાય કે ગાયોને માટે પોતાના પ્રાણની આહુતિ આપવા વાળો એ વાછરા દાદાના ઘોડાની ગામો ગામમાં પૂજા થાય છે અને અંતરના ઉના ઉના આંખુડા એ દાદાના શરણમાં પાળે તો એને હૈયાની આમને પૂરે છે એટલે લોકકવિએ લખ્યું છે કે પાણે પાણે પાંગરે સર્જન જૂના લેખ ઈ આગામ ના આદેશ કઈ કવિ વાંચે કોબાવુત.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લોકવાર્તા, કલાકાર હતા શક્તિદાન મોડ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ મીડિયા વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવે પછીના કાર્યક્રમો માટે જોડાઈએ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ વિરામની સંધિની ટ્રમ્પની જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં તેજી. ભારતીય શેર બજારના સેન્સેક્સમાં 1180 અને નિફટીમાં 350 પોઈન્ટનો ઉછાળો. અમેરિકા અને ઈરાને તેમના 107 દિવસના યુદ્ધનો અંત લાવવાના કરારને અંતિમ સ્વરૂપ અપાયું હોવાની ટ્રમ્પની જાહેરાત. હોર્મુઝ ખુલવાનો માર્ગ મોકળો થયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાના તેમના સમકક્ષ રોબર્ટ ફિકો સાથે આજે વાતચીત કરશે. 52મી G7 સમિટ આજથી ફાન્સના એવિયન ખાતે શરૂ થશે. પ્રધાનમંત્રી આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. એનટીએ નીટ મેડિકલ પ્રવેશની પુનઃ પરીક્ષા માટેના પ્રવેશ કાર્ડ જાહેર કર્યા. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી દાયકામાં વર્તમાન 8-9 અબજ ડોલરથી વધીને લગભગ 40-45 અબજ ડોલર સુધી પહોંચશે. સીઆઈડીએ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીને બનાવટી સહી કરવાના કેસમાં કથિત સંડોવણી બદલ 9 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી. ઉત્તરપ્રદેશના જેવર સ્થિત નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ઉડાન સેવાઓ આજથી શરૂ. કેન્દ્રીય માર્ગ અને પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે શિલોંગની મુલાકાતે જશે. કચ્છના ભીમાસર નજીક આડેસર પોલીસે એક જીપમાંથી માદક પદાર્થનો જથ્થો ઝડપ્યો અને 2 શખ્સોની ધરપકડ કરી. ઉદ્યોગોને વધુ વેગવંતુ બનાવવા રાજ્ય સરકાર આજે નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરશે. 12 વર્ષ વિકાસના, વિશ્વાસના, જનકલ્યાણના અભિયાન અંતર્ગત મહેસાણામાં નાગરિકો સાથે મુખ્યમંત્રીએ સંવાદ સાધ્યો. ગુજરાત અને રાજસ્થાનને જોડતી અમદાવાદ બિકાનેર ટ્રેનનો આરંભ થશે. રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા. અને આઈસીસી મહિલા વિશ્વકપની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
2: આ બેટિંગ કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સ્ટુડિયો ક્લોકમાં 11:02 થઈ છે. હવે પ્રસ્તુત કરીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આવો શરૂઆત કરીએ મેટ્રો ઇન દિનો ફિલ્મના ગીતથી, જેને સ્વર આપ્યો છે.

મેદાન ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. ગાયક કલાકાર હતા જાવેદ અલી, રિચા શર્મા અને સાથી ચંદુ ચેમ્પિયન. આ ફિલ્મનું ગીત સાંભળીએ પ્રીતમ, દર્શન રાવલ, કૌસર મુનીરના સ્વરમાં.

શ્રીકાંત આ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. તનિષ્ક બાગચી, ઝુબિન નોટિયાલ, તુલસી કુમાર અને સાથીઓના સ્વરમાં. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. છાવા ફિલ્મનું ગીત સાંભળીએ એ આર રહેમાન, અરિજિત સિંઘ, ઇરશાદ કામિલ અને સાથીઓના સ્વરમાં.

ઝુબિન નોટિયાલ, તનિષ્ક બાગચી, ઇરશાદ કામિલને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ભૂલ ચૂક માફ. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. અનુરાધા પોડવાલ અને પંકજ ઉદાસના સ્વરમાં સાંભળીએ આ ગઝલ. ગઝલના શબ્દો છે તેરે ખામોશ હોઠો પે.

અનુરાધા પોંડવાલ અને પંકજ ઉદાસને આપ સાંભળી રહ્યા છો. ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો. તુમ એક બાર, આ છે ગઝલના શબ્દો. ગાયક કલાકાર અનુરાધા પોંડવાલ અને પંકજ ઉદાસ.

0: અનુરાધા પોડવાલ અને પંકજ ઉદાસને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાના તેમના સમકક્ષ રોબર્ટ ફિકો સાથે આજે વાતચીત કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક છે. અલનિનોની સ્થિતિની અસર છતાં ખાદ્યાન્નની કોઈ અછત રહેશે નહીં. ભાજપ પ્રમુખ નીતિન નબીને જણાવ્યું કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે દેશના મધ્યમ વર્ગને આર્થિક સુરક્ષા, સારી સુવિધાઓ અને નવી તકો સાથે સશક્ત બનાવવા માટે વ્યાપક ફેરફાર કર્યા છે. ભાવનગર જિલ્લામાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અંતર્ગત પ્રગતિ પથયાત્રાનું આયોજન. શહેરના પ્રત્યેક વોર્ડના વિવિધ સ્થળોએ સ્વચ્છતા સેવા કરવામાં આવી. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કચ્છ જિલ્લામાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કેડીસીસી બેંક ભુજ ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ. તેમણે ભુજમાં બીએસએફ 176 બટાલિયન ખાતે વૃક્ષારોપણ કરીને વન કવચ નિર્માણનો શુભારંભ કરાવ્યો. છોટાઉદેપુરમાં હરિયાળુ છોટાઉદેપુર અભિયાન હેઠળ આજે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ભારતીય કોસ્ટગાર્ડ એર સ્ટેશન દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં યોગ સત્રનું આયોજન. જાણીતા લેખક અશોક કુમાર હાલદારને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. આજે દિલ્હીના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થતાં ગરમીથી રાહત. તુર્કીના અંતાલિયામાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડ કપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમદેવરાએ પોતાનો પહેલો વ્યક્તિગત સુવર્ણચંદ્રક જીતી લીધો. ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ વિરામની સંધિની ટ્રમ્પની જાહેરાત બાદ વૈશ્વિક શેરબજારમાં તેજી. અને 52મી G7 સમિટ આજથી ફાન્સના એવિયન ખાતે શરૂ થશે. પ્રધાનમંત્રી આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

અચ્છા, આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સાંભળીએ હરિહરનને.

ચોમેર ચણાય જતી અસીમ બદ્ધતા મનુષ્યને સતત ગુંગળાવે છે. ટૌકા અને પીંછાના પંખીપણા ફરતું રોજ જે કારાગાર રચાય છે તેની સામે કવિ વેદનાનો આક્રોશ છે. બંધ આંખે ઉજાગરાને ઓઢવા જેવી કમનીય અભિવ્યક્તિમાં વેદનાનું માધુર્ય ઝરે છે. આ ગીત રચનામાં કવિ જગદીશ જોશીએ સંસારમાં જે અધૂરપ રહી જાય છે તેને પૂરી કરવા ઉછીના સુખની માંગણી કરી છે.

મણીલાલ દેસાઈની અનોખી ગીત રચના પલમાં સમયના પ્રવાહી રૂપને કવિએ વાચા આપી છે. જાણે કાળનું ઝરમર જલ વરસે છે, લહેકતા લયમાં સમયની તરલતાને કવિએ ઝીલી છે. છલક છલક છલકાતી પલનું માધુર્ય અહીં સુર અને સંગીતની અનુપમ સૃષ્ટિમાં છલકતું જાય છે, લહેરાતું જાય છે.

ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. કવિ જગદીશ જોશીની સંવેદનાથી ઉભરાતી આ ગીત રચના છે.

0: કવિ જગદીશ જોશી વેદનાનો લીલો ટહુકો છે. મિલનની સાથે જ વિસ્તરતા વિરહ, અવકાશનું વૈષમ્ય, ધારો કે એક સાંજ આપણે મળ્યા ગીતમાં સબળ રીતે પ્રકટ થાય છે. મનુષ્ય માત્ર વિરહની મૂંગી વેદના સતત અનુભવ્યા કરે છે, એના ઓરતા ઝૂર્યા કરે છે, અને માંડેલી વાર્તા અધૂરી રહી જાય છે તેની વહેવળતાને કવિએ આ ગીતમાં વાચા આપી છે.
1: સાંભળીએ ભૂપિંદરને.

ભૂપિંદર ને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

આ છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, વસાણો. અજાણ્યા એપ થી બચો.
1: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: યોગ ચિત્તવૃત્તિ નિરોધ. મહર્ષિ પતંજલિના યોગ સૂત્રનું આ અત્યંત જાણીતું સૂત્ર, એટલે કે મનની ચંચળ વૃત્તિઓનો નિરોધ એટલે યોગ. મોટા ભાગે આપણે માનીએ છીએ કે યોગ એટલે શરીરને વાળવાની કે ખેંચવાની કસરત, પણ સાચા અર્થમાં યોગ એટલે શરીર, મન અને આત્મા વચ્ચેનું સંતુલન. અને જ્યારે સંતુલન આવે ત્યારે જીવનમાં શાંતિ આવે, સ્વાસ્થ્ય આવે અને વૃદ્ધાવસ્થા પણ સુંદર બની જાય. બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને પ્રિય સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ કાર્યક્રમ સહિયારમાં આપ સૌનું સ્વાગત કરે છે.
3: શ્રોતા મિત્રો, ઘણા વડીલોને જોઈને આપણને લાગે કે વાહ, ઉંમર તો વધી છે પણ લાગતી નથી, કારણ કે એમની ઉર્જા, એમની સ્ફૂર્તિ આજે પણ એવી જ હોય છે. અને ઘણા લોકો એવા હોય છે કે જેને જોઈને લાગે કે હજુ તો 50 જ વર્ષ થયા છે પણ આમનું શરીર તો જુઓ સાથ નથી આપી રહ્યું. અને આપણને વિચાર આવે કે આવું કેમ? શું ઉંમર વધી રહી છે એટલે જ શરીર નબળું પડે છે, કે પછી આપણી જીવનશૈલી પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે?
2: જો સાચું સમજીએ તો વૃદ્ધ થવું એ કુદરતનો નિયમ છે, પણ સમય પહેલા થાકી જવું, ચાલવામાં તકલીફ પડવી, નાની નાની વાતોમાં ચીડાઈ જવું, ઊંઘ ન આવવી અથવા હંમેશા દવા પર જ જીવવું અથવા દવા પર જ આધાર રાખવો એ કુદરતનો નિયમ નથી. ઘણીવાર આપણું શરીર આપણને સંકેત આપતું હોય છે કે હવે થોડું પોતાના માટે પણ જીવવાની જરૂર છે.
3: વધતી ઉંમરની અસર સૌથી પહેલા ક્યાં દેખાય? ઘણા લોકો કહેશે કે ચહેરા પર, ત્વચાની ચમક ઓછી થવા લાગે. તો કોઈ કહેશે કે વાળમાં સફેદી દેખાવા લાગે, શરીરની લવચિકતા ઘટે. પણ મિત્રો, વૃદ્ધાવસ્થા માત્ર ચહેરા પર નથી આવતી, એ વિચારોમાં પણ આવતી હોય છે. અને એટલે જ યોગનું મહત્વ સમજાય છે. યોગ શરીરને તો ફિટ રાખે જ છે, સાથે સાથે યોગ શરીરને અંદરથી જીવંત પણ રાખે છે.
2: આપણા શરીરમાં રક્તનું પરિભ્રમણ સારું રહે, શ્વાસ વ્યવસ્થિત ચાલે, મન શાંત રહે તો એની અસર ચહેરા પર પણ દેખાય છે અને જીવન પર પણ. એક્સપર્ટ્સ પણ એમ જ કહે છે કે નિયમિત યોગ અને પ્રાણાયામ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ

0: રૂપ થાય છે. આજે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, હૃદયરોગ આવી ઘણી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. પણ સવારની માત્ર થોડી મિનિટો જો યોગ માટે આપીએ ને તો આપણા આખા દિવસમાં મોટા ફેરફાર લાવી શકે છે.
1: અને યોગનો સૌથી સુંદર ભાગ એ છે કે અહીં કોઈની સાથે સ્પર્ધા નથી હોતી. અહીં તો પોતાના શરીરને સમજવાનું છે. આપણે જેટલું કરી શકીએ તેટલું જ પૂરતું છે. આજે સોશિયલ મીડિયામાં આપણે ઘણીવાર યુવાન દેખાવાના ઉપાયો જોઈએ છીએ, કોઈ ક્રીમ, કોઈ ટ્રીટમેન્ટ, કોઈ ખાસ ડાયટ. પણ સાચી યુવાની શું છે? દરરોજ ઉત્સાહથી ઉઠવું, નવી વાત શીખવાની ઈચ્છા હોવી, ચાલવામાં આત્મવિશ્વાસ હોવો અને ખુશ રહેવું, હસતા રહેવું, આ જ તો સાચી યુવાની છે.
0: અને સ્વસ્થ વૃદ્ધાવસ્થાના કેટલાક સુંદર સંકેતો પણ છે. જો તમે તમારું રોજિંદુ કામ જાતે કરી શકો છો, યાદશક્તિ સારી છે, નિયમિત ચાલી શકો છો, સંતુલિત આહાર લો છો અને જીવન પ્રત્યે આભારની ભાવના રાખો છો, તો સમજજો કે તમે સુંદર રીતે ઉંમરને આવકારી રહ્યા છો.
1: આપણા ઘરમાં ઘણીવાર બા કે દાદી પાસે કોઈ ખાસ યોગાનું નામ નહીં હોય, પણ એમની ટેવો જોવો તો ઓબ્ઝર્વ કરજો. વહેલા ઉઠવું, થોડું ચાલવું, સરળ ભોજન લેવું, મન ઉપર ભાર ન રાખવો, આ એમના જીવનનો એક ભાગ છે અને આ બધું પણ એક પ્રકારનો યોગ જ તો છે.
0: યોગ એટલે અનેક આસનો, યોગ એટલે પોતાના શરીર સાથે મિત્રતા, પોતાના મન સાથે સંવાદ અને પોતાના શ્વાસ સાથે જોડાણ. અને શ્રોતા મિત્રો, જ્યારે શરીર સ્વસ્થ હોય ત્યારે મન પ્રસન્ન રહે છે. જ્યારે મન પ્રસન્ન રહે ત્યારે ઉંમર ખરેખર માત્ર એક આંકડો જ બની જાય છે.
1: તો ચાલો માત્ર એટલું નક્કી કરીએ, દરરોજ થોડો સમય પોતાના શરીર માટે કાઢીશું, થોડા ઊંડા શ્વાસ લઈશું, થોડું ચાલીશું અને જીવનને થોડા વધુ પ્રેમથી જીવીશું. કારણ કે સ્વસ્થ વૃદ્ધાવસ્થા એ નસીબની વાત નથી મિત્રો, એ રોજિંદી સારી ટેવોનું પરિણામ છે.
0: અને કદાચ યોગ આપણને એ જ શીખવે છે, ઉંમર વધે પણ ઉર્જા ન ઘટે, વાળ સફેદ થાય પણ વિચારો તાજા જ રહે અને જીવનના દરેક પડાવને સ્મિત સાથે આવકારી શકાય. અને જેમ યોગ આપણને જીવનનું જ્ઞાન અને સાચી કાળજી વિશેનું શિક્ષણ આપે છે ને, તેવી જ રીતે જીવનમાં જે શિક્ષણ આપણે લઈએ છીએ એનું પણ મહત્વ એટલું જ હોય છે કે જેના થકી આપણે જીવનમાં જે કંઈ પણ બનીએ છીએ એ બની શકીએ છીએ.
1: અને આજકાલનું શિક્ષણ પણ સમય સાથે બદલાયું છે, તો ચાલો આજે આ વિશે જાણીશું. એઆઈ અને સ્કૂલ, આ વિશે શિક્ષિકા રેખા વ્યાસ સાથેની હિતેશ માવણીની આ વાતચીતમાંથી.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આજના શેર કાર્યક્રમમાં આપણે એક નવા જ વિષય પર વાત કરવાની છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં બદલાતો શિક્ષણ અને વર્ગખંડો, આ વિષય પર વાત કરવા માટે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં રેખાબેન વ્યાસ ઉપસ્થિત છે, કે જેઓ લાર્સન એન્ડ ટોબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સેન્ટર ફોર ટીચર્સ ટ્રેનિંગના સેન્ટર હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. રેખાબેન, સર્વપ્રથમ તો આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
3: ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ, અને મને ખૂબ જ આનંદ થાય છે કે આજે આકાશવાણીમાં એક ખૂબ જ નવા જ વિષય સાથે આજે મને બોલવાનો મોકો મળ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક શિક્ષણ, આ બંનેને કઈ રીતે સાંકળવામાં આવે? આપણે સૌ જાણીએ છીએ કે નવી શિક્ષણ નીતિ છે એમાં એઆઈ આધારિત એજ્યુકેશન ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકના જ્યારે સર્વાંગી અને સમાવેશી શિક્ષણની વાત કરવામાં આવે ત્યારે બાળકને એક એવું વાતાવરણ પૂરું પાડવાની જરૂર છે કે જેથી બાળક ગોખણપટ્ટી છે અને પરીક્ષાઓ આપે, માર્ક્સ લાવે, સમજણ વગર પણ એ બધું પાકું કરે, આમાંથી એ બહાર આવી અને એક એવી જેને કહે કે શીખવાની પદ્ધતિ અપનાવે કે જેથી કરીને નવી શિક્ષણ નીતિમાં કરેલા જે ઉદ્દેશ્ય જે છે એને આપણે પામી શકીએ.
2: બાળક છે તો એને કઈ ઉંમરથી એને ટેકનોલોજીકલ ગેજેટ્સથી પરિચિત કરાવવો જોઈએ, અને સાથે સાથે નેશનલ એજ્યુકેશન પોલિસી, તો તેમાં બાળકો માટે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવાની વાત છે, તો આ બંને આપણે સાંકળી લઈએ.
3: તો સૌથી પહેલા મારે કહેવાનું કે બાળક જ્યારે નાનું હોય છે અને ખાસ કરીને એની ઉંમર 14 વર્ષ સુધી, ટેકનોલોજી એના હાથમાં આપવી એ એટલું ઉચિત નથી. એના ઘણા બધા કારણ છે. આમ તો આપણે જાણીએ છીએ કે બાળક જન્મે ત્યારથી એના મોબાઈલ લઈને જન્મે છે, એટલે તમે ઈચ્છો કે ના ઈચ્છો ટેકનોલોજી એ લઈ જ લેવાનું છે, પરંતુ એક શિક્ષણવિદ તરીકે હું એવું ઈચ્છીશ નહીં કે એ ટેકનોલોજી

0: ટેકનોલોજી સાથે સતત સંકળાયેલો રહે, કારણ કે જ્યારે એ સમજવાનું શરૂ કરે કે આ ટેકનોલોજીનો ઉપયોગ મારે કઈ રીતે કરવાનો છે, ત્યાર પછી જો એ ટેકનોલોજીને એ હાથમાં લેતો થાય તો એ વધારે સારું છે. અને ઉપરાંત એના હ્યુમન બ્રેઇનના જે બીજા બધા જે આસ્પેક્ટ, જેમ કે એની થિંકિંગ એબિલિટી છે, એ બધાના વિકાસ માટે એને પૂરતો સમય આપવો જોઈએ. બાળકના સમય માટે, બાળકના બ્રેઇનના ડેવલપમેન્ટ માટે એવું કહેવામાં આવે છે કે 3 વર્ષથી 7 વર્ષ સુધી મેક્સિમમ ડેવલપમેન્ટ થાય છે. આ વર્ષ દરમિયાન એને જો હાથમાં ટેકનોલોજી ના આપીએ તો બાળક છે એ પોતાની એની અંદર રહેલી જે ક્ષમતા છે, એની વિચારવાની ક્ષમતા છે, એની ઓબ્ઝર્વેશન કરવાની જે એની સ્કિલ છે, આ બધાનું એનો એ વિકાસ થઈ શકે. એટલે ટેકનોલોજી બાળકને પહેલેથી આપવી એવું એના માટે હું બિલકુલ એના ફેવરમાં નથી. બીજું જે એક વાત કરેલી છે કે નવી શિક્ષણ નીતિમાં જે વાત કરેલી છે એમાં ટેકનોલોજી આધારિત શિક્ષણની વાત છે. બાળકના હાથમાં ટેકનોલોજી આપવાની એવી વાત નથી. ટેકનોલોજી આધારિત શિક્ષણ એટલે શું? તો શિક્ષકો છે એને અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષકની શોર્ટેજ છે. ઘણી બધી શાળાઓ છે જેમાં એક જ શિક્ષક છે, ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં આગળ શિક્ષક છે એની પાસે સાધનો ઉપલબ્ધ નથી. બહુ જ અંતરિયાળ એવા વિસ્તારમાં જ્યારે શાળાઓ આવેલી છે ત્યારે શિક્ષકો પાસે એટલા બધા લિમિટેશન્સ આવી જાય છે કે બાળકને સારું શિક્ષણ આપવા માટે એ ઈચ્છે તો પણ એ નવી પદ્ધતિ એના ઉપલબ્ધ કરી શકતા નથી. જો આ શિક્ષક છે એ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એ બરાબર એને સમજી શકે અને એનો ઉપયોગ કઈ રીતે શિક્ષણમાં કરવો એ સમજી શકે તો ઘણું બધું છે. એ જે શિક્ષણ છે એના જે ઘણા બધા બેરિયર્સ છે, લેંગ્વેજના બેરિયર છે, એમાં પ્રયોગો કઈ રીતે શીખવાડવા એના બેરિયર્સ, એના કોન્સેપ્ટ ક્લેરિટી માટે જે બેરિયર્સ ઉભા થાય છે, આ બધા જે બેરિયર્સ છે એને સ્વાભાવિક રીતે શિક્ષકો છે એ ક્રોસ કરી શકે અને એક ઉત્તમ પ્રકારનું ઉત્કૃષ્ટ શિક્ષણ આપી શકે. મારે આમાં એક નાનકડી વાર્તા હું મૂકી દઉં છું. આપણે સૌએ સસલાની અને કાચબાની વાર્તા બધા જ મિત્રોએ સાંભળી હશે, બરાબર? એક રાજા હતો અને એને ખબર હતી કે સસલો હારી જવાનો છે, કારણ કે આળસુ છે, ઊંઘી જશે, એ તો છે જ એવો. એટલે રાજાને તો એમે ગામ લોકોને ખુશ કરવા હતા એટલે એને એક ઇનામ જાહેરાત કરી દીધી કે સસલા અને કાચબાની સ્પર્ધા છે અને જીતશે એને 1,00,000 રૂપિયાનું ઇનામ. સસલાભાઈ આલ્ફા જનરેશનના, એટલે એણે પોતે તરકીબ વિચારી લીધી અને એણે કાચબાને કહ્યું કે આવું લાંબુ તો ક્યાં સુધી ચાલશે.
1: એટલે આ નવા જમાનાની વાત,
0: આ નવા જમાનાની વાત છે. એટલે એણે કાચબા અને બંને જણાએ કોલેબરેશન કરી લીધું, બંને સમજૂતી સાધી. જ્યાં જ્યાં જમીન હતી ત્યાં કાચબો સસલાની ઉપર બેસી ગયો, બંને જણાએ વાર્તાઓ કરીને જોક્સ કરી એટલે રસ્તો શાંતિથી કપાઈ ગયો, સસલાભાઈને ઊંઘ પણ ના આવી. અને જ્યાં પાણી હતું ત્યાં આગળ સસલાભાઈ કાચબાની ઉપર બેસી ગયા અને આરામથી પાણી એને ક્રોસ કરી લીધું અને ફાઇનલી એ બંને જીત્યા. આ વાત મારે એટલે કેવી પડી કે અહીંયા આગળ કોલેબરેશન તમને જોવા મળશે, બંનેનો સંવાદ. જે નવી શિક્ષણ નીતિમાં જે ખાસ 4 C કયા છે ને, કે 21મી સદી માટે જે જરૂરી જે સ્કિલ્સ છે એ શિક્ષકોમાં હોવી જોઈએ. તો આ કઈ કઈ સ્કિલ્સ છે? તો કોલેબરેશન, કોલેબરેટિવ એજ્યુકેશન હોવું જોઈએ, કોમ્યુનિકેશન સ્કિલ શિક્ષકોમાં હોવી જોઈએ, ક્રિએટિવિટી હોવી જોઈએ, ક્રિટિકલ થિંકિંગ. તમને આ ચારેય વસ્તુ અહીંયા જોવા મળશે કે કઈ રીતે આ બંને મિત્રોએ આ ચારેયનો સમાવેશ કરી અને એમનો જે ઉદ્દેશ્ય હતો એ પ્રાપ્ત કર્યો.
1: આલ્ફા જનરેશન માટે વાર્તાઓ પણ આધુનિક બની રહી છે.
0: જી જી જી, બિલકુલ.
1: રેખાબેન, જેમ આપણે વાત કરી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આધુનિક શિક્ષણમાં થઈ રહ્યો છે અને ખાસ કરીને એક ભારત જેવા વિશાળ દેશમાં જ્યાં જ્યોગ્રાફિકલ હિન્ડ્રન્સીસ કહેવાય એવી પરિસ્થિતિમાં પણ એઆઈ ઉત્તમ કાર્ય આપી શકે છે, તો એપ્લિકેશન કઈ રીતે શક્ય છે?
0: ખૂબ ખૂબ સુંદર પ્રશ્ન આપે કર્યો. સેન્ટર ફોર ટીચર ટ્રેનિંગ અમારી સંસ્થાએ ગયા વર્ષમાં 150 જેટલા શિક્ષકોને, નવસારી જિલ્લાના શિક્ષકો તેમજ ત્યાંના સીઆરસી અને બીઆરસીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તાલીમ આપી અને એનું સુંદર પરિણામ એ જોવા મળ્યું, કેમ કે દરેક શિક્ષકો એને વર્ગખંડમાં ઉપયોગ કરશે એવું જરૂરી નથી, પરંતુ હું 100% એવું કહીશ કે એમાંથી લગભગ 25% જેટલા શિક્ષકો મિત્રો એવા છે કે જેમણે એમના પ્રશ્નપત્રો કઈ રીતે બનાવવાના, હવે ગવર્મેન્ટની ગાઈડલાઇન હોય કે પ્રશ્નપત્રમાં આ આ પ્રકારના પ્રશ્નો પૂછવા, તો શિક્ષકોને પણ ઘણી વખત એ શોધવામાં સમય જતો હોય છે કે ભાઈ એપ્લિકેશન બેઝડ ક્વેશ્ચન્સ કઈ રીતે મૂકવાના, નોલેજ આધારિત ક્વેશ્ચન્સ કઈ રીતે મૂકવાના, આ વિષય છે કોઈ

0: માની લો કે પ્રકાશનું વક્રીભવન, તો પ્રકાશનું વક્રીભવન છે એને હું કઈ રીતે બાળકને મારે માત્ર પાઠ્યપુસ્તકમાંથી નથી ભણાવવું, પરંતુ એને મારે એવી રીતે ભણાવવું છે કે બાળકને આસપાસનો જે ઘટનાઓ જે જોતો હોય એની સાથે એ અનુસંધાન કરી શકે અને એ વિષયને વધારે સારી રીતે પૂરેપૂરું ઊંડાણથી સમજી શકે. તો એના માટે બની શકે કે શિક્ષકને એકદમ જ પાઠ્યપુસ્તકમાં એટલું બધું સમાવેશ ના પણ હોય તો શિક્ષક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સારામાં સારા શિક્ષણ આપી શકે છે, કોન્સેપ્ટ ક્લેરિટી માટે ઉત્તમ દ્રષ્ટાંત પૂરા કરી શકે છે. બીજું મારે એક હિતેશભાઈ ખાસ એ કહેવાનું છે કે અત્યારે જ્યોગ્રાફિકલ આપે જે વાત કરી કે ત્યાં શિક્ષકો પણ ઘણી વખત પૂરતા નથી, વિદ્યાર્થીઓમાં પણ માઇગ્રેટરીઝ વધારે છે એટલે કોન્સ્ટન્ટ એજ્યુકેશન નથી, તો આર્ટિફિશિયલ એજ્યુકેશનની મદદથી શિક્ષકો, કેમકે વોટ્સએપ આજકાલ બધા જ યુઝ કરતા હોય છે, તો જે વિદ્યાર્થીઓ છે કદાચ ગેરહાજર રહેતા હોય તો એની સાથે વિષયો છે એને શેર કરીને, એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થી ઘરે હોય તો પણ એ સારી રીતે સમજી શકે એ કરી શકે છે. અને અત્યારે આપણે જે વિષમતા જે શિક્ષણની જોવા મળે છે, અહીંયા આગળ એઆઈની મદદથી ચોક્કસ એ શિક્ષણ છે એની ગુણવત્તામાં સુધારો થઈ શકે.
1: રેખાબેન, આપણે એમ કહી શકાય કે એક જમાનામાં જ્યાં બ્લેકબોર્ડ હતા એનું સ્થાન હવે આજે વ્હાઇટ બોર્ડે લઈ લીધું છે, ચોક હતું ત્યાં માર્કર આવી ગયા છે, અને સાથે સાથે લેપટોપ અને અન્ય ગેજેટ્સની મદદથી વિદ્યાર્થીઓને આધુનિક જમાનાનું શિક્ષણ અપાઈ રહ્યું છે. રેખાબેન, આપણે જેમ વાત કરી તેમ શિક્ષકો માટે પણ આને માટે એક આધુનિક ટેકનોલોજીકલ ટ્રેનિંગ આવશ્યક છે, તો વિદ્યાર્થીઓમાં આને કેવી રીતે અસર પડી રહી છે? જેમ આપણે વાત કરી કે શહેરી વિસ્તારોમાં પરિણામોમાં આપણને સુધારો જોવા મળી રહ્યો છે, પણ ગ્રામીણ વિસ્તારોમાં એક આ ટેકનોલોજી ધીમે ધીમે આવી રહી છે, તો વિદ્યાર્થીઓ ઉપર એ કેવી રીતે પોઝિટિવ અસર આવશે?
0: નહીં, વિદ્યાર્થીઓ ઉપર ચોક્કસ ખૂબ જ પોઝિટિવ અસર આવશે. અમે જે આગળ વાત દર્શાવી એ રીતે કે જ્યારે જ્યારે કોઈપણ વિષયો છે એમાં શિક્ષકોને ભણાવવામાં તકલીફ પડતી હોય, એમની પાસે કદાચ પ્રયોગો કરવાના પૂરતા સાધનો ના હોય, અથવા તો ઘણી વખત તો શિક્ષક આ સમયે શિક્ષક વિદ્યાર્થીની કુતૂહલતા જાગૃત કરવા માટે એક ક્લાસરૂમ છે, એનું વર્ગખંડ છે, એમાં એઆઈ આધારિત શિક્ષણને ઉપલબ્ધ કરાવીને વિદ્યાર્થીની જિજ્ઞાસા વૃત્તિ વધારશે. આપણે લર્નિંગ કઈ રીતે થાય છે ને એ સમજવાનું ખૂબ જ જરૂરી છે. લર્નિંગ માટે એવું નથી કે ક્લાસરૂમમાં આવી રીતે તમે પાઠ ભણાવશો, શિક્ષક ભણાવશે, બાળક ગોખશે, યાદ રાખશે તો જ ભણશે. જો બાળકમાં કુતૂહલ વૃત્તિ જાગૃત થશે તો બાળક એની જાતે સમજવાનું છે વિષયને અને ઊંડાણથી જાતે જ સમજશે. એટલે આ પ્રકારની વિષમ પરિસ્થિતિમાં શિક્ષક માટે એ આ એક આશીર્વાદ રૂપ થઈ જશે, કારણ કે એની મદદથી એ વિષયને ઊંડાણપૂર્વક ભણાવી શકશે અને જેથી કરીને વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસાવૃત્તિ ઉત્પન્ન થાય. અને આપ નહીં માની શકો કે અત્યારે પણ નવસારી જિલ્લાના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાંની શાળાઓમાં વિદ્યાર્થીઓનું ખૂબ જ સારું પરિણામ પણ આવેલું છે.
1: રેખાબેન, જ્યારે આપણે ટેકનોલોજીનો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ કરવાની વાત છે, આધુનિક ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ એજ્યુકેશન, તો એક સાથે સાથે એક્સપેરિમેન્ટ, એક એક્સપેન્ડિચર, ખર્ચનો પણ એક આપણે જોવું જોઈએ પ્રમાણ. તો આ ટેકનોલોજી કેટલી ખર્ચાળ છે, અને ખાસ કરીને શિક્ષણમાં રાજ્ય સરકાર અને ખાનગી સંસ્થાઓ દ્વારા શિક્ષણ અપાઈ રહ્યું છે, તો આ એક એક્સપેન્ડિચર રેશિયો છે તેની આપણે વાત કરીએ.
0: એક્સપેન્સીસની માટે વાત કરીએ તો આ વખતે શિક્ષણમાં બજેટ આપણે સરકારે પ્રમાણમાં વધારેલું છે, અને જ્યારે અમે લોકો ગવર્મેન્ટ શાળાની જ્યારે મુલાકાત લેતા હોઈએ છીએ તો જોઈએ છે લગભગ શાળાઓમાં ઇવન આઈએફપી ઇન્ટરેક્ટિવ બોર્ડ્સ વગેરે અવેલેબલ છે, જેમાં ઘણા બધા એનજીઓ અને સરકાર બંનેનું ખૂબ જ એનું યોગદાન રહેલું છે, કેમ કે ઘણી બધી સંસ્થાઓ પણ શાળાઓમાં કોમ્પ્યુટર્સ, ઇન્ટરેક્ટિવ બોર્ડ્સ અને એ બધું દાનમાં આપતી હોય છે, અને સરકારનો પણ પૂરેપૂરો સહયોગ છે. એટલે જ્યાં સુધી ગુજરાત રાજ્યની જો વાત આપણે કરીએ તો ટેકનોલોજીની બાબતમાં એવું નથી કે ખર્ચો એટલો બધો, એટલે ખર્ચો છે ખરો, નથી એવું નહીં કહું, કેમ કે આ દરેક અહીંયા ટેકનોલોજી જોઈએ જ, કોમ્પ્યુટર્સ જોઈશે, ઇન્ટરેક્ટિવ પેનલ્સ જોઈશે તો જ શિક્ષકો ભણાવી શકશે, નહીતર નહીં ભણાવી શકે. વાઈફાઈ જોઈશે જ, હવે ત્યાં આગળ વાઈફાઈ અવેલેબલ નહીં હોય તો કોમ્પ્યુટર હશે તો પણ એ લોકો ધારશે તો પણ એઆઈનો

0: ઉપયોગ કરીને શિક્ષણ નહીં આપી શકે. એટલે આ બધા લિમિટેશન્સ તો 100% છે જ, એવું હું નથી કહેતી, પરંતુ તેમ છતાં પણ એને પહોંચી શકશે. ખાનગી શાળાઓમાં વાત કરીએ તો 2 પ્રકારની ખાનગી શાળાઓ છે. એક તો એવી શાળાઓ કે જે 1 લાખ જેવી મોટી ફીસ લે છે, એને તો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. પણ બીજી શાળાઓ ચોક્કસ એવી છે કે જ્યાં આગળ ફીનું ધોરણ પણ ખૂબ જ નાનું છે અને ત્યાં આગળ શિક્ષકોના પગાર પણ ખૂબ જ ઓછા છે, અને આવી શાળાઓ ક્યાંક ને ક્યાંક પૈસા બચાવે છે. આવી શાળામાં ટેકનોલોજી પણ ઉપલબ્ધ નથી અને એક લોઅર મિડલ ક્લાસ છે જે આ શાળામાં શિક્ષણ લઈ રહ્યો છે. એટલે આ એક ખરેખર ચિંતાનો વિષય ચોક્કસ કહી શકાય, કેમ કે ગવર્મેન્ટની શાળાઓને આપણે મદદ કરી શક્યા છે, ત્યાં સરકારની મદદ મળી રહી છે. ખાનગી ટોપ સ્કૂલ્સને પ્રોબ્લેમ નથી, પણ વચ્ચેની શાળામાં ખર્ચો ખરેખર વધારે છે અને પહોંચી વળવાની ક્ષમતા હોવી જોઈએ.
1: રેખાબેન, સાથે સાથે એ પણ છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ શિક્ષણ માટે અને જેને કહેવાય ને અપગ્રેડેશન ઇન એજ્યુકેશન, તેની સાથે સાથે કેટલાક ડેન્જર પોઈન્ટ ભયસ્થાન પણ રહેલા છે, તો આપણે તેની પણ ચર્ચા કરીએ.
0: બિલકુલ, સારી વાત, બહુ સરસ વાત કહી અને મને અહીંયા ફરી પાછી એક વાર્તા કહેવાનું મન થઈ જાય છે. તમે કંટાળશો તો નહીં ને?
1: ના, શ્રોતાઓ માટે આપણે કહીએ,
0: બધાને ખબર છે ગધેડાની વાર્તા છે. ગધેડાનો માલિક છે, એ ગધેડાની ઉપર મીઠાની ગુણી મૂકી અને એને એક ગામમાંથી બીજા ગામમાં મોકલવાનો હતો. ગધેડાએ 2 દિવસ તો વ્યવસ્થિત કામ કર્યું અને પછી ગધેડો તો આલ્ફા જનરેશન એટલે વેરી સ્માર્ટ, બેસી ગયો પાણીમાં,
1: નદીના પાણીમાં,
0: અને માલિકને એમ થાય કે આ રોજ કેમ મીઠું મને આવતું નથી. પછી એ સમજી ગયો કે ગધેડો બહુ હોશિયાર છે, એટલે એણે એક દિવસ કપાસની ગોળી ભરી. સૌને ખબર છે કે શું હાલત થઈ. એટલે આપણી સિસ્ટમ પણ આવી જ છે. સરકાર ખૂબ ઈચ્છશે અને આપણા શિક્ષણવિદો શિક્ષણની નીતિઓમાં એઆઈ એજ્યુકેશન હોવું જોઈએ, ટેકનોલોજી હોવું જોઈએ, ક્લાસરૂમ્સને આપણે બધા અપડેટ રાખશું, ટેકનોલોજીથી એકદમ સજ્જ કરશું, બધું બરાબર છે. એટલા માટે કે સિસ્ટમ સરસ રીતે ચાલે, જે એમનો ઉદ્દેશ છે એ રીતે ચાલે. પણ સિસ્ટમમાં જો રહેલા માણસો એવું વિચારવા લાગશે કે આ તો હવે એઆઈ આવી ગયું, મારે કંઈ વિચારવાની જરૂર નથી, હું XYZ મારા જે પ્રોમ્પ્ટ આપવાના હોય એ આપી દઉં એટલે મને મારું પ્રશ્નપત્ર મળી ગયું, મારે કાંઈ જ વિચારવાની જરૂર નથી, આવું જ્યારે વિચારવાનું શરૂ કરશે તો વિચારો કે કેટલી ભયંકર પરિસ્થિતિ આવશે. કેમ કે માણસે અત્યારે માણસની જ્યારે આપણે ઉત્ક્રાંતિની વાત કરીએ તો એના મગજ એટલે એનું એની વિચારવાની ક્ષમતા અને વિચારવાની શક્તિ પર જ આ આ સ્થળે આ જગ્યાએ આપણે સૌ ઊભા છીએ. એટલે જો વિચારવાનું ક્ષમતા એની બંધ પડી જશે બાળકની, શિક્ષકોની અને આપણી, તો સ્વાભાવિક છે કે લોંગ ટર્મમાં એની જનરેશનને ખૂબ જ નેગેટિવ અસર પડશે. એટલે એનો બહુ જ વિચારીને એઆઈ નો માલિક હું છું પણ એઆઈ મારો માલિક ના બની જાય, એ ધ્યાન રાખી અને કામ કરવાનું છે.
1: શ્રોતા મિત્રો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં બદલાતું શિક્ષણ અને વર્ગખંડો, આ વિશે આપણી સાથે સુંદર માહિતી માટે રેખાબેન વ્યાસ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આવ્યા અને જૂના જમાનાની અને આધુનિક વાર્તા આલ્ફા જનરેશનની વાર્તાઓ દ્વારા આપણને ખૂબ જ ઉત્તમ રીતે વિષયની છણાવટ કરી, તેની માટે અને આકાશવાણી સ્ટુડિયોઝમાં આવવા માટે રેખાબેન આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
0: ધન્યવાદ. શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં આપ સાંભળી રહ્યા હતા શિક્ષિકા રેખા વ્યાસ સાથેની હિતેશ માવાણીની વાતચીત. એઆઈ અને સ્કૂલ આ વિષય ઉપર આપે ઘણી સરસ મજાની માહિતી મેળવી હશે આ વાતચીતમાંથી અને ઘણી ઉપયોગી બાબત પણ આપને જાણવા મળી હશે. શ્રોતા મિત્રો, હવે સમય થયો છે કાર્યક્રમમાં આપની પસંદગીનું એક સરસ મજાનું ગીત સંભળાવવાનું. હવે કાર્યક્રમમાં સાંભળીએ જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકીની પસંદગીનું એક ગીત, ફિલ્મ ભગત ગોરા કુંભાર.

0: તો શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવજો, અને આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો.
1: આવજો, ફરી મળીશું.
2: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahiyar@gmail.com.

વૈભવી વઢવાણાને આપ સાંભળી રહ્યા હતા, રચનાઓ હતી અવિનાશ વ્યાસની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગનું રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક. વૈશ્વિક પડકારોની ચર્ચા સહિતના મુદ્દાઓ સાથે ફાન્સમાં યોજાનારી G7 સમિટમાં આવતીકાલે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. ઇરાન અને અમેરિકા વચ્ચેના કરારના અહેવાલ વચ્ચે શેરબજારમાં તેજી અને તુર્કીમાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડકપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમદેવરાએ સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે અને એનડીએ સરકાર તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કાર્યરત છે તેનો તેમને ગર્વ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા દાયકામાં શાસન સામાન્ય નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે સરકારના પ્રયાસો, તકો, વધુ સારી માળખાગત સુવિધા, સુધારેલી જાહેર સેવાઓ, સસ્તી આરોગ્ય સંભાળ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્વચ્છ શહેર અને રોજિંદા જીવનમાં બોજ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક છે અને અલનિનોની સ્થિતિની અસર છતાં ખાદ્યાન્નની કોઈ અછત રહેશે નહીં. આજે નવી દિલ્હીમાં માઇન્ડ માઇન સમિટમાં બોલતા તેમણે જણાવ્યું કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની ધારણા છે. તેમણે કહ્યું કે ખરીફ પાકની મોસમ માટે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ છે. તેમણે માહિતી આપી હતી કે આગામી રવિ સિઝન માટે ખાતરનો પુરવઠો આ વર્ષે નવેમ્બરથી શરૂ થશે. ફ્રાન્સના શહેર એવિયનમાં આજથી 52મી G7 સમિટ યોજાશે. ફ્રાન્સ, યુનાઇટેડ કિંગડમ, જર્મની અને ઇટાલી સહિત G7 દેશોના નેતાઓએ અમેરિકા અને ઇરાને તેમના 107 દિવસના યુદ્ધને સમાપ્ત કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટેના કરારને અંતિમ સ્વરૂપ આપતા કરારનું સ્વાગત કર્યું છે. એક સંયુક્ત નિવેદનમાં આ નેતાઓએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને બિનશરતી અને અમર્યાદિત સ્વતંત્રતા સાથે તાત્કાલિક ફરીથી ખોલવું જરૂરી છે. દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રો આજથી G7 દેશોના નેતાઓનું ઔપચારિક સ્વાગત કરશે, જેમાં અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, જર્મની, ઇટાલી અને જાપાનનો સમાવેશ થાય છે. તેમજ યુરોપિયન કાઉન્સિલ અને યુરોપિયન કમિશનના પ્રમુખો પણ સામેલ થશે. ભારત, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, કેન્યા અને ઇજિપ્તને ભાગીદાર દેશો તરીકે સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. યુક્રેન, કતાર અને સંયુક્ત આરબ અમીરાતને પણ સમિટ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: ફ્રાન્સ કે અધ્યક્ષતામાં હો રહે 52મે G7 શિખર સંમેલન કે લીએ કુછ પ્રાથમિકતાએ તય કર દી ગઈ હૈ. ઇનમે આર્થિક અસંતુલન કો કમ કરના, સાઝા વિકાસ કો બઢાવા દેના ઓર અંતરરાષ્ટ્રીય સાઝેદારીઓ કો નયા સ્વરૂપ દેના શામિલ હૈ. ઇસકે અલાવા મહત્વપૂર્ણ ઓર ખનિજ આપૂર્તિ શૃંખલાઓ કો અધિક મજબૂત બનાને, ઓનલાઈન પ્લેટફોર્મ પર નાબાલિગો કી સુરક્ષા સુનિશ્ચિત કરને તથા પ્રમુખ ભૂ રાજનીતિક સંકટો કે સમાધાન પર ભી ચર્ચા હોને કી

0: એફઆઈઆર નોંધવા અને અદાલતના નિરીક્ષણ હેઠળ તપાસ કરવા માટે અરજી કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને સંબોધીને કરવામાં આવેલી આ અરજી એડવોકેટ ઓન રેકોર્ડ અનુપ પ્રકાશ અવસ્થીએ દાખલ કરી છે, જેમાં સર્વોચ્ચ અદાલતની સીધી દેખરેખ હેઠળ સીબીઆઈ જેવી અગ્રણી તપાસ એજન્સી દ્વારા સ્વતંત્ર તપાસનો આદેશ આપવા અપીલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રામ મંદિર સાથે જોડાયેલા દાન ભંડોળની કથિત અનિયમિતતાઓ, દુરૂપયોગ અથવા ચોરી થવાના તાજેતરના અહેવાલોએ ભારત અને વિદેશમાં ભક્તોમાં ચિંતા પેદા કરી છે. ન્યાયિક હસ્તક્ષેપની માંગ કરતી અરજીમાં સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસના નિર્દેશ સહિત દાન કરાયેલા ભંડોળના સંગ્રહ, હિસાબ, કસ્ટડી, સંચાલન અને મંદિર દ્વારા પ્રાપ્ત દાનના વિતરણને લગતા તમામ પાસાઓની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: ભાજપ પ્રમુખ નીતિન નબીને જણાવ્યું છે કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે દેશના મધ્યમ વર્ગને આર્થિક સુરક્ષા, સારી સુવિધાઓ અને નવી તકો સાથે સશક્ત બનાવવા માટે વ્યાપક ફેરફાર કર્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નવીને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી અનેક નીતિઓ પર પ્રકાશ પાડ્યો, જેમાં આવકવેરા સુધારા દ્વારા કર રાહત અને GST દ્વારા કર પ્રણાલીમાં પારદર્શિતાનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે ઉજ્જવલા યોજના, જળજીવન મિશન અને સ્વચ્છ ભારત જેવી પહેલોએ નાગરિકો માટે મૂળભૂત જીવન સુવિધાઓ પણ સુલભ બનાવી છે. કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ ઉજવણી થશે. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ રાખવામાં આવી છે, જે આધુનિક યુગના સૌથી મહત્વપૂર્ણ પડકારોમાંનો એક છે. તેમણે ઉમેર્યું હતું કે યોગ લોકોને વૃદ્ધાવસ્થામાં સક્રિય, આત્મનિર્ભર અને માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
2: इस वर्ष देश भर में 100 प्रतिष्ठित एवं आइकॉनिक स्थलों पर IDY 2026 के विशेष आयोजन किए जा रहे हैं. यह पहल भारत की सांस्कृतिक विरासत, ऐतिहासिक धरोहरों और योग परंपरा को एक साथ जोड़ते हुए योग को एक व्यापक राष्ट्रीय उत्सव का स्वरूप प्रदान करेगी.
1: અમેરિકા અને ઈરાન વચ્ચેની યુદ્ધવિરામની સંધિની શક્યતાઓ વચ્ચે વૈશ્વિક શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. ભારતીય શેરબજારમાં પણ સપ્તાહની શરૂઆત તેજી સાથે થઈ હતી. મોટાભાગના શેરોમાં લેવાલીના પગલે ભારતીય શેરબજારનો સેન્સેક્સ સવારે 1200 અને નિફ્ટી 350 અંક વધ્યો હતો. બીજા સત્ર સુધી આ તેજીનો માહોલ યથાવત રહ્યો હતો. ઉત્તરપ્રદેશના જેવર ખાતે નોઈડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે આજે વાણિજ્યિક વિમાન સેવા શરૂ થઈ. આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ નાયડુએ જણાવ્યું કે દેશમાં એરપોર્ટની સંખ્યા વધીને હાલમાં 165 થઈ છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા દાયકામાં એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1,40,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. આજે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થતાં ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 38-40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ, જ્યારે લઘુત્તમ તાપમાન 25-27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. આગામી 6-7 દિવસ દરમિયાન ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ

0: એ કહ્યું કે દેશના મધ્યમ વર્ગનું રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક. વૈશ્વિક પડકારોની ચર્ચા સહિતના મુદ્દાઓ સાથે ફાન્સમાં યોજાનારી G7 સમિટમાં આવતીકાલે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. ઇરાન અને અમેરિકા વચ્ચેના કરારના અહેવાલ વચ્ચે શેરબજારમાં તેજી અને તુર્કીમાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડકપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમદેવરાએ સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી ગયા અમદાવાદ, બડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: બનાસકાંઠાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે થરાદના લુણાવા ગામમાં પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે સિંચાઈ અને પાણીની સુવિધા માટે કરાયેલી કરોડો રૂપિયાની જોગવાઈથી ખેડૂતો સમૃદ્ધ થયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
1: ભારતમાલા હોય, જેટકોનું હોય કે નવી સિવિલ હોસ્પિટલ થરાદ મુકામે હોય, આ તમામ કામ ન ભૂતો ન ભવિષ્યતિ, લોકોને ઇઝ ઓફ ડુઈંગ ઇઝ ઓફ લિવિંગ, આ કન્સેપ્ટમાં સારું જીવન ધોરણ મળી રહે, પોતાનું ઘર સશક્ત બને, એ માટેના જે કાર્યક્રમો અને જે જનકલ્યાણના કામો સાહેબે કર્યા છે એ લોકો સુધી અને લોકોને મળી અને એને સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું છે.
0: ભાવનગરમાં ભાજપ દ્વારા શહેરના પ્રત્યેક વોર્ડના વિવિધ સ્થળ પર સ્વચ્છતા સેવા કરવામાં આવી. તમામ લોકોએ શહેરની સુંદરતામાં વધારો કરવામાં યોગદાન આપ્યું. સાથે જ પ્રગતિપથ યાત્રામાં જિલ્લાના વિકાસ કાર્યો અને જાહેર સુવિધા કેન્દ્રોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરાઈ. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ કચ્છના ભુજમાં સરહદ સુરક્ષા દળ BSFના 176 બટાલિયન ખાતે વૃક્ષારોપણ કરીને વન કવચ નિર્માણનો શુભારંભ કરાવ્યો. અહીં 30,000 વૃક્ષો વાવીને વન કવચનું નિર્માણ કરાશે. અરવલ્લી જિલ્લામાં ગત 12 વર્ષમાં રેલવે માળખાનું વિસ્તરણ કરવામાં કેન્દ્ર સરકારનો અમૂલ્ય ફાળો રહ્યો છે. આ અંગે સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભના બારૈયાએ અરવલ્લીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે વિવિધ સ્થળ પર અંડરપાસ બનાવવા, બાયડ રેલવે મથકને Dમાંથી B ગ્રેડમાં ફેરવવા, BSNLના ટાવરની મંજૂરી સહિત આર્મી કેન્ટીનને મંજૂરી અપાઈ છે.
2: 12 વર્ષના શાસનકાળમાં મોદી સાહેબે ખૂબ એવી યોજનાઓ અને ખૂબ એવા મહત્વના કાર્યો કર્યા છે. એમાં અહીંયા અરવલ્લી જિલ્લામાં પણ એમણે ખૂબ સારા કાર્યો કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવે છે, જેમાં મુખ્ય કાર્ય એક રેલવે અને ઐતિહાસિક કાર્ય જો કરવામાં આવ્યું હોય તો મોડાસા નડિયાદ જે રેલવે છે એ લાઇનને જોડવા માટે એના મોડાસામાં આવતા 3.5 કલાક જેટલો સમય લાગતો હતો, એ સમય ઓછો થાય એના માટે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે અંડરપાસ બનાવવા માટે અને કેન્દ્ર સરકારે 106 કરોડ ફાળવ્યા છે. એની સાથે સાથે વંદે ભારતનું સ્ટોપેજ પણ આપવામાં આવ્યું છે.
0: અમદાવાદ સાયબર ગુના શાખાએ નીટ પેપર લીક મામલે 2, જ્યારે નીટની પરીક્ષાના રિફંડ મામલે છેતરપિંડી કરતા 1 આરોપીની ધરપકડ કરી છે. રાજસ્થાનથી પકડાયેલા 2 આરોપીઓ સોશિયલ મીડિયા પર ચેનલ બનાવી નીટનું પેપર વેચતા હતા, જ્યારે બિહારથી પકડાયેલો આરોપી નીટના રિફંડના નામે છેતરપિંડી કરતો હતો. અમદાવાદ ગુના શાખાના JCPએ જણાવ્યું કે પકડાયેલા આરોપીએ પેપર લીક નથી કર્યા. આરોપીઓએ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી હતી કે તેમની પાસે ફરીથી લેવાનાર નીટ પરીક્ષાનું પેપર છે. આરોપીઓએ ગ્રુપમાં નાખેલા મેસેજ જોઈને વાલીઓ અને વિદ્યાર્થીઓએ નીટનું પેપર ખરીદવા સંપર્ક કર્યો હતો. લગભગ 1,000થી વધુ લોકોએ નીટનું પેપર લેવા આરોપીને પૈસા આપ્યા છે. તપાસ બાદ આરોપીના બેંક એકાઉન્ટમાંથી 1.5 કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા હતા. મહેસાણા જિલ્લાના ઊંઝા રેલવે મથકેથી આસામના અજારા માટે મસાલા ભરેલી પાર્સલ સ્પેશિયલ ટ્રેન આજે રવાના થઈ. આ ટ્રેનથી ઊંઝાના પ્રખ્યાત મસાલા પૂર્વ ભારત સુધી વધુ ઝડપી, સુરક્ષિત અને સરળતાથી પહોંચશે. આ સુવિધાથી પરિવહન ખર્ચ ઘટશે અને વેપારીઓને માલ મોકલવામાં સરળતા રહેશે. છોટાઉદેપુર જિલ્લામાં હરિયાળું છોટાઉદેપુર અભિયાન હેઠળ આજે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. વાઘસ્થળ ડુંગરની તળેટીમાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રી મનીષા વકીલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના વિકાસ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સમગ્ર જિલ્લામાં વર્ષ દરમિયાન 12 લાખ વૃક્ષોના વાવેતર અને તેના જતનનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આજે જિલ્લામાં એક જ દિવસમાં અંદાજે 1,20,000 વૃક્ષોનું વાવેતર કરાયું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ભારતીય તટરક્ષક દ્વારા વિશાળ યોગ સત્રનું આયોજન કરાયું. સત્ર દરમિયાન યોગાસન, પ્રાણાયામ, શ્વાસ સંબંધિત યોગ ક્રિયાઓ, ધ્યાન અને માનસિક શાંતિ માટેની વિવિધ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન અપાયું. યોગ દ્વારા શરીર અને મનને સ્વસ્થ રાખવાની સાથે તણાવમુક્ત જીવન જીવવા માટેના ઉપાયો પણ સમજાવવામાં આવ્યા હતા. અમદાવાદના વેજલપુર ખાતે સમસ્ત વણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો. ડીઆઈજી મકરંદ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારંભમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 70%થી વધુ ગુણ લાવનાર 35 વિદ્યાર્થીઓ અને ધોરણ 10માં 80%થી વધુ ગુણ લાવનાર 125 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. આ ઉપરાંત વિવિધ વિષય પર પીએચડી કરનાર અને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર 10 વિદ્યાર્થીઓ

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.

0: વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો.
0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ પોરબંદર જિલ્લાનો સમાચારપત્ર સાંભળશો, જેના લેખક છે મહેશ લુક્કા. અરબી સમુદ્રના કિનારે વસેલા સુદામાપુરી પોરબંદરમાં હાલ ઉનાળાની મોસમનો ભારે કહેર જોવા મળી રહ્યો છે. બળબળતા ઉનાળામાં પોરબંદર શહેર અગનગોળો બની ગયો હોય તેમ આકાશમાંથી ભારે ગરમી લોકોને આકુળ વ્યાકુળ કરી રહી છે. દિવસ દરમિયાન ભારે ગરમી અનુભવાઈ રહી છે તો રાત્રે પણ લઘુત્તમ તાપમાનનો પારો મહત્તમ તાપમાનથી માત્ર 5-7 ડિગ્રી સેલ્સિયસના ફરકમાં રહેતો હોવાથી રાત્રે પણ ભારે ગરમી વર્તાઈ રહી છે. પોરબંદર અને આસપાસના પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. આકાશમાં વાદળોની અવર જવર વચ્ચે પવનની ગતિ મંદ પડતા બફારો વધ્યો છે, જેના કારણે નગરજનો તોબા પોકારી ઉઠ્યા છે. ભારે ગરમીના પ્રકોપ વચ્ચે તાજેતરમાં અતિ પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં સમગ્ર પોરબંદર ભક્તિમય બની ગયું છે. પોરબંદર શહેર ઉપરાંત રાણાવાવ અને કુતિયાણા શહેરમાં પણ હવેલીઓમાં ઠાકોરજીના વિવિધ દર્શનનું આયોજન થઈ રહ્યું છે તો નાના ગામડાઓમાંથી ભક્તો શહેરની હવેલીઓમાં દર્શન કરવા ઉમટી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સુશાસન અને વિકાસના ફળ પહોંચાડવાના હેતુથી જિલ્લાના બગવદર ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ ગઈ. તેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિકોએ વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં યોજાયેલી પ્રગતિ પથ યાત્રાના બીજા તબક્કા અંતર્ગત સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓએ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો તથા જનસુવિધા પરિયોજનાઓની સ્થળ મુલાકાત લીધી હતી. આ સાથે જ સામાજિક વનીકરણ વિભાગ રાણાવાવ રેન્જ દ્વારા 8-14 જૂન દરમિયાન વૃક્ષારોપણ અભિયાન યોજાયું હતું. તાજેતરમાં પોરબંદરને વૈશ્વિક ફર્નિચર હબ બનાવવાની દિશામાં સરકારે મહત્વનું પગલું લીધું છે. વિકસિત પોરબંદર ફર્નિચર સંમેલન અંતર્ગત દેશ વિદેશના રોકાણકારો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ પોરબંદર જેટી તથા ભારવાડા ખાતે સૂચિત મેગા ફર્નિચર પાર્કના સ્થળની મુલાકાત લઈ વિકાસની સંભાવનાઓનું મૂલ્યાંકન કર્યું હતું. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને રાજ્યના વન પર્યાવરણ તથા વિજ્ઞાન ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડાની ઉપસ્થિતિમાં યોજાયેલી મુલાકાત દરમિયાન આયાતી લાકડાના પરિવહન માટે જેટીની સુવિધાઓ, ઉપલબ્ધ જમીન, માર્ગ, રેલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ માળખાની સમીક્ષા કરવામાં આવી હતી. આ સંમેલનમાં શ્રી માંડવિયાએ રોકાણકારો અને પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી રાજ્ય સરકારની ઔદ્યોગિક નીતિઓ, ઉપલબ્ધ જમીન અને પાણી સહિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના માટે સરકારના વિવિધ સહયોગ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે શ્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે વિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગને 4 માર્ગીય બનાવવાની મંજૂરી મળી ગઈ છે અને આગામી 6 મહિનામાં કામ શરૂ થવાની સંભાવના છે. આ ઉપરાંત ઉદ્યોગો માટે જરૂરી જમીન, પાણી અને આશરે 1000 હેક્ટર જેટલી વધારાની જમીન ઉપલબ્ધ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે દરિયાકાંઠામાંથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલું ભારવાડા સ્થળ બંદર રેલવે અને રાજમાર્ગ જોડાણથી સજ્જ હોવાથી ફર્નિચર ઉત્પાદન અને નિકાસ માટે અનુકૂળ ગણવામાં આવ્યું છે તેમ ઉમેર્યું. સૂચિત મેગા ફર્નિચર પાર્કથી મોટાપાયે રોકાણ, રોજગારીનું સર્જન અને નાના મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેવી આશા પણ શ્રી મોઢવાડિયાએ વ્યક્ત કરી હતી. પોરબંદરમાં વિકસિત ભારત પ્રબુદ્ધ નાગરિક સંમેલન પણ યોજાયું, તેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગત 12 વર્ષના નેતૃત્વમાં દેશની રાજનીતિમાં વિકાસ કેન્દ્ર સ્થાને રહ્યો છે અને માળખાકીય સુવિધા, બંદર, હોસ્પિટલ, વિમાનમથક અને અન્ય વિકાસલક્ષી કાર્યો મુખ્ય મુદ્દા રહ્યા છે. હમણાં જ આપ પોરબંદર જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા મહેશ લુક્કા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

નિગમ ઉપાધ્યાય અમી કોઠી છે અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા રચનાથી સુખદેવ પંડ્યાની. હવે સાંભળીએ શ્યામ સાધુની આ રચના નિગમ ઉપાધ્યાય અમી કોઠી છે અને સાથીઓના સ્વરમાં.

निगम उपाध्याय अमी कोठीचा ने आप सांभळी रह्या था रचनाथी तुषार शुक्लनी गुजराती गीतोनो कार्यक्रम समाप्त थाय छे। प्रसारण आकाशवाणीना अमदावाद वडोदरा राजकोट अने भूज केन्द्रों परथी करवामां आव्युं। બપોરના ત્રણ થયા છે, અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે। ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે। ત્યાં સુધી આપની રજા લઈએ।

નમસ્કાર, શુભ સંધ્યા. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સાંજના 4:59 થઈ છે. અમારી આજની સાંધિકાલીન સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું ભાવભર્યું સ્વાગત છે, અભિવાદન છે. મિત્રો, 5 વાગે હિન્દીમાં, ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે અહીંથી રિલે કરીશું.

0: આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: उजाला फिल्म में आप सुन रहे थे लता मंगेशकर की आवाज, हसरत जयपुरी के बोल थे, शंकर जय किशन की तर्ज थी। श्रोता तराने नए पुराने कार्यक्रम आप सुन रहे हैं देश की सुरीली धड़कन विविध भारती से। शाम 6:05 से ये कार्यक्रम पुनः जारी रहेगा।
1: श्रोता मित्रों, आकाशवाणी नुं आ राजकोट केन्द्र छे, मीडियम वेव 370.3 मीटर्स एटले के 810 किलोहर्ट्ज पर सांजना 6 થવા આવ્યા છે। થોડી જ વારમાં આપ સાંભળશો ભજનો। ભજનોના આજના કલાકાર છે કલ્યાણદાસ મેસવાણિયા, પણ તે પહેલા સાંભળો એક જાહેરાત।
2: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે।
3: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ। આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
1: શ્રોતા મિત્રો, કલ્યાણદાસ મેસવાણિયાના સ્વરમાં સાંભળો પૂજા ભગતની આ પ્રથમ રચના।

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ પરથી આપ માણી રહ્યા છો કલ્યાણદાસ મેસવાણીયાના સ્વરમાં ભજનો. હવે સાંભળો લખમો માળીની આ રચના.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ભજનો કલ્યાણદાસ મેસવાણીયાના સ્વરમાં. આ સાથે જ આ ભજનનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, સાંજના 6:15 અને 30 સેકન્ડ્સ થઈ છે. હવે સાંભળો હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદીના જણાવ્યા અનુસાર આવતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. વાતાવરણમાં કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના સાગરખેડુ ભાઈઓ માટે હાલ તકેદારીની કોઈ સૂચના આપવામાં આવી નથી. હવામાન સમાચાર પૂરા થયા.

શ્રોતા મિત્રો, હવે સાંભળો અમારા આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 6:30 આપ સાંભળશો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, જેમાં આજે રહેશે અમદાવાદ કેન્દ્રનું પ્રદાન. ત્યારબાદ 7:20 ખેડૂતભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં વડોદરા કેન્દ્રનું પ્રદાન રહેશે. આ બંને કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું. ત્યારબાદ રાત્રે 8 આપ સાંભળશો ફિલ્મ સંગીતની સારેગામા, તેમજ આજે રાત્રે 9:15 સાંભળશો સ્પોટલાઇટ, જે અમે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરીશું. રાત્રે 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ, આજ કે ફનકાર, 10 છાયા ગીત, તેમજ 10

અને 30 મિનિટે ઢલતી જાય રાત. મિત્રો, આ હતા અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. મિત્રો, હવે સાંભળો આવતીકાલના મુખ્ય આકર્ષણો. આવતીકાલે 16 તારીખ સવારે 6:20 આપ સાંભળશો ભક્તિ સંગીતની અર્ચના. ત્યારબાદ 6:35 વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન. 6:45 કૃષિ માહિતીમાં વિષય છે કૃષિ છાણના અનંત ગુણો, રજૂઆત વિરલ રાવલની. 7:20 ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 હવેલી સંગીત જેના કલાકાર છે વ્રજદાસ કંસારા. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ જેમાં આપ સાંભળશો ઋતુ પ્રવાસી પક્ષી વિશે, રજૂઆત રચના આશરા. 8:30 નિરખને ગગનમાં કલાકાર લલિતા ઘોડાદરા. ત્યારબાદ 8:50 ગુજરાતી વાર્તાલાપ જેમાં સાંભળશો ગુજરાતી વાર્તા માનવ સુખાકારીમાં વિજ્ઞાન, રજૂઆત શ્રી નિલેશ પંચાલ. સવા 9 ફિલ્મ સંગીતનું મનોરંજન, ત્યારબાદ 10:30 વય વંદના વાચન ટેવનું મહત્વ આ વિષય પર દિલીપભાઈ ભટ્ટ સાથેની મુલાકાત આપ સાંભળશો. મિત્રો, અમારા 11 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીના તમામ કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીએ છીએ, જે અંતર્ગત બપોરે 11 વાગે આપ સાંભળશો વિવિધ કાર્યક્રમો, તેમજ 12 વાગે ગુજરાતી ગીતો. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સૈયર, તેમજ 1:10 સુગમ સંગીત. 1:30 ફૌજી દોસ્તો માટે જય ભારતી, તેમજ 2:40 ગુજરાતી નોન ફિલ્મી ગીતો આપ સાંભળશો. અમારી આવતીકાલની સંધ્યાકાલીન સભાની શરૂઆતમાં સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમો 5:10. 6:00 સુગમ સંગીત જેના કલાકાર છે રિયાઝ મીર. 6:30 યુવાણી, તેમજ 7:20 ગામનો ચોરો. આ બંને કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું. ફિલ્મ સંગીતના રસિયાઓ માટે લઈને આવશું 8:00 સારેગામા. 9:15 આપ સાંભળશો સમાચાર દર્પણ, જે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. 9:30 આજ કે ફનકાર, 10:00 છાયાગીત, તેમજ 10:30 ઢલતી જાહેરાત. આ ત્રણેય કાર્યક્રમો અમે વિવિધ ભારતી કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું. તો મિત્રો, આ હતા અમારા આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. થોડી જ વારમાં આપ સાંભળશો 6:20 સંસ્કૃતમાં સમાચાર, જે અમે દિલ્હી કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું.

નમસ્કાર યુવા મિત્રો, કેમ છો? આખા દિવસ તમે ખૂબ જ કામ કર્યું હશે, થાકી ગયા હશો, તો તમારો આ થાક ઉતારવા માટે તમારા માટે આ કાર્યક્રમ પ્રસ્તુત છે, યુવાવાણી. યુવા મિત્રો માટેનો આ કાર્યક્રમ યુવાવાણી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અને આ કાર્યક્રમની સાથે હું છું તમારી રેડિયો દોસ્ત પ્રિયલ દેસાઈ. મિત્રો, આજે પણ આપણે આ કાર્યક્રમમાં અવનવી વાત કરવાની છે, એક એવા વિષય પર વાત કરવાની છે કે જે આપણા દિલમાં વસેલો એક વિષય છે. આપની ગમતી વાત એટલે કે અવકાશ વિશે, ગગન વિશે, યુનિવર્સ વિશે, આ વિષય પર આજે આપણે ચર્ચા કરવાની છે. જોડાયેલા રહો આ કાર્યક્રમની સાથે.

0: ઉનાળાના જે દિવસો છે એ પૂરા થવા આવી રહ્યા છે, અને જ્યારે આ દિવસોમાં આપણે ધાબા પર જઈએ ત્યારે તારાને જોતા, ત્યારે તારો જયારે ખરતો હોય અને ત્યારે આપણે એક વિશ માંગતા, અને ત્યારે બધા લોકોએ કંઈક ને કંઈક એવી વિશ માંગી હશે, અને ક્યાંક એવો પણ પ્રશ્ન ઉત્પન્ન થયો હશે કે કાશ હું તારા પાસે જઉં, કાશ હું ચંદ્ર પાસે જઉં, કારણ કે એ એક ફેસિનેશન લાગે કે મારે પણ ચંદ્ર પાસે જવું છે. પરંતુ હવે આપણે આકાશવાણીના સ્ટુડિયોમાં આ રિયલ એક્સપિરિયન્સ ચંદ્ર, તારા, પ્લેનેટ આ વિશે આપણે વાત કરવાની છે, અને આવી જ આપણે વાત કરવા માટે આપણી સાથે આકાશવાણીના સ્ટુડિયોમાં ખાસ અતિથિ હાજર છે, કે આ શુક્લા, સાયન્ટિસ્ટ એન્જિનિયર એટ ઇસરો. આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ આનંદ થયો તમારી સાથે આપણે આ વિષય પર વાત કરવાની છે.
1: થેન્ક યુ સો મચ. I'm glad I'm invited over here. આકાશવાણી કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર માનું છું.
0: કિયાજી, હવે આપણે વાત કરી છે ખગોળશાસ્ત્ર વિશે, તો આપણે જ્યારે વિચારતા હોય કે આ ગ્રહો કેટલા વિશાળ છે, તારા કેવા નાના લાગે છે, તારા કેમ ચમકે છે, હવે ઘણા બધા માનવ સહજ પ્રશ્નો ઉત્પન્ન થાય, તો ખગોળશાસ્ત્ર વિશે જણાવો કે કેમ લોકોને એ જાણવાની જિજ્ઞાસા છે, ફેસિનેટિંગ લાગે છે, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ખગોળશાસ્ત્રને લઈને ખૂબ જ જિજ્ઞાસા હોય છે.
1: આ જિજ્ઞાસા ખૂબ સ્વાભાવિક છે પ્રિયલ. આપણે ક્યાંથી આવ્યા, જીવન કેવી રીતે બન્યું, આપણે શું એકલા છીએ આખા બ્રહ્માંડમાં, કે પૃથ્વીની બહાર શું શું ચાલી રહ્યું છે, એ જાણવાની જિજ્ઞાસા દરેક વ્યક્તિમાં હોય છે. અને એ બધા પ્રશ્નોના જવાબ હું કહીશ કે એસ્ટ્રોનોમી પાસે છે. એટલા માટે જ એસ્ટ્રોનોમી જે છે એ એક સબ્જેક્ટ છે કે જે બધાને પ્રિય હોય, અને એકવાર એનું સ્ટડી ચાલુ કરી દે તો એને છોડી ન શકે ક્યારેય.
0: જી જી કિયાજી, હવે વાત કરીએ તો નાસા છે, આપણે ઇસરો પણ આપણે હવે એ તરફ આગળ વધી રહ્યા છે કે માર્સ પર, ચંદ્ર પર આપણે જીવન શરૂ કરવાની આપણે બહુ નજીક છીએ, તો કેટલું પોસિબલ છે કે આપણે નિયર બાય ફ્યુચર આપણે ત્યાં પણ જીવન વિતાવી શકીશું?
1: આજે વિશ્વભરના વૈજ્ઞાનિક, પછી એ નાસાના હોય, યુરોપિયન સ્પેસ એજન્સીના હોય કે ચાઇનાના હોય, માર્શિયન હેબિટેટ ઉપર ખૂબ એગ્રેસિવલી કામ કરી રહ્યા છે. માર્શિયન હેબિટેટ એટલે મંગળ પર વસવાટ માટેના. હવે જે મંગળ પર વસવાટ કરવો એ એટલો સહેલો નથી, એનું પ્રોટોટાઇપિંગ જરૂરથી થયું છે. મેજર એમાં કન્ટ્રીબ્યુટર છે નાસા, કે જેણે એના પ્રોટોટાઇપ્સ પ્રૂવ કર્યા છે. હવે આપણને પહેલા પ્રશ્ન એવો થાય કે મંગળ પર રહેવું કેટલું ચેલેન્જિંગ છે, રહી શકાય કે ના રહી શકાય. તો મંગળ ગ્રહ વિશે હું જણાવીશ.

0: કે ત્યાંનું જે એવરેજ ટેમ્પરેચર છે એ -60 ડિગ્રી છે. ઇટ્સ અ વેરી ડ્રાય પ્લેનેટ. ખાલી પોલર રિજન્સમાં જ થોડો આઈસ અવેલેબલ છે, અધરવાઇઝ વોટર ઇઝ ઓલ્સો વેરી રેર. અને ત્યાંનું જે વાતાવરણ છે એ બી ઘણું થિન છે. અત્યારનું પૃથ્વીનું જો એર પ્રેશર આપણે 100% ગણતા હોઈએ તો ત્યાંનું એટમોસ્ફિયરિક પ્રેશર 1% જ છે. અને ઓન ટોપ ઓફ દેટ ત્યાં યુવી રેડિયેશન્સ બી ઘણા બધા છે. તો ચેલેન્જ એ છે કે એવા રેડિએટિવ એન્વાયરમેન્ટમાં માણસ ત્યાં કઈ રીતે રહી શકે. તો એનો જવાબ એવો છે કે સૌથી પહેલા ત્યાં જે માર્શિયન સોઇલ છે, અહીંયાથી કઈ આપણે રેતી ઈંટ સિમેન્ટ લઈને તો ત્યાં જઈ ન શકીએ, બરાબર ને? તો પછી ત્યાંની જે માર્શિયન સોઇલ, જે રિગોલિથ કહેવાય, એમાં પોલિમર કોમ્પોઝિટ્સની મદદથી એક પહેલા તો શેલ ક્રિએટ કરવામાં આવે છે. એ શેલ બનાવ્યા બાદ જ એસ્ટ્રોનોટ્સને ત્યાં મોકલી શકાય. અને એ એસ્ટ્રોનોટ્સ ત્યાં જઈને એક એવી ઇકોસિસ્ટમ ડેવલપ કરશે કે જે ટોટલી રીયુઝેબલ હોય. ત્યાં બધું જ રીયુઝેબલ છે, પછી એ હવા હોય, પાણી હોય, એનર્જી હોય કે વેસ્ટ મેનેજમેન્ટ હોય. તો આ બધી ચેલેન્જીસ સાથે આપણે યસ કોશિશ કરી રહ્યા છીએ કે આપણે માર્સ પર વસવાટ કરી શકીએ.
1: જી, હવે આપણે યુનિવર્સની વાત કરતા હોય તો આપણે એક પ્રશ્ન થાય કે આવા તો કેટલા યુનિવર્સ છે, જો આપણે તો કંઈ નથી. એટલે આપણે જે જાણી શક્યા છે માત્ર 5% છે, હજુ 95% તો ખબર જ નથી કેટલું છે. તો યુનિવર્સ કેટલું વિશાળ છે, કેવા રહસ્યો છે યુનિવર્સ છે આપણને હજુ ખબર નથી, પરંતુ હજી આમ સંશોધન થઈ રહ્યું છે અને આપણી સામે નવી નવી ઇન્ફોર્મેશન આવી રહી છે.
0: એક અંદાજ પ્રમાણે આપણું જે બ્રહ્માંડ છે એની ઉત્પત્તિ 13.8 અબજ વર્ષ પહેલા થયેલી છે. એટલે એસ્ટ્રોનોમી પાસે એટલો સ્કોપ છે કે એટલા વર્ષોનો ઇતિહાસ એ સ્ટડી કરી શકે. અને જ્યાં સુધી ગેલેક્સીઝનો સવાલ છે, લગભગ 2 ટ્રિલિયન ગેલેક્સીઝ જે છે એ આપણી વિઝિબિલિટી રેન્જમાં છે, એની બહાર કેટલી છે એ આપણને ખબર નથી. જ્યારે બિગ બેંગ થયું અને યુનિવર્સ ક્રિએટ થયું ત્યારની જે ગેલેક્સીઝ છે એ તો આપણા સુધી રીચેબલ જ નથી. જે ન્યૂ ગેલેક્સીઝ છે જે આપણી વિઝિબિલિટીમાં છે તે પણ 2 ટ્રિલિયન જેટલી છે. સો ઇટ્સ હ્યુજ.
1: જી, હવે આપણે આ બધે સંશોધન માટે આપણે એસ્ટ્રોનોટ્સને આપણે મોકલતા હોઈએ છીએ અવકાશ પર, તો એના માટેની પૂર્વ તૈયારીઓ કેવી હોય છે, કઈ રીતે ટ્રેન કરવામાં આવે છે અને આખરી ઘડીએ તેમને કેવી રીતે મિશન માટે તૈયાર કરવામાં આવે છે, કઈ પ્રકારનું મોટિવેશન એમને આપવામાં આવે છે, એટલે કે ડ્યુરિંગ ધ મિશન, પ્રી મિશન અને પોસ્ટ મિશન, તો આ બધી પ્રોસેસ કેવી હોય છે? કારણ કે ઇસરોએ ઘણા બધા આપણે એસ્ટ્રોનોટ્સને મોકલ્યા છે, તો એસ્ટ્રોનોટ્સને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?
0: એસ્ટ્રોનોટ્સ તૈયાર કરવાને એ લગભગ 10-15 વર્ષની ટ્રેનિંગ એના માટે લાગે છે. ઇટ્સ વેરી ટફ જોબ. એસ્ટ્રોનોટ્સ, તમે શુભાંશુ શુક્લાનો વિશે બી સાંભળ્યું હશે, રિસેન્ટલી એ લોકો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં એ ગયા હતા અને સફળતાપૂર્વક પરીક્ષણ કરીને પાછા આવ્યા છે. તો એસ્ટ્રોનોટ્સની જે ટ્રેનિંગ છે ને એ લગભગ 4 તબક્કાઓમાં વહેંચાયેલી છે. પહેલા એક બેઝિક ટ્રેનિંગ હોય જેમાં ક્લાસરૂમ થિયોરીઝ હોય, પછી એમને સુપરસોનિક જેટ્સ એનું પાયલોટિંગ શીખવાડવામાં આવે, પછી એમને ઇમરજન્સી સિચ્યુએશન્સમાં કેવી રીતે સર્વાઈવ થવું એ બધી ટેકનિક શીખવાડવામાં આવે. પછી જે એમનો સેકન્ડ ફેઝ હોય છે એમાં એ લોકોને વેઇટલેસનેસ, બીકોઝ દેર ઇઝ અ માઇક્રોગ્રેવિટી ઉપર દેર, ત્યાં તમને ઓલમોસ્ટ વેઇટલેસ ફીલ થાય, તો એવા વાતાવરણમાં કેવી રીતે ફ્લોટ થવું, મૂવ થવું, ડેઈલી દૈનિક આપણી ક્રિયાઓ કેવી રીતે કરવી એની ટ્રેનિંગ હોય. અને પછી એમને મિશન સ્પેસિફિક ટ્રેનિંગ આપવામાં આવે લગભગ 3જા તબક્કામાં, જે એકચ્યુઅલ ક્રૂ મોડ્યુલ જેમાં એ લોકો ફ્લાય થવાના હોય એનો સિમ્યુલેટેડ વર્ઝન્સ હોય. એ મોડ્યુલ્સમાં એ લોકો ઘણા બધા કલાકો સુધી કામ કરે અને એ મોડ્યુલ એટલું બધું સારી રીતે ટેકનિકલી એમને સમજાવવામાં આવે કે ઇમરજન્સી સિચ્યુએશનમાં પણ એમના મનમાં અને દિમાગમાં એ આખી પેટર્ન થોરોલી એમને યાદ હોય, જેથી કરીને કોઈ પણ સિચ્યુએશન એ હેન્ડલ કરી શકે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન્ટલ ટ્રેનિંગ. એ લોકોને ઘણીવાર ટીમ બિલ્ડિંગ માટે અલગ હેબિટેટમાં જુદેથી રાખવામાં આવે, જ્યાં એ લોકો કમ્યુનિકેશન અને જેને કહેવાય ને એક રિઝિલિયન્સ બિલ્ડ કરી શકે અમોંગ ધ ટીમ. તો એ બધી ટ્રેનિંગ થયા પછી આપણે એક એસ્ટ્રોનોટ કહી શકાય કે હી ઇઝ રેડી ટુ સ્પેસ ટ્રાવેલ.
1: અરે વાહ, નાઇસ. વાત કરતા હોય છે ટાઈમ ટ્રાવેલિંગની, પેરેલલ યુનિવર્સની, આપણે એલિયન્સ વિશે આપણે ખાસ વાત કરીશું, કારણ કે અનેક લોકો હજુ પણ પૂછી રહ્યા છે કે શું એલિયન્સ ખરેખર છે કે નહીં. ઘણી વખત આપણે પેલી UFO જોતા હોઈએ છીએ, આપણી સામે આવા ક્લિપ્સ પણ આવતી હોય છે, હવે ફેક છે કે રિયલ છે વી ડોન્ટ નો, બટ એલિયન્સ વિશે શું કેવું છે, પેરેલલ યુનિવર્સ વિશે શું કેવું છે અને ટાઈમ ટ્રાવેલિંગ વિશે શું કેવું છે?
0: જ્યાં સુધી એલિયન્સનો સવાલ છે ને, ટિલ ડેટ ઇટ ઇઝ જસ્ટ અ સ્પેક્યુલેશન. હા, પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ, જે માઇક્રોબ્સ કહીએ છીએ, એક કોષીય કે બહુકોષીય જે ફંગાઈ છે એનું એક્ઝિસ્ટન્સ વૈજ્ઞાનિકો અમુક હદે સાબિત કરી શક્યા છે, પણ જે કોમ્પ્લેક્સ ક્રીચર્સ છે, જે હ્યુમન્સ છે કે એનિમલ્સ છે, એને કોમ્પ્લેક્સ ક્રીચર્સ

0: કહીએ તો એમનું જે એક્ઝિસ્ટન્સ છે એની ઘણી બધી થિયરીઝ છે, પણ યસ એનું બહુ કોન્ક્રીટ પ્રૂફ હજી સુધી આપણી પાસે નથી. પણ હા, તમને એની થિયરીઝ ઘણી ફેસિનેટિંગ લાગશે કે એક એનાલિસિસ એવું કહે છે કે બીકોઝ દે આર સર્વાઇવિંગ ઇન યુવી એન્વાયરમેન્ટ, એમની સ્કિન જે છે એ કોરલ્સ જેવી હશે, દે વિલ બી રિફ્લેક્ટિંગ બ્લુ ગ્રીન ઓર બ્લુ કલર. એ લોકો બહુ શોર્ટ અને સ્ટર્ડી હોવા જોઈએ, હાથી જેવું એમનું સ્ટ્રક્ચર હોવું જોઈએ ટુ હેન્ડલ ધ ગ્રેવિટી, અને એમનું મેટાબોલિઝમ પણ આપણા કરતા ઘણું સ્લો હશે બીકોઝ દે આર સર્વાઇવ in very frigid temperatures. તો એ રીતના એનાલિસિસ ઘણા બધા છે, પણ યસ જે એક્સપેરિમેન્ટલ ડેમોન્સ્ટ્રેશન કે પ્રૂફ કહી શકાય એવું તો હજી સુધી પ્રૂફ થયું નથી.
1: એટલે એવું બી સાંભળ્યું છે કે તેઓ હ્યુમન્સનો કોન્ટેક્ટ કરી રહ્યા છે, હ્યુમન સુધી પહોંચી રહ્યા છે. ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ?
0: ના, ધેટ ઇઝ નો ઓફિશિયલ ન્યૂઝ અબાઉટ ધેટ.
1: ઓકે ઓકે યસ. કેયાજી, આપ ટાઈમ ટ્રાવેલ પર શું કહેશો, પેરેલલ યુનિવર્સ વિશે શું કહેશો? એવી કેટલી યુનિવર્સ હજુ એક્ઝિસ્ટ કરે છે જે આપણને ખબર જ નથી, એના વિશે આપ શું કહેશો?
0: પેરેલલ યુનિવર્સ એક્ઝિસ્ટ કરી શકે છે એઝ પર ક્વોન્ટમ મિકેનિક્સ, રાઈટ? અને એક થિયરી એવી છે કે એવરી ક્વોન્ટમ ઇવેન્ટ ક્રિએટ્સ અ ન્યૂ યુનિવર્સ, અને યુનિવર્સ ઇઝ કોન્સ્ટન્ટલી સ્પ્લિટિંગ. તો બાય લો ઓફ ફિઝિક્સ this can be explainable, but parallel universe ke multiverse bhi ghani var kahe ke anant eva brahmando che ke je form thata j rahe che, brahmands continuously split thai rahyu che, to apni pase eva parallel universes ne contact karvano koi rasto nathi. They are not interactable, they are not detectable because they are parallel. So again it is a speculation ke avu universe hoi shake, pan apna shastro ma zarur thi ano ullekh che.
1: Ji
0: tame ghana dharma guru na pravachan ma sambhadyu hase ke bhai anant brahmando ma apnu જો ખૂબ સારા આપણા કર્મો હોય તો જ આપણને પૃથ્વી ઉપર અને એમાં પણ ભારત જેવી ભૂમિ ઉપર જન્મ મળે કે જ્યાં આપણે આપણી સ્પિરિચ્યુઅલ જર્ની સ્ટાર્ટ કરી શકીએ અને આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ વધી શકીએ. તો યસ, દેર ઇઝ અ પ્રૂફ, પણ અગેન દેર ઇઝ નો કોન્સેપ્ટ પ્રૂફિંગ ફોર ધી પેરેલલ યુનિવર્સ. જ્યાં સુધી ટાઈમ ટ્રાવેલનો સવાલ છે, ફોરવર્ડ ટાઈમ ટ્રાવેલ ઇઝ પોસિબલ બાય લો ઓફ રિલેટિવિટી. તમે કદાચ ટાઈમ ડાયલેશન વિશે સાંભળ્યું હશે. ટાઈમ ડાયલેશન એટલે શું? કે બે વ્યક્તિ એક જ ઓબ્જેક્ટને જોઈ રહી છે અને એક વ્યક્તિની જે સ્પીડ છે એ માની લો કે એના કરતા ખૂબ જ વધી ગઈ, તો બીજા વ્યક્તિના રેફરન્સમાં એનો ઓબ્ઝર્વેશન ટાઈમ ઘટી જશે. માની લો કે એક વ્યક્તિને તમે એક સ્પેસક્રાફ્ટમાં અવકાશમાં મોકલી દો છો અને એની સ્પેસક્રાફ્ટની સ્પીડ છે લાઇટની સ્પીડની બરાબર, તો એ એક વર્ષ પછી જ્યારે પૃથ્વી પર પાછો આવશે ને તો એ 7 વર્ષ પછીના ફ્યુચરમાં પગ રાખશે.
1: જી
0: રાઈટ. સો ધેટ ઇઝ અ રિલેટિવિટી.
1: જી,
0: બાય રિલેટિવિટી ફ્યુચર ટાઈમ ટ્રાવેલ ઇઝ થિયોરેટિકલી પોસિબલ, બટ બેકવર્ડ ટાઈમ ટ્રાવેલ ઇઝ નોટ
1: પોસિબલ.
0: નો, અને કદાચ એ થઈ પણ જાય ને તો એ બહુ ડેન્જરસ વસ્તુ છે. તમે વિચાર કરો ને, એક વ્યક્તિ માની લો પોતાના પાસ્ટમાં જઈને પોતાના જ એન્સેસ્ટર્સને મારી નાખે, તો આજના તેના અસ્તિત્વનું શું? જે આખી આપણી સમાજ વ્યવસ્થા છે એ આખી જ ખોરવાઈ જાય.
1: જી બિલકુલ,
0: રાઈટ. તો રિવર્સ ટાઈમ ટ્રાવેલ ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યુ ઇઝ ઓલસો નોટ એક્સપ્લેનેબલ, એન્ડ ઇફ ઇટ ઇઝ ધેર ઇટ ઇઝ વેરી ડેન્જરસ.
1: ઓકે, તો આ કેટલું નજીક છે કે આવું ભઈ થઈ શકે ફ્યુચરમાં?
0: ટાઈમ મશીન્સ ખાલી મૂવીઝમાં જ છે.
1: અચ્છા, આપણે સાયફાઈ મૂવી જોતા હોઈએ છીએ અને આમાં આપણે જોઈને આપણે ઘણા બધા એવા અનુમાન લગાવતા હોઈએ છીએ કે આ તો થશે, આ તો થવાનું છે. જે
0: બોમ્બ હોલ્સ બતાવતા હોય છે ને, ટનલ જેવું હોય કે નહીં, તમને લાઇટની સ્પીડમાં લઈ જાય અને તમે સમય કરતા આગળ જતા રહો, એવું થિયરીથી પોસિબલ છે. હાવેવર, એવું કોઈ મશીન હજી સુધી બન્યું નથી.
1: યસ યસ યસ. તો હવે એવું ભી થઈ શકે ને કે હવે ત્યાંના જે ઉદ્યોગપતિ છે, મોટા મોટા લોકો, હવે એમને ભી સ્પેસમાં જવું છે, કારણ કે બધાને અત્યારે સ્પેસમાં જવું બધાને પસંદ છે. તો હવે આવું કેટલું પોસિબલ છે કે હું મારી પાસે પૈસા છે અને અઢળક નાણાં ખર્ચીને એકવાર ચંદ્ર પર આંટો મારતી આવું, તો આવું કેટલું પોસિબલ છે કે આવું ભી થઈ શકે ફ્યુચરમાં?
0: થઈ શકે, ડેફિનેટલી થઈ શકે, અત્યારે થઈ રહ્યું છે.
1: થઈ રહ્યું છે.
0: હા, ઓકે. સ્પેસ ટુરિઝમ તમે જુઓ તો ઇટ્સ ઓન બૂમ. ઘણી બધી યુએસની સંસ્થાઓ છે, બ્લુ ઓરિજિન છે, જેમણે આવી રીતના સબ ઓર્બિટલ ફ્લાઇટ્સ, ટુરિસ્ટ ફ્લાઇટ્સ ક્રિએટ કરી છે કે જે અમુક મિનિટ્સ માટે તમને લઈ જાય અને પૃથ્વીના જે કર્વેચર્સ છે એ તમે ઉપરથી જોઈ શકો.
1: અરે વાહ,
0: ધેટ ઇઝ સબ ઓર્બિટલ ફ્લાઇટ્સ. અને સ્પેસએક્સ દ્વારા ઓર્બિટલ ફ્લાઇટ્સ પણ ક્રિએટ થઈ છે ટુરિસ્ટ માટે કે જે અમુક દિવસો સુધી તમને સ્પેસમાં લઈને જાય, પણ ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ.
1: યા, ઇટ્સ વેરી એક્સપેન્સિવ.
0: યસ યસ, ડેફિનેટલી.
1: હવે આપણે ઇસરો વિશે વાત કરીશું. આપણા ભારતનો ગર્વ કહી શકાય ઇસરો, કારણ કે એમને આપણે ભારતને વૈજ્ઞાનિક ક્ષેત્રે ખૂબ સારી એવી સફળતા અપાવી છે. અને આપણે બહુ બધા પાસ્ટમાં ભેવા મિશન કર્યા છે, ગગનયાન છે, મંગલયાન છે, ચંદ્રયાન છે, ઘણા બધા એવા આપણે મિશન કર્યા છે. અને આજે આપણે ગર્વથી કહી શકીએ કે આપણી પાસે પણ નાસાને ટક્કર મારી શકે એવું ઈસરો છે.
0: ચોક્કસ ચોક્કસ.

0: કેમ નહીં.
1: એટલે હવે આપણે ઇસરોના અપકમિંગ પ્રોજેક્ટ વિશે વાત કરીશું, મિશન વિશે વાત કરીશું. રાકેશ શર્માને જ્યારે ઇન્દિરા ગાંધી ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરે પૂછ્યું હતું કે ત્યાંથી ભારત કેવું લાગે છે, ત્યારે એમણે કહ્યું કે બધા જ વિશ્વના દેશો કરતા ભારત ખૂબ સરસ લાગે છે, અને એ ગુસબમ્સ વાળી મોમેન્ટ્સ આપે છે. હવે આપણે ફરીથી આપણે આપણા એસ્ટ્રોનટ્સને તૈયાર કરી રહ્યા છે અપકમિંગ પ્રોજેક્ટ માટે, કેવી રીતે તૈયારીઓ ચાલી રહી છે?
0: જે ગગનયાન મિશન છે એ બે તબક્કામાં અત્યારે ચાલી રહ્યું છે. એક માનવ રહિત મિશન, એટલે કે કોન્સેપ્ટ પ્રૂફિંગ માટે એક ફર્સ્ટ સેટેલાઇટ લોન્ચ થશે આ વર્ષના એન્ડ સુધીમાં, અને એમાં આખા જે એર ડ્રોપ ટેસ્ટ બી એના સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયા છે, અને એ સફળતાપૂર્વક એની સ્પ્લેશ ડાઉન આપણે અચીવ કરી શક્યા તો આપણે નેક્સ્ટ મિશનમાં જઈશું. તો જે હ્યુમન મિશન છે ધેટ ઇઝ ટાર્ગેટેડ બાય 2027. તો યસ, લેટેસ્ટ 2028 સુધીમાં તો હું ધારું છું કે ભારત પણ પોતાના અવકાશ યાત્રીઓને પોતાના અવકાશ યાનમાં જે છે એ સ્પેસ ટ્રાવેલ કરાવી શકશે.
1: અરે વાહ.
0: આપણા ઓફિશિયલી 4 એસ્ટ્રોનોટ્સ અત્યારે અંડર ટ્રેનિંગ છે. ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર સુભાષ શુક્લા. તો એ બધા જે એસ્ટ્રોનોટ્સની તૈયારી છે એ પૂરજોશમાં ચાલી રહી છે. એ લોકોએ રશિયામાં બી એક કોસ્મોનોટ સેન્ટર છે ત્યાં એમણે ટ્રેનિંગ લીધી છે. અત્યારે એમની દહેરાદૂનમાં ટ્રેનિંગ્સ ચાલી રહી છે, અને યસ, દે આર ગુડ ટુ ગો. અને જ્યાં સુધી પ્રોજેક્ટનો સવાલ છે, જે એનું લોન્ચ વ્હીકલ છે LVM-3, એની એસેમ્બલી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો પ્રોજેક્ટ ઇઝ રિયલી રિયલી ઇન ગુડ શેપ, અને એનું ડેમોન્સ્ટ્રેશન આપણે નજીકના ભવિષ્યમાં જોઈ શકશું.
1: જી, બહુ ખૂબ જ ગર્વની વાત કહેવાય કે હવે આપણા ભારતના લોકો ત્યાં મિશનમાં જશે, ત્યાં સંશોધન કરશે. અને આપણા
0: એ 3 દિવસનું મિશન રહેશે, 400 કિલોમીટરની ઓર્બિટ રહેશે એમની, લિયો ઓર્બિટ કહેવાય. અને એમાં એ લોકો 3 દિવસ સુધી બધા એક્સપેરિમેન્ટ્સ કરશે અને પછી પરત આવશે.
1: જી, હવે આપણે આગળ વાત કરીશું યુવા મિત્રો માટે. હવે એમને જ્યારે કરિયર બિલ્ડ કરવું હોય, એસ્ટ્રોનોમીમાં જવું હોય, એસ્ટ્રોનટ્સ બનવું હોય, તો એના માટે શું કઈ રીતે પરસ્યુ કરી શકે, કઈ પ્રકારનો એમને કોર્સ લેવો જોઈએ, અને હવે આમાં જ ફ્યુચર બનાવવો હોય તો એમના માટે દરવાજાઓ ખુલ્લા હશે. ત્યાં બી એક સમય એ બી ચંદ્ર પર જઈ શકશે, મંગળ પર જઈ શકશે અને ભારતનું નામ રોશન કરી શકશે.
0: કેમ નહીં, કેમ નહીં. ઇસરો હંમેશાથી વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સપોર્ટિવ રહ્યું છે. તમે ઇસરોની ઓફિશિયલ વેબસાઇટ ઉપર બી ચેક કરી શકો છો કે સ્ટુડન્ટ્સના ડેડિકેટેડ પોર્ટલ્સ છે. દર વર્ષે નેશનલ લેવલ ઉપર યુવિકા પ્રોગ્રામ યોજાય છે, જેમાં ધોરણ 9 બાળકો ભાગ લઈ શકે છે. હું ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને પણ કહીશ કે તેઓ ભાવિકા પોર્ટલ ચેક કરે. ભાવિ વૈજ્ઞાનિક કાર્યક્રમ એનું એવું ફૂલ ફોર્મ છે. એ કાર્યક્રમ બી દર વર્ષે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં યોજાય છે. ધોરણ 9 થી ધોરણ 12 વિદ્યાર્થીઓ એમાં ભાગ લઈ શકે છે. તો એ ગુજકોસ્ટ બી એમાં કોહોસ્ટ છે, અને ખૂબ સરસ એક્ટિવિટીઝ બાળકો માટે એમાં કરાવવામાં આવે છે. બધી લેબોરેટરી દેખાડવામાં આવે છે, થિયોરી સમજાવવામાં આવે છે, સ્કાય ગેઝિંગ, એટલી બધી એક્ટિવિટીઝ એમના માટે હોય છે કે જો કોઈ વિદ્યાર્થી ખરેખર એ દિશામાં ભણવા માંગતો હોય તો એના માટે ખૂબ સરસ છે. જે એન્જિનિયરિંગ અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ છે એમના માટે હું સજેસ્ટ કરીશ કે એ લોકો રિસ્પોન્ડ પોર્ટલ ચેક કરે. રિસ્પોન્ડ પોર્ટલ એ ઇસરોનું એવું પોર્ટલ છે કે જ્યાં ઇસરો જે નવા નવા વિષયો ઉપર સંશોધન કરે છે એના સબ્જેક્ટ લિસ્ટેડ છે. હવે જો કોઈ વિદ્યાર્થી એ સબ્જેક્ટ ઉપર પ્રોજેક્ટ કરવા માંગતો હોય તો ગવર્મેન્ટ એને ફંડ પણ આપે છે.
1: જી બિલકુલ.
0: તો આજે વિદ્યાર્થીઓ એ રિસ્પોન્ડ પ્રોગ્રામ મારફતે પણ ઇસરો અપ્રોચ કરી શકે છે.
1: જી બિલકુલ. જી બિલકુલ. કે આજી ખૂબ જ સરસ વાત કરી, અને ખૂબ જ એવી ઇન્ફોર્મેશન તમે આપી જે મે બી મને પણ નહોતી ખબર, અને તમારી સાથે સંવાદ કરીને ખૂબ જ મજા આવી, અને એવું જ લાગ્યું કે મારી સામે ચંદ્ર, તારા સામે ગગન અને અવકાશને મારી નરી આંખે અત્યારે જોઈ રહી છું, એવો અહેસાસ તમે કરાવ્યો. તો આ હતો સંવાદ કેયા શુક્લા સાથે, ઇસરોના સાયન્ટિસ્ટ, અને એમની સાથે બહુ બધી વાત કરી, ખૂબ સરસ વાત કરી. તો યુવા મિત્રો, અત્યારે આ કાર્યક્રમમાં સમય થઈ ગયો છે વિદાય લેવાનો, કારણ કે આપણી પાસે સમયનો અભાવ છે. ફરીથી આપણે મળીશું, નવી વાતચીત કરીશું, નવા વિષય સાથે સંવાદ કરીશું. તો કેયા મેમ, આપ અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ સરસ વાત કરી, એ બદલ આપનો આભાર.

0: राम राम।
1: श्रोता मित्रो, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
0: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
0: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: આકાશવાણી રાજકોટ પરથી પ્રસ્તુત થાય છે દર ગુરુવારે અને રવિવારે કાર્યક્રમ સહિયર.
1: સહિયર કાર્યક્રમમાં અમે લઈને આવ્યા છીએ નવું નજરાણું,
0: મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના.
1: સાંભળો દર મહિનાના બીજા અને ચોથા રવિવારે બપોરે 12:30 કલાકે
0: નારી સંતોની શબદ સાધના.
2: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
3: આકાશવાણી રાજકોટનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ.

ગુજરાતનું ગૌરવ ગીરનો સાવજ આકાશવાણી રાજકોટ પર વિશેષ રેડિયો શ્રેણી પ્રસારણ દર ગુરુવારે રાત્રે 8:30 મિનિટે ગુજરાતનું ગૌરવ ગીરનો સાવજ.

0: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈને ના આપો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો. હે, આ ખાવાની ચેમ્પિયનશિપ હતી કે શું? આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યને ઔદ્યોગોનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાની નિયમ સાથે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરાઈ. અમદાવાદ રેલવે મંડળ માટે 140 કરોડ રૂપિયાના ખર્ચે કવચ પરિયોજનાને મંજૂરી. નીટ પેપર લીક મામલે અમદાવાદ ગુના શાખાએ 3 આરોપીની ધરપકડ કરી. દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ હળવા વરસાદની આગાહી. અને પ્રથા પ્રવારે પ્રથમ ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. ગુજરાતને વૈશ્વિક ઉત્પાદન નવીનતા અને રોકાણનું કેન્દ્ર બનાવવા માટે રાજ્ય સરકારે આજે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરી છે. આ નીતિનો મુખ્ય હેતુ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાનો છે. નવી નીતિ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ, મહિલા ઉદ્યોગ સાહસિકો તેમજ સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપશે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નીતિનું અનાવરણ કર્યું હતું. તેમણે કહ્યું, નવી ઔદ્યોગિક નીતિ હેઠળ હરિત હાઇડ્રોજન, હરિત એમોનિયા, ઇલેક્ટ્રિક વાહનો, ઓટો કોમ્પોનન્ટ્સ, ઉડ્ડયન, અવકાશ ઉત્પાદન, સેમિકન્ડક્ટર, સહાયક ઉદ્યોગો, ઔષધીય, કાપડ, ડ્રોન, રોબોટિક્સ, રમત

0: કડા જેવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
1: આ નીતિનું સૌથી મહત્વનું પાસું ગ્રીન અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026માં ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, વેસ્ટ વોટર રિસાયકલિંગ, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ, ક્લીનર પ્રોડક્શન ટેકનોલોજી અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન અપાયું છે.
0: નવી નીતિ અંતર્ગત સ્ટાર્ટઅપ્સને દર મહિને 25,000 રૂપિયા સુધીનું ભથ્થું એક વર્ષ માટે અપાશે. એમએસએમઈ એકમને મૂડી સહાય, વ્યાજ સહાય અને વીજ દર સહાયનો વિકલ્પ આપવામાં આવ્યો છે. નીતિના પ્રથમ 5 સંશોધન અને વિકાસ કેન્દ્રોને વિશેષ પ્રોત્સાહન મળશે. સાથે જ ગુજરાત સંશોધન અને નવીનીકરણ પાર્કની સ્થાપના કરશે. ભારતીય રેલવેએ અમદાવાદ મંડળ માટે 140 કરોડ રૂપિયાના ખર્ચે કવચ પરિયોજનાની મંજૂરી આપી છે. કવચના આ ચોથા તબક્કા હેઠળ અમદાવાદ ડિવિઝનના 48 બ્લોક સેક્શનમાં 598 કિલોમીટર આવરી લેવાશે. અગાઉ અમદાવાદ ડિવિઝનના લગભગ 702 કિલોમીટર રૂટ પર કવચનું કામ મંજૂર કરાયું હતું. આજે આપેલી મંજૂરી સાથે ડિવિઝનના બાકીના વિભાગો પણ કવચ હેઠળ આવરી લેવામાં આવશે, જેનાથી સમગ્ર ડિવિઝનમાં સ્વદેશી ટ્રેન સુરક્ષા પ્રણાલીનો વ્યાપક ઉપયોગ થશે. ઉલ્લેખનીય છે કે કવચ એ સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન એટીપી પ્રણાલી છે, જે સલામતી વધારવા માટે વિકસાવાઈ છે. તે સિગ્નલ પાસિંગ એટ ડેન્જરને રોકવામાં મદદ કરે છે. અસુરક્ષિત પરિસ્થિતિઓને ટાળવા માટે જરૂર પડે ત્યારે આપમેળે બ્રેક લગાવે છે. ગંભીર પરિસ્થિતિઓમાં ટ્રેનની ગતિને નિયંત્રિત કરે છે અને અથડામણનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે. અમદાવાદ સાયબર ગુના શાખાએ નીટ પેપર મામલે 3 આરોપીની ધરપકડ કરી છે. રાજસ્થાનથી પકડાયેલા 2 આરોપીઓ સોશિયલ મીડિયા પર ચેનલ ચલાવી નીટનું પેપર વેચતા હતા, જ્યારે બિહારથી પકડાયેલો આરોપી નીટના રિફંડના નામે છેતરપિંડી કરતો હતો. અમદાવાદ ગુના શાખાના જેસીપી શરદ સિંગલે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓએ પેપર લીક નથી કર્યા. આરોપીઓએ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી હતી કે તેમની પાસે ફરીથી લેવાનાર નીટ પરીક્ષાનું પેપર છે.
2: કુલ 8 જેટલા ટેલિગ્રામ ચેનલ આ લોકો ચલાવતા હતા અને દરેક ટેલિગ્રામ ચેનલમાં પ્રીમિયમ મેમ્બર્સ પણ એડ કરતા હતા. આ લોકો એડવાન્સ જો લોકો પાસેથી, આમ જનતા પાસેથી લેતા હતા. આ લોકો ગેમિંગની વેબસાઇટ પર જઈને ત્યાં અકાઉન્ટ્સ ખોલાવીને એના અકાઉન્ટમાં લેતા હતા અને પછી થોડી દેર રમીને જેટલા પૈસા આવે એમાંથી થોડા બહુત હાથ જીત કરીને ગેમિંગથી કન્વર્ટ કરીને આપણે પોતાના અકાઉન્ટમાં અથવા વિડ્રોલ કરાવતા હતા.
0: રાજકોટ મહાનગરપાલિકાએ ખોરાકમાં ભેળસેળ કરતા શખ્સો સામે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે આજે વિવિધ સ્થળોએ નિરીક્ષણ દરમિયાન અધિકારીઓને એક દુકાનમાં અસ્વચ્છ પરિસ્થિતિઓ અને અખાદ્ય સામગ્રી મળી આવી હતી. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ખોરાકમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
3: રાજકોટ મહાનગરપાલિકા એક સાલ કે લીએ ઇન્ટેન્સિવ કેમ્પેન શરૂ કર રહી હૈ. ઇસકે આધાર પર જહાં ભી ખાને પીને કી જો વ્યવસ્થા હૈ, હરેક મે એડલ્ટરેશન ના હો, કન્ટેમિનેશન ના રહે, ઇસ લેવલ કા હમારી મેડિકલ ટીમ્સ વિલ ચેક. એન્ડ હમને 8 ટીમ્સ જો ફોર્મ કરી હૈ, કન્ટિન્યુઅસલી ડ્રાઇવ કરતી રહેગી ઓર રાજકોટ સિટી મે લોગો કો અનએડલ્ટરેટેડ કી ક્વોલિટી કા ફૂડ મિલતા હૈ, એન્શ્યોર કરેગી. હમારે પાસ પાવર્સ હૈ ઇનલાઇઝ કરને કે ઓર ઇવન સીલ કરને કે યુનિટ્સ. અભી હમારી 8 ટીમે બન રહી હૈ, વો અપની અબ ફૂડ ટેસ્ટિંગ લેબ ભી શરૂ કરને જા રહા હૈ.
0: 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પાટણ ખાતે આજે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભજી ઠાકોરે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા તેમજ સ્વચ્છતા, વૃક્ષારોપણ, જળ સંરક્ષણ જેવા જન આંદોલનોમાં વધુને વધુ નાગરિકોને જોડાવા અપીલ કરી. છોટાઉદેપુરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલે પત્રકાર પરિષદનું આયોજન કર્યું. તેમણે છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના સર્વાંગી વિકાસ, ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, યુવા અવસરો, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા થયેલા ઐતિહાસિક કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
4: સરકારનું એક જ લક્ષ્ય રહ્યું છે કે દરેક યોજનાઓનો 100% લાભ લાભાર્થી સુધી પહોંચે. ડીબીટી દ્વારા બધા જ યોજનાઓના લાભ લાભાર્થી સુધી પહોંચે અને વચોટિયાને વચ્ચેથી હટી જાય એવી રીતની આ યોજનાઓ ડીબીટી દ્વારા શરૂ કરવામાં આવી છે. આપણા સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઓર સબકા પ્રયાસના મંત્ર માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવમાં કોન્ક્રીટ, સ્ટીલ, ઓપ્ટિકલ ફાઇબર અને લાખો કરોડોના રૂપિયાના મૂડીરોકાણના રૂપમાં સાકાર થતા જોયા છે.
0: રાજકોટ ખાતે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ હતી. આ પ્રસંગે

0: સાંસદ પરસોત્તમ રૂપાલાએ મેદસ્વી મુક્ત જીવનશૈલી અપનાવવા આહવાન કર્યું હતું. મહીસાગર જિલ્લામાં યોજાયેલ જળ કલ્યાણ શિબિરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય સરકારની સિદ્ધિઓના પ્રદર્શન યોજાયું હતું, તો સુરેન્દ્રનગરમાં યોજાયેલી જળ કલ્યાણ શિબિરમાં જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે નાના વેપારીઓ અને ગરીબ વર્ગ માટે પ્રધાનમંત્રી પોતે ગેરંટર બનીને 50,000 રૂપિયા સુધીની આર્થિક સહાય લોન સ્વરૂપે પૂરી પાડે છે. તો ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચિટકિયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી જળ કલ્યાણ શિબિરમાં લાભાર્થીઓને મમતા કીટનું વિતરણ, વ્હાલી દીકરીનું હુકમ, ગંગા સ્વરૂપા યોજના, વૃદ્ધ સહાય યોજના સહિતની યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લાના માધાપરામાં 40 બાળકોને ખોરાકી ઝેરની અસર થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ હિમાંગ પટેલ જણાવે છે કે ઐશ્વર્યાનગર વિસ્તારમાં મંદિરમાં ભોજન બાદ છાશ પીવાથી બાળકોની તબિયત બગડી હોવાનું પ્રાથમિક અનુમાન છે. બાળકોને સારવાર માટે હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે ખોરાક અને આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આજે અધિક માસનો અંતિમ દિવસ અને સોમવારની અમાસ હોવાથી સોમવતી અમાસનું વિશેષ મહત્વ રહેલું છે. રાજ્યમાં અનેક જગ્યાએ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડના તિથલ બીચ પર આજે હજારો શ્રદ્ધાળુઓએ સમુદ્ર સ્નાન કરી પિતૃતર્પણ વિધિ કરી હતી અને પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. દમણ ખાતે નારાયણ મંદિર નજીક દમણગંગા નદી અને અરબી સમુદ્ર સંગમ સ્થળે માછી સમાજની મહિલાઓ દ્વારા પરંપરાગત શક્તિ અને શ્રદ્ધા ભક્તિભાવ સાથે સામૂહિક પૂજા અર્ચના કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં આજથી 3 દિવસ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 દિવસ દરમિયાન તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીવત છે. જો કે 3 દિવસ બાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
1: आगे का जो फोरकास्ट है 15 जून से लेकर अगले 7 दिन के लिए, इसमें गुजरात रीजन में मेनली जो साउदर्न डिस्ट्रिक्ट है, सूरत, नवसारी, वलसाड, दमन, तापी से लेकर जो डिस्ट्रिक्ट आगे है, उसमें एक-दो स्थान में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. तो अगले 7 दिन अधिकतम तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा. अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है.
0: પ્રથા પ્રવારે પ્રથમ ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો ખિતાબ જીત્યો છે. અમદાવાદમાં નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રહેલી આ સ્પર્ધાની ફાઇનલમાં પ્રથાએ અશિકી જોર્ડનને એક રોમાંચક મુકાબલામાં હરાવ્યો. તેણીએ આ મેચ 4-3 જીતી લીધી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યને ઉદ્યોગોનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાની નિયમ સાથે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરાઈ. અમદાવાદ રેલવે મંડળ માટે 140 કરોડ રૂપિયાના ખર્ચે કવચ પરિયોજનાને મંજૂરી. નીટ પેપર લીક મામલે અમદાવાદ ગુના શાખાને 3 આરોપીની ધરપકડ કરી. દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ હળવા વરસાદની આગાહી અને પ્રથા પ્રવારે પ્રથમ ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નો ખિતાબ જીત્યો. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
3: બાય ગર્લ્સ, ક્યાં જાય છે સાંભળ્યું ને? નો શેરિંગ.
2: RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો.

મિત્રો, ગામનોચરો કાર્યક્રમમાં આપ તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કોઈનું સારું આંબુવાડી જોઈએ તો તેના પર આપણી આંખો ઠરી જતી હોય છે. અથવા તો મિત્રો, કોઈનું સારું નારિયેળીનું ઉત્તમ પ્લાન્ટેશન જોઈએ તો એ પ્લાન્ટેશન આપણા મનમાં વસી જાય છે અને એટલા માત્રથી જ આપણે પણ એવું કરવા વળગી જતા હોઈએ છે. મિત્રો, એ ઠીક છે, પરંતુ તમે જ કહો કે મગ, મકાઈ કે તલ, ચોળાફળીની નબળી જાત વવાઈ જાય તો ખેડૂતની માત્ર એક સીઝન બગડે છે. પણ જો આપણા વિસ્તારના હવામાનને ન ફાવે તેવા પ્રકારના કે નબળી જાતના વૃક્ષો રોપાઈ જાય તો 25-50 વર્ષ સુધીની કઠણાઈ બેસી જતી હોય છે. એટલા માટે મિત્રો, દરિયાકાંઠાના ખેડૂતો ભલે નાળિયેરી રોપે, સારી નિતાર શક્તિ ધરાવતા જમીનવાળા ખેડૂતો ભલે આંબાવાડિયું બનાવે કે પાણી ધરાવતા ભલે ને કેળા પકવે, આપણે તો આપણી ધરતી, વાડીનું સ્થળ અને અન્ય માવજતો પૂરી પાડવાની આપણી સગવડને ધ્યાનમાં રાખીને કયા ફળ ઝાડની કઈ જાત આપણી વાડીને ફાવશે તે જોવું વધુ હિતાવહ છે. તો મિત્રો, આજે ગામનું ચોરો કાર્યક્રમમાં હું આપણી સાથે ચર્ચા કરવાની છું ફળબાગનું જતન અને માવજત વિશેની. આપણા પંચવટી બાગમાં પણ સાગના વૃક્ષો ઉછેરવા માટે ઓછા ધમપછાડા નથી કરતા, પરંતુ મિત્રો, આપણા બાગની જમીન તેને ફાવશે કે નહીં તે પણ જોવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, ફળઝાડ ઉછેરી ગયા પછી તેની માવજત કઈ કઈ હોય તે સૌથી મોટો પ્રશ્ન આપણા મનમાં ઉભો થતો હોય છે. હવે મિત્રો, તેના માટે કઈ કઈ માવજતની જરૂર છે તેની વાત કરવી ખૂબ જ જરૂરી છે. તો પહેલા તો મિત્રો, ઝાડને જ્યારે જ્યારે જેટલું અને જેવું ખાવા જોઈએ તે હોશે હોશે જમીન થકી તે આપવું ખૂબ જ જરૂરી છે. ઝાડવાઓને કઈ માણસની જેમ ગમે ત્યારે ગમે તે ખાઈ લે તે ના ચાલે. ઝાડને કટાને અને જરૂરિયાતથી વધારે અપાયેલા ખોરાકનું રૂપાંતર ફળોના રૂપમાં કરવામાં આવે છે તે પોતાની શારીરિક વૃદ્ધિમાં વાપરી નાખતું હોય છે. એટલે ઝાડવાને તેની પૂછી પૂછીને જ જોઈએ એટલો ખોરાક ઇચ્છિત સમયે આપવો જોઈએ, તો જ કરેલા માવજત અને ખર્ચ વધુ વધુ ઉત્પાદનના રૂપમાં પાછા મળે છે. મિત્રો, મોટાભાગના વૃક્ષોને વર્ષમાં એક વાર આરામનો સમય આવે છે. આ સમય એના મૂળ વિસ્તારમાં સેન્દ્રીય ખાતરનો પૂરતો જથ્થો આપવો જોઈએ. મિત્રો, આપણા ખેડૂતો રાસાયણિક ફર્ટિલાઇઝર ઉપર વધારે ભરોસો ધરાવે છે. દેશી કમ્પોસ્ટ, સેન્દ્રીય ખાતર, લીંબોળી, દિવેલી ખડ, રાખ, હળકાનો ભૂકો કે અળસિયાના ખાતર જેવા કોઈ સેન્દ્રીય ખાતરો દેવાનું તો બાજુ પર જ રહ્યું, પણ ઝાડવાની નીચે ઉપરથી ખરેલા સૂકા પાંદડાને પણ સળગાવીને વાળી જોડીને ભેગા કરીને તેને સળગાવી દેતા ખેડૂતો છે. મિત્રો, રાસાયણિક ખાતરોમાં પોષક દ્રવ્યો જરૂર હોય છે, પણ ઝાડવાને જરૂર છે તે બધા તો એમાં હોતા નથી. વળી મિત્રો, તેની તેજ દાખતાને જમીનજન્ય ઉપયોગી જીવાણુનો ખાતમો બોલી જાય છે. જમીન એ ઝાડવા માટે જમવાની થાળી છે. એ થાળી રૂપી જમીનની પ્રતિ બગડી જાય પછી ખામડામાં ભલે ને ઢગલા બંધ ખોરાક પડ્યા હોય વૃક્ષોએ નહીં ખાય. મિત્રો, બીજી અગત્યની માવજત ઝાડવાઓને જરૂરી ભેજ પૂરો પાડવાની છે. જો કે કેટલાકને પ્રશ્ન ઉપસ્થિત થવાનો છે કે ભેજ પાણી નહીં. હા હા મિત્રો, પાણી નહીં, છોડવા ઝાડવાને પાણી નહીં, તેના મૂળ વિસ્તારમાં માત્ર પૂરતા ભેજની પણ જરૂર હોય છે. આપની ઝાડવાઓને પાણી પાવાની રીત તો નિહાળો. એકે ફૂટ ઊંડા અને ઘેરાવ વાળા માએ મોટા જબડા ખામણા, જાને નાની સુની તળાવડી જોઈ લો. પાંચમે ને છઠ્ઠે જમને પાણીથી છલોછલ ભરી દો, એટલે ઝાડવાના મૂળિયાની દશા તરવૈયાઓને નાકમાં પાણી ઘૂસી જાય ત્યારે જેવો મુંજારો થાય છે તેવો મુંજારો અનુભવ થાય, શ્વાસ લેવામાં અને જરૂરી તાપમાનની સ્થિતિ રાખવામાં બાધક નીવડે છે. મિત્રો, આ માટે જોઈતું જ પાણી પીરસનારી ટપક સિંચાઈ પદ્ધતિ ઝાડવાઓને ત્રીજા ભાગનું પાણી તેની જરૂરિયાત સંતોષે છે, જેનાથી જમીન પોચી રહે છે. મિત્રો, રોગ જીવાત ઓછા વળે છે, ઉત્પાદન પૂરતું અને શ્રેષ્ઠ ગુણવત્તા વાળું મળી રહે છે. જે લોકો મિત્રો ટપક સિંચાઈને બદલે ખામણા ભરી ભરીને મોટા નબળા પાણી અને નકરા રાસાયણિક ફર્ટિલાઇઝરો આપે છે ત્યાં એ વિસ્તારની જમીનો કેવી થઈ ગઈ છે એ પૂછો જ નહીં. મિત્રો, મૂળિયાને શ્વાસ લેવા જોઈતી હવા પણ રહેતી નથી. આ માટે ખામણામાં હવાની હરફર અર્થે ગોળ કરતો રહેવું જોઈએ. ગોળ બહુ ઊંડો મૂળિયા તોડે એવો ના હોવો જોઈએ. બીજી પણ એ કેટલીક કાળજી લેવા જેવી બાબતો છે જેની આગળ વાત કરું. મિત્રો, એ પહેલા સાંભળીએ આ ગીત.

પૂર્ણિ કરતા રહી દરેક ઝાડ પર ઈચ્છિત સંખ્યામાં જ ફળો મેળવી ઉત્તમ પદ્ધતિ અપનાવી છે. અને મિત્રો, તે ખરેખર ઉત્તમ પણ છે. મિત્રો, આપણે ઝાડવાની માવજત ખૂબ જ સારી રીતે કરવાની હોય છે. ઝાડને જ્યારે જરૂર હોય ત્યારે પાણી આપવું ખૂબ જ જરૂરી છે. છતાંય મિત્રો, આમ કરવામાં આવતું નથી. માત્ર ઝાઝા ફળો પકાવી જાણે રાજા નથી થઈ જવાનું હતું. ફળોની વિનીમાં અને તેના ગ્રેડિંગ પેકિંગમાં ચીવટ ન રખાય તો માલ પાણીમાં મૂલે વેચાઈ જાય છે. દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવ્યા જેવું થઈ જાય છે. મિત્રો, સીતાફળ, જામફળ, પપૈયા જેવા ફળો થોડા કડક હોય ત્યારે ઉતારવા, જે બજારમાં પહોંચતા પહોંચતા માપસરના પાકી રહે છે. પણ દ્રાક્ષ, દાડમ કે આમળા પૂરા પાકે પછી જ તેનો ફાલ ઉતારવો જોઈએ. જ્યારે મિત્રો કેરી, કેળા કે ચીકુ જેવાને શાક પડે એટલે ઉતારી લઈ તો પછીની તેને પકવવાની વિધિ વેપારીઓ કરી લેતા હોય છે. તેના કદ, રંગરૂપ અને આકાર મુજબ ગ્રેડિંગ કરી ફળો ચોડાઈને બગડી કાળા કે ઢીલા ન પડી જાય તેવા વ્યવસ્થિત અને આકર્ષક પેકિંગ ઉપર બગીચાનું નામ, ફળની જાત અને વજન સહિતની વિગતો દર્શાવી બજારમાં મોકલવા હોય તો લેનાર વેપારીની વિશ્વાસ બંધાતો હોય છે. અને મિત્રો, હજી આગળ કહું તો ફળો મોકલતા પહેલા બજારની રૂખ પણ જોવી પડે છે. દાખલા તરીકે મિત્રો, આપણે બોટાદમાં સરગવાની પાતળી સિંગો જ ચાલે. અને મિત્રો, ભાવનગરના બજારની વાત કરીએ તો ત્યાં આગળ સાવ પાકા કરતા વનપક અને ભોરળ લીંબુના જ ભાવ તમને વધારે મળતા હોય એવો અનુભવ છે. મિત્રો, ગામનો છોરો કાર્યક્રમમાં ફળ પાકનું જતન અને માવજત વિશેની વધુ વાત કરું એ પહેલા સાંભળીએ આ ગીત.

મિત્રો, ગામડુંચોરો કાર્યક્રમમાં હું આજે આપની સાથે વાત કરી રહી છું ફળબાગનું જતન અને તેના માવજત વિશેની વાત. મિત્રો, માણસોમાં જેમ તુંડે તુંડે મત્રી ભીના તેમ જળવામાંય એવું હોય છે. બોરડી, સરગવા, ફાલસા જેવા ઝાડવાને નવી ફૂટમાં સારો ફાલ બેસે છે. આવા ઝાડવાને દર વર્ષે પાક પૂરો થઈ આરામની અવસ્થામાં પ્રુનિંગ કરી લેવું ખૂબ જ અગત્યનું છે. જ્યારે લીંબુ, સીતાફળ, આંબળા, આંબા વગેરે જેવા જૂના ડાળમાં જ સારો ફાલ બેસતો હોવાથી તેની માત્ર સુકાયેલી ડાળીઓ જ કાપવી. જોકે હવે તો કૃષિના નવા વિજ્ઞાને એકમ વિસ્તારમાં ટૂંકા અંતરે વધારે સંખ્યામાં ઝાડની રોપણી કરી તેને ખાસ પદ્ધતિથી

મિત્રો, સરસ મજાનું ગીત સાંભળ્યા બાદ ગામનો ચોરો કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અને આજે હું આપની સાથે વાત કરી રહી છું ફળબાગનું જતન અને તેના માવજત વિશેની વાત. મિત્રો, ખેતી જાળવાની વાત કરતા હોઈએ કે છોડવાની, પણ ખેતી એ ખેતી જ તે કઈ ચાર દિવાલોની વચ્ચે તાળા બંધ કમરામાં થતો વ્યવસાય નથી. મિત્રો, ખેતી એ તો જીવતો સાથેનો નાતાદાર અને ખુલ્લો આકાશની નીચે વિસ્તરેલો વ્યવસાય છે. વળી મિત્રો, વનસ્પતિ જ ખેતીની આરાધ્ય દેવ છે. એટલે જેમ આપણે વનસ્પતિ કે તેની પેદાશ ઉપર નિર્ભાવ કરીએ છીએ, એમ બીજા પણ કેટલાય નાના મોટા જીવો આપણા પકવેલા પાકો પર લાગ મળે નવવાની કોશિશ કરતા હોય છે. એટલે કે પાન, ફૂલો, ફળો કે ડાળીઓ મૂળિયા જેવા સ્વભાવે રીતે જ્યારે ખાવાના પ્રયત્નો કરતા હોય ત્યારે તેને અંકુશમાં લેવા માટેની આપણી મહેનત લેવી જ પડતી હોય છે. પણ મિત્રો, ફળો એ માણસનો ખોરાક છે, એટલે એમાં છંટાતી જીવાતનાશક દવા અતિ ઝેર ન હોય અને છાંટ્યા પછી એની અસર મટે નહીં ત્યાં સુધી બજારમાં મોકલાય નહીં તે ખાસ જોવું જોઈએ. મિત્રો, ફળવાળીના જતન બાબતે આગળ કહું તો મિત્રો, બાગને બધી રીતે રક્ષણ મળવું જોઈએ. અસાગરા માણસોથી થતું નુકસાન તો કડક સલામતી અને બંદૂકધારી બંદોબસ્ત વચ્ચે રહેલી બેંકો પણ જો ન અટકાવી શકતી હોય તો વાડીની વાડ તો શું, વિશ્રાંતમાં પણ રેઢિયારા ઢોર અને રાણી જાનવરને કરડે કે ઉનાળાની ગરમ લૂ અંદર આવતા થોડી ટાળી પડીને આવે કે વાવાઝોડાની કારમી થપાટ વાડીને છંછેરે, તે માટે ફળવાડીની ફરતે જીવંત ઊંચી અને ઘાટી વાડ ઉગાડવી જરૂરી છે. મિત્રો, આપણા કમાઉ દીકરા જેવા ઝાડવા લાંબા સમયે એવા ને એવા તો જ રહી શકે છે જો તેની નીચેની જમીન પૂરતી ફળદ્રુપ, સારા નિતારવાળી અને ઉત્તમ પ્રકારના ગાંગડીવાળા કનિયોજવાળી ટકી રહે. તેને નુકસાન કરે તેટલા પ્રમાણમાં રાસાયણિક ખાતરો, નબળા પાણી કે ઝેરીલી પેસ્ટિસાઇડના દ્રાવણો ન રેડવા. ઉપરાંત મિત્રો, અતિ વરસાદ કે અતિ પવનથી આ ઝાડનું ધોવા ન થાય તેનો પૂરતો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે. મિત્રો, તમે જુઓ, ફળ વૃક્ષો કે બહુવર્ષીય આયુષ્યમાન હસ્તી છે. ઘણીવાર સાવ નબળા કે દુષ્કાળના વર્ષોમાં ફળોનું ઉત્પાદન તો ન મળે તો સ્વાભાવિક છે, પણ ઝાડવાને સામા વર્ષ સુધી જીવતા રાખવાની કટોકટી ઉભી થાય છે ત્યારે કુવા ઊંડા કરવા, તેમાં આડા ઊભા દાર કરાવવા કે બહારથી ટાંકા ભરી ભરીને પાણી વેચાતું લાવવું, ટપકની ગોઠવણી કરવી, મૂળ વિસ્તારના માટલા દાટવા કે મલ્ચિંગ કરવું, અરે મિત્રો, ઝાડના અડધા પાન પર જરૂર પડે તો તોડી નાખવા, આ બધા ઉપાયો વહમો ઉનાળા પાર ઉતારવાના ઉપાયો છે જેમાંથી મિત્રો જેવી જરૂરિયાત વહેલાસર નિર્ણય લઈ અમલ કરવો જોઈએ. ફળવાળીના જતન બાબતે આટલી વાત કર્યા પછી એ પણ જણાવી દઉં મિત્રો, માનો કે ઝાડવા ફાલ ન પકવતા હોય એવું ક્યારેક બનવામાં સંભાવના છે, ખરું ને મિત્રો, ત્યારે શું કરવું મિત્રો, એવો પ્રશ્ન ઉભો થતો હોય છે, એની પણ ભેડા ભેડી થોડીક વાત કરી લો મિત્રો. તો જુઓ મિત્રો, ઝાડવું પણ આપણા જેવો જીવતો જીવ છે અને એમનામાં એક કુદરતે જીવવાની અને પોતાનો વંશ ચાલુ રાખવાની જીજીવિષા મૂકેલી છે.

તમે બરાબર નિરીક્ષણ કરજો મિત્રો, જ્યારે છોડ ઝાડને પોષણ, પાણી, સંરક્ષણ બધું ખૂબ મળતું ભરાય ત્યારે પોતાના દેહની વૃદ્ધિ તરફ વધુ પ્રવૃત્ત થાય છે. પરંતુ કોઈ કારણસર એને મરી જવાની બીક ઉભી થાય તો પોતાના વંશવેલાને સાચવવાની ફિકરમાં પડી જતું હોય છે. હવે સહેજ પ્રશ્ન થવાનો જ છે કે મિત્રો, જળવાને વળી મરી જવાની બીક કેવી રીતના લાગતી હોય? તો સાંભળો મિત્રો, દાખલા તરીકે પાણીની ખૂબ ખેંચ પડી જાય એટલે ઝાડ લંગાવા માંડે છે અને એના પાન ખરવા લાગે છે, એટલે કે ઝાડ આકળ વિકળ થઈ જતું હોય છે. એટલે કે મિત્રો, કોઈ પણ ભોગે બીજ બનાવી લેવાની ઉપાધિમાં પડે છે તે વખતે તેને ખાતર પાણી આપીએ એટલે ઝાડ પર પાંદડા થોડા અને ફૂલો ઝાઝા દેખાવા લાગશે. માનો કે પાણી ખેંચ આવતા ઝાડ ન ગાટતું હોય તો ખામણામાં ઊંડો ગોળ આપીને તેના મૂળિયા તોડવા. ઝાડ જરૂરી ગભરાશે, અરે તેની ડાળીઓએ ક્યારેક ક્યારેક ઉપલી છાલમાં ગોળ ગોળ ઉપર છલ્લી રીંગો જેવી દેખાશે. ઉપરની આગળ વધતી કુણી તીરખીઓની ડુંખો કાપી લેવાય. મિત્રો, ઝાડને મોતની બીક કેમ ન લાગતી હોય મિત્રો, કહો તો. મિત્રો, અંતે તો હું એટલું જ કહેવા માંગીશ કે ચાલુ મોસમી ખેતી પાકોની સાથે સાથે વૃક્ષોને પણ ભાગીદારી બનાવીએ તો ફળો રૂપી સાત્વિક ખોરાક સમાજને ચરની થઈ શકશું અને વૃક્ષોને વસવાટ કરાવવો હોય એટલે કે એની હાજરી માત્રથી મળતા પર્યાવરણીય સંરક્ષણના લાભો આપોઆપ સૌને મળતા રહે તે વધારવામાં છે. વૃક્ષોમાં તો અલૌકિક તાકાત છે જ મિત્રો, તેનો વધારેમાં વધારે લાભ કેમ લઈ શકાય તેવું આયોજન આપણે કરવાનું રહે છે મિત્રો. મિત્રો, આશા રાખીએ છીએ કે આજે આપેલી આપને માહિતી ખૂબ ગમી હશે. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ સરસ મજાનું ગીત.

અને શ્રોતા મિત્રો, હવે જોઈએ હવામાન સમાચાર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આવતીકાલની સાંજ સુધી વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો થવાની સાથે સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. આવતા 24 કલાક દરમિયાન સાગર ખેડૂઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. અને મિત્રો, આ સાથે જ હવામાન સમાચાર અહીં પૂરા થાય છે અને એની સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થાય છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ મિત્રો, એ આવજો. રામ રામ, રામ રામ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર વાતચીત આગળ વધારવામાં સહકાર બદલ સ્લોવાકિયાના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. ભારત અને સ્લોવાકિયા વચ્ચે 11 સમજૂતી કરાર થયા. સરકારે જણાવ્યું કે તમામ ઓઇલ રિફાઇનરી પૂરતા કાચા તેલના ભંડાર સાથે સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત. ઉત્તર રેલવેના અંબાલા અને ગુજરાતના અમદાવાદ મંડળ માટે કવચ પરિયોજનાને રેલવેની મંજૂરી. બ્રિટનમાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે જોખમી સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ. અને ફિફા વિશ્વકપ 2026માં ગ્રુપ એફની મેચમાં ટ્યુનિશિયા સામે સ્વીડનનો વિજય. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર વાતચીત આગળ વધારવામાં સહકાર બદલ સ્લોવાકિયાના પ્રધાનમંત્રી રોબર્ટ ફિકોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું બંને પક્ષ આ કરારના ઝડપી અમલીકરણ માટે કામ કરશે જેથી તેમના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને વેપારીઓને લાભ મળી શકે. બ્રાતિસ્લાવામાં સ્લોવાકિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા શ્રી મોદીએ કહ્યું હતું કે મુક્ત વેપાર કરારનું સફળ સમાપન ભારત યુરોપિયન સંઘના આર્થિક સંબંધમાં મહત્વનું સાબિત થશે. શ્રી મોદીએ ભાગીદારીમાં ટેકનોલોજીની વધતી ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું ડિજિટલ ટેકનોલોજી બંને દેશ વચ્ચે ભવિષ્યના સહયોગને એક મુખ્ય સ્તંભ હશે. વૈશ્વિક મુદ્દાઓ અંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ભારત અને સ્લોવાકિયા તમામ વિવાદ અને તણાવનું સમાધાન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ તેના પર સંમત થયા છે.
1: વૈશ્વિક મંચ પર ભી ભારત ઓર સ્લોવાકિયા કરીબી સામંજસ્યથી આગે બઢ રહે હૈ. હમ સહમત હૈ કે સભી વિવાદો ઓર તણાવો કા સમાધાન શાંતિપૂર્ણ તરીકે સે કિયા જાના ચાહિયે. હમ ઇસ બાત પર ભી સહમત હૈ કે વૈશ્વિક સંસ્થાનો કો 21મી સદી કી વાસ્તવિકતાઓ ઓર ચુનૌતિયો કે અનુરૂપ ખુદ કો રીડિફાઇન કરના હોગા. ઇસ વિષય પર હમ વૈશ્વિક પ્રયાસો કો સશક્ત બનાને કી દિશા મે કામ કરેંગે.
0: આ સંવાદ બાદ ભારત અને સ્લોવાકિયા વચ્ચે પ્રવાસન, ડિજિટલ ટેકનોલોજી અને સંરક્ષણ જેવા વિવિધ ક્ષેત્રમાં 11 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા. સરકારે જણાવ્યું છે કે તમામ ખનિજ તેલ શુદ્ધિકરણ કારખાના એટલે કે ઓઇલ રિફાઇનરી પૂરતા કાચા તેલના ભંડારની સાથે સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહી છે, તેમજ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો જાળવી રખાયો છે. પશ્ચિમ એશિયાના તાજેતરના ઘટનાક્રમ પર નવી દિલ્હીમાં યોજાયેલા આંતર મંત્રાલય સંવાદદાતા સંમેલનમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે સરકારે ઔદ્યોગિક અને વાણિજ્યિક સંસ્થાઓને છૂટક દુકાનોમાંથી પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે.
2: ભારત સરકારને 11 તારીખ કો એક ગજેટ નોટિફિકેશન દિયા હૈ ઓર ઉસકે અનુસાર એક આદમી કો એક દિન મે 200 લીટર ડીઝલ દેને કી બાત કી ગઈ હૈ ઓર ઇસકે અલાવા ઇન્ડસ્ટ્રીયલ ઓર જો કમર્શિયલ કન્ઝ્યુમર્સ હૈ ઉનસે યે કહા ગયા હૈ કી વો અપની આવશ્યકતા કા ડીઝલ અપને કન્ઝ્યુમર પંપ સે લે.
0: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીનું ભારતે સ્વાગત કર્યું.

0: સંઘર્ષથી સમગ્ર વિશ્વમાં ગંભીર આર્થિક સંકટ સર્જાયું અને અનેક દેશમાં જાનમાનનું પણ નુકસાન થયું છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતને આશા છે કે આ સમજૂતીથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહેશે, તેમજ શિપિંગ અને વેપારની સ્વતંત્રતા સુનિશ્ચિત થશે. પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા અને કાયમી અંતિમ સમાધાન સુધી પહોંચવા તત્પર છે. રેલવે મંત્રાલય દ્વારા ગુજરાતના અમદાવાદ મંડળ માટે 140 કરોડ રૂપિયા અને ઉત્તર રેલવેના અંબાલા મંડળ માટે 201 કરોડ રૂપિયાની કવચ પરિયોજનાને મંજૂરી અપાઈ છે. કવચ દેશમાં વિકસિત સ્વચાલિત સુરક્ષા પ્રણાલી છે. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે અમદાવાદ મંડળના 48 બ્લોક ખંડને આવરી લેતા 598 કિલોમીટરના માર્ગ પર કવચ વર્ઝન 4.0 સ્થાપિત કરવા મંજૂરી અપાઈ છે. આ મંજૂરી સાથે મંડળના અન્ય ખંડ પણ કવચ હેઠળ આવરી લેવાશે, તેથી સમગ્ર મંડળમાં સ્વદેશી ટ્રેન સુરક્ષા પ્રણાલીના વ્યાપક વિસ્તરણનો માર્ગ મોકળો બનશે. ઉલ્લેખનીય છે કે રેલવે સુરક્ષાને મજબૂત કરવા અને ટ્રેન સંચાલનને આધુનિક બનાવવાના સતત પ્રયાસ હેઠળ પોતાના નેટવર્કમાં કવચનું વિસ્તરણ કરી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. ઉત્તરપ્રદેશના જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી વાણિજ્યિક ઉડાનનો આજથી પ્રારંભ કરાયો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ આ ઉદઘાટન સમારોહને સંબોધતા કહ્યું હતું કે પહેલા તબક્કામાં તેની ક્ષમતા પ્રતિવર્ષ 1,20,00,000 પ્રવાસીઓની હશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી નાયડુએ કહ્યું હતું કે તપાસ સંપૂર્ણ ગંભીરતાથી અને નિર્ધારિત પ્રક્રિયા મુજબ ચાલી રહી છે.
1: जहाँ तक देरी का सवाल है, मुझे नहीं लगता कि इसे देरी कहा जा सकता है, क्योंकि किसी भी जांच में निर्धारित समय लगता ही है. अगर आप दुनिया भर में इस तरह की अन्य घटनाओं को देखें, तो औसतन उन्हें पूरा होने में लगभग 2 साल का समय लगा है, जबकि कुछ मामलों में इससे भी अधिक समय लगा है. मैं ये नहीं कह रहा हूँ कि हमें भी इतना समय लेना चाहिए, लेकिन यदि जाँच प्रक्रिया में कुछ आवश्यक चरण शामिल है, तो हमें सुनिश्चित करना होगा कि उन प्रक्रियाओं को पूरा करने के लिए जितना समय आवश्यक हो उतना समय दिया जाए.
0: બ્રિટન સરકારે 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે જોખમી સોશિયલ મીડિયા મંચના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે આ નિર્ણયને મોટી ક્ષણ ગણાવી. સરકારે જણાવ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધથી ઘણું આગળ વધીને 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે લાઇવ સ્ટ્રીમિંગ અને અજાણ્યા લોકો સાથે વાતચીત જેવી જોખમી પ્રવૃત્તિઓને પણ અવરોધિત કરશે. સત્તાવાર નિવેદનો મુજબ આ પ્રતિબંધ ગેમિંગ સાઇટ સહિત ઓનલાઇન સેવાઓની એક વિસ્તૃત શૃંખલા પર પણ લાગુ થશે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાએ ગઈકાલે રાત્રે પાટનગર કીવ અને ખાર્કી ઉપર હજારો ડ્રોન અને અનેક મિસાઇલથી હુમલો કરતા 11 લોકોના મોત થયા છે. આ પહેલા ગઈકાલે ઝેલેન્સ્કી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અલગ અલગ ટેલિફોન પર વાતચીત કરી હતી. બીજી તરફ રશિયા યુક્રેન યુદ્ધ આજે ફ્રાન્સમાં થઈ રહેલા G7 શિખર સંમેલનમાં થનારા સંવાદમાં ચર્ચાનો વિષય બનશે. ફૂટબોલ ફિફા વિશ્વકપ 2026માં સ્વીડને ગ્રુપ એફની મેચમાં ટ્યુનિશિયાને 5-1થી હરાવ્યો. મેક્સિકોના મોન્ટેરી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સ્વીડને બીજા હાફમાં ભવ્ય પ્રદર્શન કરતા આ નિર્ણાયક જીત મેળવી વિશ્વકપ અભિયાનનો ભવ્ય પ્રારંભ કર્યો. મેટિયસ સ્વાનબર્ગે 88મી મિનિટમાં 5મો ગોલ કર્યો હતો, જ્યારે ટ્યુનિશિયાએ હાફ ટાઈમથી પહેલા ગોલ કરવા છતાં હારનો સામનો કરવો પડ્યો. આજે ગ્રુપ એચની મેચમાં સ્પેન અને કાબો વર્ડે વચ્ચે મુકાબલો થશે. ભારતીય સમય મુજબ રાત્રે 9:30 વાગે અમેરિકાના એટલાન્ટા સ્ટેડિયમમાં આ મેચ રમાશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે કહ્યું, ગત 12 વર્ષમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તે હવે વિશિષ્ટ ક્ષેત્રથી શાસન, નવીનતા અને જનકલ્યાણનું મુખ્ય સ્તંભ બની ગયું છે. નવી દિલ્હીમાં ભારતની સેવામાં વિજ્ઞાનના 12 વર્ષ વિષય પર યોજાયેલા સંવાદદાતા સંમેલનમાં શ્રી સિંહે કહ્યું કે વિજ્ઞાન આધારિત વિકાસે ટેકનોલોજીને મુખ્ય રાષ્ટ્રીય મિશન અને અગ્રણી કાર્યક્રમનું અભિન્ન અંગ બનાવવામાં સક્ષમ બનાવી છે. સરકારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એ વિડીયોનો ખંડન કર્યું છે, જેમાં એવો દાવો કરાયો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે સરળ આર્થિક લાભ

0: નો વાયદો કરનારા એક રોકાણ મંચનું સમર્થન કર્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબીના તથ્ય તપાસ એકમે આ વિડીયોને ખોટો ગણાવતા કહ્યું કે સરકારે આવી કોઈ યોજનાનું સમર્થન નથી કર્યું. સરકારે લોકોને આવી કોઈપણ માહિતીની પુષ્ટિ માત્ર સત્તાવાર સ્ત્રોતથી કરવા આગ્રહ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર વાતચીત આગળ વધારવામાં સહકાર બદલ સ્લોવાકિયાના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. ભારત અને સ્લોવાકિયા વચ્ચે 11 સમજૂતી કરાર થયા. સરકારે જણાવ્યું કે તમામ ઓઇલ રિફાઇનરી પૂરતા કાચા તેલના ભંડાર સાથે સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત. ઉત્તર રેલવેના અંબાલા અને ગુજરાતના અમદાવાદ મંડળ માટે કવચ પરિયોજનાને રેલવેની મંજૂરી. બ્રિટનમાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે જોખમી સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ. ફિફા વિશ્વકપ 2026માં ગ્રુપ એફની મેચમાં ટ્યુનિશિયા સામે સ્વીડનનો વિજય. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુરમાધુરી. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, સ્ટુડિયોની ઘડિયાળમાં અત્યારે રાત્રિના 8 વાગી ચૂક્યા છે અને પ્રસ્તુત છે આપનો મનપસંદ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારે ગામા. શ્રોતા મિત્રો, સારે ગામાના આરંભમાં સાંભળો નક્ષ અઝીઝ તેમજ અંતરા મિત્રાને, પ્રીતમનું સંગીત અને ગીતકાર મયુર પુરી.

0: આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
2: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में. जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है, सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है, तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं.
2: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
3: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
0: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
3: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
0: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: શ્રોતા મિત્રો, હવે સાંભળો ફટા પોસ્ટર નિકલા હીરો. આ ફિલ્મમાં અરિજિત સિંઘને પ્રીતમનું સંગીત છે અને ગીતકાર છે અમિતાભ ભટ્ટાચાર્ય અને ઇરશાદ કામિલ.

શ્રોતા મિત્રો, અરિજિત સિંહને જ ફરીથી સાંભળીએ. ખામોશિયા ફિલ્મના ટાઇટલ સોંગમાં સંગીત છે જીત ગાંગુલીનું અને ગીતકાર છે રશ્મિ સિંહ.

0: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ પરથી આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતની સારેગામાં. રાત્રિના 8:17 થઈ છે. લઈએ એક નાનકડો વિરામ, સાંભળીએ કેટલીક જાહેરાતો.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ વિકસિત ભારત માટે. વિકસિત

શ્રોતા મિત્રો, હવે સાંભળો ગીતકાર સંદીપનાથનું આ ગીત, જે લેવામાં આવ્યું છે આશિકી 2 માંથી. સંગીત અને સ્વર બંને અંકિત તિવારીના.

શ્રોતા મિત્રો, હવે સાંભળો સિંઘમ ફિલ્મમાં શ્રેયા ઘોષાલ તેમજ અજયને અજય અતુલનું સંગીત. ગીતકાર સ્વાનંદ કિરકિરે.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, સ્ટુડિયોની ઘડિયાળમાં અત્યારે રાત્રિના 9:30 થઈ છે. પ્રસ્તુત છે વિવિધ ભારતી કાર્યક્રમ. આજ કે ફનકાર બસ થોડી જ વારમાં.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ્સ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, સ્ટુડિયોની ઘડિયાળમાં અત્યારે રાત્રિના 9:30 થઈ છે. પ્રસ્તુત છે વિવિધ ભારતી કાર્યક્રમ. આજ કે ફનકાર બસ થોડી જ વારમાં.